0: आप सुन रहे थे श्री रामचरित मानस गान।
1: आकाशवाणी राजकोट प्रस्तुत छे कृषि माहिती। फळ उतारवामां काळजी, रजूआत कानन छाया।
2: વહેલી સવારના રામ રામ સાથે આજે કૃષિ માહિતીમાં વાત કરીએ ફળ ઉતારવામાં રાખવામાં આવતી કાળજી વિશે। જેમ કે આપણો હાથ જ્યાં સુધી પહોંચે ત્યાં સુધીના ફળો હાથથી જ તોડવા જોઈએ। વધુ ઊંચા હોય તેવા ફળો ઉતારતી વખતે નીચે પડી જઈને, પટકાઈ જઈને, તૂટી કે બગડી ન જાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ। ઝાડ પર ચડી શકાય તેવા ઝાડ પર ઊંચા લાગેલા ફળો વેડાથી કે જોડીમાં ઉતારવા જોઈએ। ઊંચા ફળો સળિયાથી કે લાકડીથી ઉતારતા હોઈએ ત્યારે ફળને વાગી ન જાય તે ખાસ જોવું। ઉપરાંત ઉતારેલા ફળો ભરવાનું પાત્ર તૂટી ફૂટી ગયેલું, કાટ ખાઈ ગયેલું, તગારું કે વાંસની ટોપલીને બદલે પ્લાસ્ટિક કે એલ્યુમિનિયમની ડોલ હોય તો એવું પસંદ કરવું। બની શકે તો ઝાડની નીચે પાથરણું પાથરવું, જેથી નીચે પડી જતા ફળો માટીવાળા ન થાય। ફળોનો ઢગલો કંતાન, પ્લાસ્ટિક કે તાડપત્રીમાં નહીં પણ સુતરાઉ પાથરણામાં માપસરની ઊંચાઈનો જ કરવો। ધૂળ કચરાવાળા ફળો હોય તો સ્વચ્છ પાણીથી સાફ કરવા, પણ છાલને ખરબચડી વસ્તુથી છાલ છોલાઈ જાય તે રીતે ઘસવી નહીં। ફળને બને તેટલા આડા અવડા ઓછા ફેરવવા જેથી છાલ કાળી પડી જતી અટકે। હવે વાત કરીએ ફળોના વર્ગીકરણની, એટલે કે ફળોના સોર્ટિંગની। જેમ કે ફળ કે શાકભાજીને સ્વચ્છ કપડાનું બુંગળ છાંયડે પાથરી તેમાં ઢગલો કરતા કરતા સાથે જ વર્ગીકરણનું કામ પતાવી દેવું જોઈએ, એટલે ઈયળ કે ફૂગથી સડી ગયેલા એક બાજુ, પંખીઓએ ચાંચ મારીને ખાઈને બગાડેલા હોય એવા ફળ શાકભાજી એક બાજુ, આપમેળે જ જેમાં ફાટફૂટ થયેલી હોય કે પછી ઉતારવામાં ભૂલથી કાચા ખરી પડેલા હોય એ અલગ રાખવા જોઈએ, અકાળે ખરી પડી અને સંકોચાઈ ગયેલા હોય, વધુ પડતા પાકીને ઢીલા થઈ ગયેલા હોય કે પછી ડાઘડૂઘવાળા હોય, આ બધા જ ફળોને અલગ અલગ કરી લેવા જોઈએ। ત્યાર પછી વાત આવે ફળોના ગ્રેડિંગની। તો આપણે તો ફળ કે શાકભાજી મોઢામાં નાખીએ ત્યાર પછી આપણને એની પરખ થતી હોય છે, પણ સૌથી પહેલાં તો એની પરખ આંખ દ્વારા થાય છે। એટલે સામાન્ય રીતે બે રીતે ગ્રેડિંગ છે એ ફળોનું થતું જોવા મળે છે, એક એના રંગ પ્રમાણે અને બીજું એના કદ પ્રમાણે। બધા જ ફળો ભલે પાકા હોય તેમ છતાંય તેમાં સહેજ સાજ રંગ ફેર છે, ઝાંઈ ફેર છે એ તો રહેતો જ હોય છે, એટલે એવી રીતે એનું ગ્રેડિંગ થવું જોઈએ। સાથે જ ઘણી વખત એવું પણ બને કે વજન ભલે સરખું હોય પણ નાના કદના ફળોની સરખામણીએ મોટા કદના ફળો છે એ લેવા માટે ગ્રાહક વધુ પ્રેરાય છે। તો આવી રીતે મોટા, મધ્યમ અને નાના એમ ત્રણ વકલ કર્યા હોય તો આપણને આપણી ઉપજનો સારો ભાવ મળતો હોય છે। અને એ જ રીતે મહત્વ છે આકર્ષક અને યોગ્ય પેકિંગનું। ગમે તેવા સારા ફળો કે શાકભાજી હોય પણ નજરને ન ગમે એવા કોથળા, ત્રાપડા કે પછી કપડામાં ગાંસડીઓને પોટકા બાંધીને મૂકી દીધા હોય તો એનો યોગ્ય ભાવ મળતો નથી। એટલે ધ્યાન એ રાખવું જોઈએ કે જો ચાલુ ફળો કે શાકભાજી નજીકના બજારમાં મોકલવાના હોય તો તેની ગાંસડી બાંધવાની પ્રથા હોય તો સારા ચોખ્ખા સુતરાઉ કાપડમાં એક સરખા વજનથી આખો જથ્થો તૈયાર કરીને મોકલવો જોઈએ। કેટલાક ફળો કે શાકભાજી પોટકાને બદલે કાગળ

0: ના ખોખામાં મોકલવા જોઈએ, જેમ કે દ્રાક્ષ, કેરી, જામફળ, ટમેટા. આ બધા નક્કી માપસરના વજનથી 10, 20 કે 25 કિલોના જથ્થા મુજબ ખોખા ઉપર નોંધ કરી ઉત્પાદક અને બાગનું નામ પણ લખી અને પેક કરવા જોઈએ. સફરજન, દાડમ જેવા ફળોને જરૂર પડે દૂર મોકલવાના હોય છે તો લાકડાની પેટીમાં તેને પેક કરવા જોઈએ. અને આ બધું કરતી વખતે ખાસ તો શાકભાજી કે ફળોનો રંગ ન બગડે, એ વેરાઈ જઈને વજન ઘટ ન લાગે અને ગ્રાહકોને ધ્યાનમાં આવે એવી રીતે પેકિંગ કરવું જોઈએ. તો આજે કૃષિ માહિતીમાં વાત કરી ફળ ઉતારવામાં લેવામાં આવતી કાળજી, એના સોર્ટિંગ, ગ્રેડિંગ અને એના પેકિંગ વિશે. ફરી નવા વિષય સાથે મળીશું, ત્યાં સુધી સૌને રામ રામ.
1: આપ સાંભળી રહ્યા હતા કૃષિ માહિતી, રજૂ કરી રહ્યા હતા કાનન છાયા.

શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. પ્રસ્તુત છે આજે દિવસભર પ્રસારિત થનાર કાર્યક્રમોની રૂપરેખા.

7:20 માણીશું ફિલ્મી ભક્તિ સંગીત. 7:30 વાગે ચિરાગ મહેતાના સ્વરમાં સાંભળશો હવેલી સંગીતની રચના. 7:55 મિનિટે પર્યાવરણ શ્રેણી 5 મિનિટમાં આજે સાંભળશું પવન વિષયની માહિતી. રજૂઆત આનલ મંકોડી. ભજન સરવાણીનો કાર્યક્રમ નિરખની ગગનમાં 8:30 મિનિટે આજના કલાકાર છે હેમંત ચૌહાણ.

8:50 મિનિટે ગુજરાતી વાર્તાલાપ અંતર્ગત શ્રી લાભશંકર પુરોહિત દ્વારા ગુજરાતી વાર્તા પ્રેમાનંદ ભાગ બીજો ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન 9:15 મિનિટે, જેમાં આજે માણીશું સંગીતકાર મદન મોહનની પુણ્યતિથિ નિમિત્તે તેમણે સંગીતબદ્ધ કરેલા ફિલ્મના ગીતો. વડીલ મોરબીનો કાર્યક્રમ વૈવંદના 10:30 મિનિટે, જે અંતર્ગત જીવન પર્યંત સેવા એ વિષય જ્યોત્સનાબેન નકુમ સાથેની મુલાકાત. નિર્માણ સહાય દીપ્તિ વાકાણી.

બપોરે 11 વાગ્યાથી 3 વાગ્યા સુધીના કાર્યક્રમો અમદાવાદ વડોદરા કેન્દ્રથી સહપ્રસારિત કરીશું, જેમાં 12 વાગે ગુજરાતી ગીતો, 12 અને 30 મિનિટે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર, 1 અને 10 મિનિટે સુગમ સંગીતની રચનાઓ, 1 અને 30 મિનિટે કાર્યક્રમ જય ભારતી, 2 અને 40 મિનિટે માણીશું ગેરફિલ્મી ગુજરાતી ગીતો.

સાંજની સભામાં 5 અને 10 મિનિટે સાંભળશો વિવિધ ભારતી કાર્યક્રમ. સાંજે 6 વાગે માણીશું હરિશ્ચંદ્ર જોશીના સ્વરમાં સુગમ સંગીતની રચના. 6:30 વાગે કાર્યક્રમ યુવાણી તેમજ 7 અને 22 મિનિટે કાર્યક્રમ ગામનો ચોરો અમદાવાદ વડોદરા કેન્દ્રથી સહપ્રસારિત કરીશું. ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સારેગામાં માણીશું રાત્રે 8 વાગે. 9:30 મિનિટે વિવિધ ભારતી કાર્યક્રમ આજ કે ફનકાર. 10 વાગે કાર્યક્રમ છાયા ગીત તેમજ 10:30 વાગે સાંભળીશું કાર્યક્રમ ઢલતી જાહેરાત. તો મિત્રો, આ હતી આજે દિવસભર પ્રસારિત થનાર કાર્યક્રમોની રૂપરેખા.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. સરકારી સેવામાં પારદર્શક, પ્રામાણિક અને સંવેદનશીલ બનીને નાગરિકોની સેવા કરવા કૃષિ વિભાગના નવનિયુક્ત અધિકારીઓને કૃષિમંત્રી જીતુ વાઘાણીની અપીલ. પૂર રાહત સહાય હેઠળ સુરત શહેરના 6 તાલુકામાં 3,700થી વધુ અસરગ્રસ્તોને 7.20 કરોડથી વધુની આર્થિક સહાય ચૂકવાઈ. રાજકોટમાંથી અંદાજે 1.5 કરોડ રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ. ઊંઝાના જીરુ અને વરિયાળીને મળ્યો પ્રતિષ્ઠિત જીઆઈ ટેગ. અમદાવાદમાં રથયાત્રા નિમિત્તે આજે નેત્રોત્સવ વિધિ. ભગવાન સોનાવેશ ધારણ કરશે. અને બર્મિંગહામમાં આજની મેચ સાથે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની 3 મેચની એક દિવસીય શ્રેણીનો આજથી આરંભ. સમાચાર વિગતવાર. સરકારી સેવામાં પારદર્શક, પ્રામાણિક અને સંવેદનશીલ બનીને નાગરિકોની સેવા કરવા નવનિયુક્ત અધિકારીઓને કૃષિમંત્રી જીતુ વાઘાણીએ અપીલ કરી છે. કૃષિ વિભાગ હસ્તકના નવનિયુક્ત 24 અધિકારીઓને નિમણૂક પત્રો એનાયત કરતા કૃષિમંત્રીએ આ અપીલ કરી. નિમણૂક પત્રો એનાયત થયા તેમાં 8 નાયબ પશુપાલક નિયામક, 2 મત્સ્ય અધિકારી અને 14 બાગાયત સુપરવાઇઝરનો સમાવેશ થાય છે.
1: સીધો કોઈ લાભાર્થી અથવા તો કોઈ રજૂઆત કરવા આવે ત્યારે એમને પહેલા એટેન્ડ કરવાનો પણ મને એવું લાગે છે કે લક્ષ્ય આપ રાખો તો વધારે આપને આશીર્વાદ પણ મળશે અને દરેક યોજનામાં પરિણામ દેખાય, દરેક લાભાર્થીના ચહેરા પર સંતોષ દેખાય, દરેક નિર્ણયમાં જનહિત દેખાય, દરેક કાર્યમાં પારદર્શિકતા દેખાય, આ અપેક્ષા કે મિત્રો તમારી બધાની જે યુવાન પેઢી છે એમની પાસે રાખીએ છીએ.
0: સુરત શહેરના 6 તાલુકામાં અસરગ્રસ્તોને કુલ 7.20 કરોડ રૂપિયાથી વધુની આર્થિક સહાયની ચૂકવણી કરવામાં આવી છે. ગઈકાલ સુધીમાં 3,715 અસરગ્રસ્ત લાભાર્થીઓને 84 લાખથી વધુની આર્થિક સહાય પેટે કેશ ડોલ્સ તેમજ ઘરવખરી નુકસાનીની સહાય ચૂકવવામાં આવી છે. પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં હજુ પણ સર્વેની કામગીરી ચાલી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આગામી 17મી તારીખે રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરાશે. અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત 26.80 કરોડના ખર્ચે સ્ટેશનનો પુનર્વિકાસ કરાયો છે, જેમાં સ્ટેશન ભવનના વિકાસ માટે 11.81 કરોડ અને ફૂટ ઓવરબ્રિજ નિર્માણ માટે 14.99 કરોડની રકમનો ખર્ચ કરાયો છે. સ્ટેશન પર મહિલા અને પુરૂષો માટે અલગ અલગ એરકન્ડિશન, પ્રતિક્ષાલય અને આધુનિક વીઆઈપી રૂમ સહિતની અદ્યતન સુવિધાઓ વિકસાવવામાં આવી છે. ધોરણ 10 પછીના ડિપ્લોમા અભ્યાસક્રમમાં પ્રવેશ માટેની ફાળવણી કરવામાં આવી. ગઈકાલથી થયેલી પ્રવેશ ફાળવણીમાં 30,000 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયો છે. વિદ્યાર્થીઓએ પ્રવેશ 17 જુલાઈ સુધી નિશ્ચિત કરવાનો રહેશે. સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોની 19,000 અને ખાનગી કોલેજોની 11,000 બેઠકો માટે આ પ્રવેશ ફાળવાયો છે. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીએ નીટ યુજી 2026 પુનઃ પરીક્ષા ઓએમઆર સીટ્સ અને ઉમેદવારો માટે રેકોર્ડ કરેલા જવાબોને સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પર જાહેર કર્યા છે. એજન્સીએ જણાવ્યું કે ઉમેદવારો તેમના એપ્લિકેશન નંબરની સાથે લોગઇન કરી તેમના ચિહ્નિત જવાબોની તુલના કરી શકે છે. છોટાઉદેપુરમાં સશક્ત દીકરી કલેક્ટર ઇન ક્લાસરૂમ અભિયાન અંતર્ગત જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને સંખેડા તાલુકાની સાર્વજનિક કન્યા વિદ્યાલયની વિશેષ મુલાકાત લીધી. તેમણે શાળાની વિદ્યાર્થીનીઓ સાથે સંવાદ સાધી તેમને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીનીઓને પ્લાન્ટેબલ પેન્સિલનું વિતરણ કરાયું હતું. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે વૃક્ષ વંદના કાર્યક્રમ યોજાયો. મોડાસા કેળવણી મંડળની વિવિધ હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને મોડાસાના ધારાસભ્ય વિભુસેજી પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શ્રી પરમારે આ મુજબ જણાવ્યું.
2: લગભગ 1,000 બાળકોની આસપાસ દરેકને એક એક વૃક્ષ આપવામાં આવ્યું છે અને એ બાળક એના ઘરે આ વૃક્ષ પૂછે છે. એવી જ રીતે બીજી બાજુમાં કના સ્કૂલ છે, એમાં પણ 600-700 બાળકોને આ એક એક વૃક્ષ આપવામાં આવ્યું છે. એટલે આમ કુલ 1800-1900 વૃક્ષોનું વાવેતર દરેક ઘરે થશે અને આ વૃક્ષો આ બાળકો ઉછેરશે એવો અમને પૂરો વિશ્વાસ છે.
0: રાજકોટમાં વીજ ચોરી પકડવા વીજતંત્ર દ્વારા તપાસ અભિયાન આરંભાયું છે, જે અંતર્ગત રાજકોટમાં પશ્ચિમ ગુજરાત વીજ વિતરણ કંપની દ્વારા વીજ તપાસ દરમિયાન 1.48 કરોડની વીજ ચોરી ઝડપાઈ છે. આ દરમિયાન 3,595 વીજ જોડાણની તપાસ હાથ ધરાઈ હોવાનું પીજીવીસીએલના અધિકારી તપન વોરાએ જણાવ્યું હતું.
3: અમે આશરે રહેણાંક, કોમર્શિયલ અને વિવિધ પ્રકારના ટેરિફના 3,595 જેટલા વીજ જોડાણોને તપાસ કરવામાં આવી અને તેમાં 364 વીજ જોડાણોમાં કોઈને કોઈ પ્રકાર

0: ગેરરીતિ માલુમ પડે. એટલે એ ગેરરીતિના અનુસંધાને 148.87 લાખ, એટલે લગભગ 1 કરોડ રૂપિયા જેવી પાવર ચોરીના વિવિધ બિલો આપવામાં આવેલા. આમ જનતાને નમ્ર નિવેદન છે, સ્માર્ટ મીટરનો ઉપયોગ પણ લાવો અને વીજ ચોરીના દૂષણમાંથી મુક્ત.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. રાજ્યભરમાં નહિવત વરસાદ વચ્ચે અત્યાર સુધી રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ 25% વરસાદ નોંધાયો છે. તેના કારણે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનામાં 65% જેટલો જળસંગ્રહ થયો છે, તો 10 બંધને હાઇ એલર્ટ પર રખાયા છે. ચોમાસા દરમિયાન ડૂબી જવાની ઘટનાઓ અટકાવવા વલસાડ જિલ્લામાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું છે, જે અંતર્ગત જિલ્લાની તમામ નદીઓ, દરિયાકિનારા, તળાવો, નહેરો, ચેકડેમ, જળાશયો અને પિકનિક સ્પોટ પર લોકોના પ્રવેશ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ દક્ષિણ પશ્ચિમ દિશામાં પવનો ફૂંકાઈ રહ્યા હોવાથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે. મહેસાણાના ઊંઝાના જીરું અને વડિયારીને સત્તાવાર રીતે ભૌગોલિક સંકેત એટલે કે GI ટેગ એનાયત કરાયો છે. એશિયાના સૌથી મોટા મસાલા બજાર ગણાતા ઊંઝા માર્કેટયાર્ડના ઊંઝા જીરા અને ઊંઝા વડિયાળીને GI ટેગ મળતા વૈશ્વિક બજારમાં તેની પહોંચ વધશે અને ખેડૂતોને પણ આનો લાભ મળશે. સાથે જ તેની વિશ્વસનીયતામાં પણ વધારો થશે તેમ માર્કેટયાર્ડના ચેરમેન દિનેશ પટેલે જણાવ્યું હતું.
2: જીરુની ગ્લોબલ GI ટેગ મળવાથી એની બહારની વિશ્વસનીયતા એમાં પણ વધારો થશે. એના જે ભાવ છે, ઓરિજિનલ ટેગ સાથેનો માલ હોય તો એમાં 20-30% ભાવ વધારો પણ મળતો હોય છે. GI ટેગ મળવાથી એનો દુરુપયોગ અથવા તો જે લોકો જીરાનો વેપાર કરે છે ઊંઝા જીરાના નામેથી, એમાં કોઈ પણ મિલાવટ કે એમાં કોઈ ક્વોલિટીમાં પણ કોન્શિયસનેસ આવશે અને એનાથી સમગ્ર તૈયાર રીતે જોઈએ તો વેપાર પણ વધશે.
1: અમદાવાદમાં રથયાત્રા પૂર્વે આજે ભગવાનની નેત્રોત્સવ પૂજા, ધ્વજારોહણ અને સંત સન્માન સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, જીતુ વાઘાણી સહિતના મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે. સાંભળીએ એક અહેવાલ.
3: ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે આજ વહેલી સવારથી ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીની મંદિરના ગર્ભગૃહમાં રત્નવેદી પર પ્રતિષ્ઠાની વિધિ શરૂ કરાઈ છે. ત્યારબાદ નેત્રોત્સવ પૂજન વિધિ, ધ્વજારોહણ અને મહાઆરતી થશે. સવારે 11 વાગે સાધુ સંતો માટેનો ભંડારો અને વસ્ત્રદાન સમારંભ યોજાશે, જ્યારે આવતીકાલે સવારે ભગવાન શ્રીનો સોના વેશમાં શણગાર અને ગજરાજોની પૂજાવિધિ કરાશે. ત્યારબાદ મંદિરના પ્રાંગણમાં રથ પ્રતિષ્ઠા થશે. બપોરે રથ પૂજન અને આરતી તેમજ સાંજે 8 વાગે વિશિષ્ટ પૂજા સંધ્યા આરતી કરાશે. હંસિની વાજા, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
1: ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની 3 મેચની ઓડીઆઈ શ્રેણીનો આજથી આરંભ થઈ રહ્યો છે. બર્મિંગહામના એજબેસ્ટન ખાતે આજે ભારતીય સમય અનુસાર બપોરે 3:30 વાગે આ મેચ રમાશે. ભારતીય ટીમને મજબૂત બનાવવા માટે બેટ્સમેન વિરાટ કોહલી અને રોહિત શર્મા ટીમમાં પરત ફર્યા છે, જ્યારે ઝડપી બોલર જસપ્રીત બુમરાહ પણ પરત ફર્યા છે. સુરતના અઠવા લાઇન્સ ખાતે કોર્ટ બિલ્ડિંગમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી ભર્યો ઇમેલ મળતા પોલીસે તપાસ હાથ ધરી. પ્રાથમિક માહિતી અનુસાર ઘટના સ્થળેથી કશું વાંધાજનક મળી આવ્યું નથી. પોલીસે ઇમેલ કરનારની તપાસ શરૂ કરી છે. ભરૂચની દહેજ GIDC ખાતેની એક કંપનીમાં ભીષણ આગ લાગી હતી. કંપનીમાં નવી પ્રોડક્ટ માટેની ટ્રાયલ દરમિયાન સોલ્વન્ટના જથ્થામાં અચાનક આગ ફાટી નીકળી હતી. જોકે અગ્નિશમન દળોએ આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા. ઘટના સમયે કંપનીમાં હાજર 10 જેટલા કામદારો બહાર નીકળી જતા કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સરકારી સેવામાં પારદર્શક, પ્રામાણિક અને સંવેદનશીલ બનીને નાગરિકોની સેવા કરવા કૃષિ વિભાગના નવનિયુક્ત અધિકારીઓને કૃષિમંત્રી જીતુ વાઘાણીની અપીલ. પૂર રાહત સહાય હેઠળ સુરત શહેરના 6 તાલુકામાં 3,700થી વધુ અસરગ્રસ્તોને 7.20 કરોડથી વધુની આર્થિક સહાય ચૂકવાઈ. રાજકોટમાંથી અંદાજે 1.5 કરોડ રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ. ઊંઝાના જીરુ અને વરિયાળીને મળ્યો પ્રતિષ્ઠિત GI ટેગ. અમદાવાદમાં રથયાત્રા નિમિત્તે આજે નેત્રોત્સવ વિધિ, ભગવાન સોના વેશ ધારણ કરશે. અને બર્મિંગહામમાં આજની મેચ સાથે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની 3 મેચની એક દિવસીય શ્રેણીનો આજથી આરંભ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક

0: સમાચાર પૂરા થયા. હવે પછી આ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત છે ફિલ્મી ભક્તિ સંગીત કાર્યક્રમમાં. સૌ પહેલા સાંભળીએ અશોક ખોસલા, મુરલીધર, ઘનશ્યામ વાસવાની અને શેખર સાવકાના સ્વરમાં અંકુશ ફિલ્મનું આ ભક્તિગીત. સંગીત કુલદીપ સિંહનું.

આપ મળી રહ્યા છો ફિલ્મી ભક્તિ સંગીત આપે માણ્યું અંકુશ ફિલ્મનું આ ભક્તિ ગીત. હવે માણીએ વાણી જયરામનો સ્વર, વસંત દેસાઈનું સંગીત, ગુલઝારની ગીત રચના. ફિલ્મ છે ગુડ્ડી.

શ્રોતા મિત્રો, હવે પ્રસ્તુત છે હવેલી સંગીત. આજના કલાકાર છે ચિરાગ મહેતા. તેમના સ્વરમાં સૌ પહેલા સાંભળીએ રસિલ રાયની આ રચના.

આપ મળી રહ્યા હતા રસેલ રાયની રચના. આપ સાંભળી રહ્યા છો હવેલી સંગીત ચિરાગ મહેતાના સ્વરમાં. કાર્યક્રમમાં અંતમાં સાંભળીએ નંદદાસની આકૃતિ.

આ સાથે જ હવેલી સંગીતનો કાર્યક્રમ સંપન્ન કરીએ. આપે માણ્યા ચિરાગ મહેતાના સ્વરમાં કેટલાક કૃતિઓ. શ્રોતા મિત્રો, એક ચેતવણી સંદેશ. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકા પાસે આવેલા ધોળીધજા જળાશયમાં યોજનામાં 90% પાણી ભરાયેલ હોવાથી આ યોજના પૂર્ણ સપાટીએ ભરાતા ઓવરફ્લો થતા પાણી છોડવામાં આવે ત્યારે નદીના પટમાં તથા કાંઠા વિસ્તારમાં કોઈએ અવર જવર કરવી નહીં. અસરગ્રસ્ત ગામોના લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા સૂચના અપાઈ છે. જિલ્લો સુરેન્દ્રનગર, તાલુકો વઢવાણ, ગામ છે નડિયાદ, જોરાવરનગર, ખામીશાણા ડેમ, મામકા, નાના કેરલા, સનપુર, સાનકલી, વઢવાણ, સુરેન્દ્રનગર, લીમડી, સિયાની, નટવરગઢ અને દોલતપર. આ સાથે ચેતવણી સંદેશ પૂર્ણ થયો. થોડી જ ક્ષણોમાં અમદાવાદ વડોદરા કેન્દ્રથી સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારતીય કાપડનો વૈશ્વિક કાર્યક્રમ ભારત ટેક્સ 2026નો આજથી નવી દિલ્હીમાં આરંભ. એપ્રિલથી જૂન દરમિયાન ભારતની કુલ નિકાસ 232 અબજ યુએસ ડોલરથી વધુ રહેવાનો અંદાજ. પશ્ચિમ બંગાળમાં માછીમારી ટ્રોલર પલટી જતા 9 માછીમારોના મોત અને 6ની શોધખોળ ચાલુ. નીટ યુજી 2026ની પુનઃ પરીક્ષા, ઓએમઆર શીટ્સ અને ઉમેદવારોના જવાબો વેબસાઇટ પર જાહેર. હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાની શિપિંગ પર ફરીથી અમેરિકાની નાકાબંધી. અને ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ આજે પહેલી વન ડે મેચમાં યજમાન ઇંગ્લેન્ડ સામે રમશે. સમાચાર વિગતવાર. ભારતનો સૌથી મોટો વૈશ્વિક કાપડ કાર્યક્રમ ભારત ટેક્સ 2026 આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતેથી શરૂ થઈ રહ્યો છે. કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહ આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 5F વિઝન, ફાર્મ ટુ ફાઇબર ટુ ફેક્ટરી ટુ ફેશન ટુ ફોરેનથી પ્રેરિત ભારત ટેક્સ 2026નો ઉદ્દેશ્ય ટેક્સટાઇલ મૂલ્ય શૃંખલામાં વ્યવસાય, રોકાણ, સોર્સિંગ, નવીનતા, નીતિ સંવાદ અને વ્યૂહાત્મક ભાગીદારી માટે એક અગ્રણીય પ્લેટફોર્મ તરીકે વિકસિત થવાનો છે. આ વર્ષે એપ્રિલથી જૂન દરમિયાન ભારતની કુલ નિકાસ 232 અબજ યુએસ ડોલરથી વધુ હોવાનો અંદાજ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 11.37% વધારો દર્શાવે છે. સાંભળીએ એક અહેવાલ.
1: वाणिज्य और उद्योग मंत्रालय के अनुसार इस वर्ष जून में कुल निर्यात 73 अरब 45 करोड़ डॉलर रहने का आकलन है. इन आंकड़ों के आधार पर पिछले वर्ष के इस महीने के मुकाबले निर्यात में 9.48% की वृद्धि दर्ज की गई. जून में वस्तुओं के निर्यात में तेजी मुख्य रूप से हीरे और जवाहरात, इंजीनियरिंग सामान, जैविक और अजैविक रसायन, इलेक्ट्रॉनिक वस्तुएं और चावल में देखी गई. इलेक्ट्रॉनिक सामान का निर्यात पिछले वर्ष के जून में 4 अरब 14 करोड़ अमरीकी डॉलर से बढ़कर इस वर्ष जून में 4 अरब 93 करोड़ डॉलर हो गया और इस तरह लगभग 19% की वृद्धि दर्ज की गई. मंत्रालय ने बताया कि इस वर्ष जून में वस्तुओं और सेवाओं का कुल आयात 88 अरब 76 करोड़ डॉलर होने का अनुमान है. ये पिछले वर्ष की इसी अवधि के मुकाबले 26% अधिक है. अमरीश की रिपोर्ट के साथ समाचार कक्ष से आनंद पाठक.
0: ભારત અને જાપાને મુક્ત અને નિયમો આધારિત હિન્દ પ્રશાંત ક્ષેત્રને પ્રોત્સાહન આપવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો. જાપાનના ટોક્યોમાં યોજાયેલા 8મા સંરક્ષણ નીતિ સંવાદ દરમિયાન બંને દેશોએ પ્રવર્તમાન પ્રાદેશિક અને વૈશ્વિક સુરક્ષા વાતાવરણ પર વ્યાપક ચર્ચા કરી હતી. સાંભળીએ અમારા સંવાદદાતા શક્તિસિંહનો અહેવાલ.
2: वार्ता में पिछली बैठक के बाद रक्षा सहयोग में हुई प्रगति की समीक्षा की गई. दोनों देशों ने रक्षा उद्योग, नई तकनीक, साइबर सुरक्षा, अंतरिक्ष और अन्य उभरते क्षेत्रों में सहयोग बढ़ाने पर भी चर्चा की. बैठक में सैन्य आदान प्रदान, संयुक्त मुख्यालयों के बीच सहयोग, समुद्री सहयोग, रक्षा अभ्यास, क्षमता निर्माण, रक्षा उपकरण और प्रौद्योगिकी, विशेष रूप से समुद्री प्रौद्योगिकी तथा संस्थागत सहयोग की भी समीक्षा की गई. रक्षा सचिव राजेश कुमार सिंह ने भारत के रक्षा क्षेत्र में जापान के सहयोग की सराहना की. उन्होंने भारत जापान विशेष सामरिक और वैश्विक साझेदारी के अंतर्गत व्यवहारिक सहयोग बढ़ाने पर बल दिया. इससे पहले रक्षा सचिव ने जापान के रक्षा मंत्री शिंजीरो कोइजुमुनी से मुलाकात की. उन्होंने रक्षा मंत्री राजनाथ सिंह की ओर से शुभकामनाएं दी.
0: આ મહિનાની શરૂઆતમાં પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ગુમ થયેલ એક માછીમારી ટ્રોલર બંગાળની ખાડીમાં પલટી ગયેલી હાલતમાં મળી આવી છે, જેમાં 9 માછીમારોના મૃત્યુની પુષ્ટિ થઈ છે અને 6 અન્ય હજુ પણ ગુમ છે. આ ટ્રોલર 2 જુલાઈના રોજ 15 માછીમારો સાથે શંકરપુર દરિયાઈ બંદરથી નીકળ્યું હતું. મૃતદેહોને દક્ષિણ 24 પરગણા જિલ્લાના સીતારામપુર લાવવામાં આવ્યા છે. રાજ્યના મત્સ્ય ઉદ્યોગ મંત્રી રાજેશ મહેતોએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર શોકગ્રસ્ત પરિવારો સાથે ઊભી છે અને ખાતરી આપી છે કે ડીએનએ ઓળખ અને કાનૂની ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી મૃતદેહો સોંપાશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રીએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રીએ દરેક મૃતકના પરિવારજનો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયા અને ઘાયલો માટે 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. વિયેતનામના ફુ કોક ટાપુ પર સ્પીડબોટ અકસ્માતમાં માર્યા ગયેલા 15 ભારતીય પ્રવાસીઓના પાર્થિવ દેહને સ્વદેશ પરત લવાયા છે. વિયેતનામમાં ભારતીય દૂતાવાસે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું છે કે પાર્થિવ અવશેષો હોચી મિન સિટીથી વિયેતનામ એરલાઇન્સથી ફ્લાઇટ દ્વારા મુંબઈ પહોંચ્યા હતા. આંધ્રપ્રદેશ, કેરળ અને તમિલનાડુની રાજ્ય સરકારો પાર્થિવ દેહને તેમના સંબંધિત રાજ્યોમાં તેમના અંતિમ સ્થળો સુધી પહોંચાડવાનું સંકલન કરશે.

નામના ફૂકોક ટાપુ પર 32 ભારતીય પ્રવાસીઓ અને 4 સ્થાનિક ક્રૂ સભ્યોને લઈ જતી એક સ્પીડબોટ પલટી ગઈ હતી, જેમાં 15 પ્રવાસીઓના મોત થયા હતા. બચી ગયેલા 16 લોકો પણ ભારત પરત ફર્યા છે અને એક પ્રવાસી હજુ પણ વિયેતનામમાં હોસ્પિટલમાં દાખલ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ news.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.

0: પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsnr.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABADને ફોલો કરશો. નેશનલ ટેસ્ટિંગ એજન્સી નીટ યુજી 2026 પુનઃ પરીક્ષા OMR શીટ્સ અને ઉમેદવારો માટે રેકોર્ડ કરેલા જવાબોને સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પર જારી કર્યા છે. એજન્સીએ જણાવ્યું હતું કે ઉમેદવારો તેમના એપ્લિકેશન નંબરની સાથે લોગિન કરી તેમના ચિહ્નિત જવાબોની તુલના કરી શકે છે. જો ખોટા જવાબ સામે ઉમેદવારો પ્રશ્ન પસંદ કરી શકે છે અને તેમના દાવાઓ કરેલા વિકલ્પ પર ટીક કરી શકે છે અને 200 રૂપિયાની નોન રિફંડેબલ પ્રોસેસિંગ ફી ચૂકવીને પડકારો સબમિટ કરી શકે છે. એજન્સીએ સ્પષ્ટતા કરી છે કે જો પડકાર માન્ય રાખવામાં આવે તો ફી પરત કરવામાં આવશે. OMR ચેલેન્જ સુવિધા આ મહિનાની 15મી તારીખ સુધી ઉપલબ્ધ રહેશે. ભારતે અફઘાન પરત ફરનારાઓની આશ્રય અને પુનર્વસન જરૂરિયાતોને ટેકો આપવા માટે અફઘાનિસ્તાનના શરણાર્થીઓ અને પ્રત્યાવર્ન મંત્રાલયને તંબુ સોંપ્યા છે. વિદેશ મંત્રાલયની એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે આ પગલું અફઘાનિસ્તાનના લોકોને ભારતની સતત માનવતાવાદી સહાયનો એક ભાગ છે. ભારતે 2028-29 કાર્યકાળ માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ UNSCના અસ્થાયી સભ્ય તરીકે ચૂંટણી માટે સત્તાવાર રીતે ઝુંબેશ શરૂ કરી દીધી છે. ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલય ખાતે ભારતની ઉમેદવારીનો પ્રારંભ કરતા વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે
1: શાંતિ રક્ષા અંતરરાષ્ટ્રીય શાંતિ ઓર સુરક્ષા બનાએ રખને કા એક મહત્વપૂર્ણ માધ્યમ રહી હૈ. ભારતને ઇસ જિમ્મેદારી કે નિર્વહન મે હમેશા અગ્રણી ભૂમિકા નિભાઈ હૈ. અબ તક ભારતને વિશ્વભર મે લગભગ 50 શાંતિ મિશનો મે લગભગ 3 લાખ શાંતિ રક્ષકો કી તૈનાતી કી હૈ. વર્તમાન મે ભારત કે 4300 શાંતિ રક્ષક 11 સક્રિય શાંતિ મિશનો મે સે 10 મિશનો મે અપની સેવાએ દે રહે હૈ.
0: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાની શિપિંગ પર ફરીથી નાકાબંધી કરશે અને દરિયાઈ સુરક્ષાના ખર્ચને આવરી લેવા માટે વ્યૂહાત્મક જળમાર્ગ દ્વારા પરિવહન કરતા કાર્ગો પર 20% ચાર્જ લાદશે. ટ્રુથ સોશિયલ પરની એક પોસ્ટમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે આ નાકાબંધી ફક્ત ઈરાની જહાજો અને ઈરાન સાથે વેપાર કરતા જહાજો પર લાગુ થશે.
2: अमरीका ने कहा है कि उसने रात भर ईरान के कई सैन्य ठिकानों पर हमले किए. इनमें वायु रक्षा प्रणालियों, तटीय रडार केंद्र, मिसाइल और ड्रोन ठिकाने तथा छोटे नौसैनिक पोत शामिल हैं. अमरीका का कहना है कि इस अभियान में पहली बार एक तरफा हमला करने वाले समुद्री ड्रोन का भी इस्तेमाल किया गया. अमरीका के अनुसार ये कार्यवाही ईरान द्वारा वाणिज्यिक जहाजों पर किए गए हमले के जवाब में की गई.
0: हवामान विभाग आज बिहार ओडिशा में भारी वरसाद की आगाही करी छे. ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમ આજે બર્મિંગહામના એજબસ્ટેન ખાતે 3 મેચની શ્રેણીની પહેલી વન ડે મેચમાં યજમાન ઇંગ્લેન્ડ સામે રમશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 3:30 વાગે શરૂ થશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી કરણ મકવાણા.
3: આજના વિવિધ અખબારોમાં અલગ અલગ સમાચારો હેડલાઇનમાં વાંચવા મળી રહ્યા છે. સંદેશની હેડલાઇન છે, હોર્મુઝને અમે ચલાવીશું, રક્ષક બની 20% ટેક્સ વસૂલશું ટ્રમ્પ. દિવ્ય ભાસ્કર લખે છે, મોંઘવારી 4.38%, ઓગસ્ટમાં વધી શકે છે વ્યાજદરો, હોમ ઓટો લોન મોંઘી થશે. હિન્દી અખબાર રાજસ્થાન પત્રિકા લખે છે, ગિરનાર પર્વત પર બનેગી ચેકપોસ્ટ, સુરક્ષા કે લીએ ટ્રેકર હોગે તૈનાત. અમદાવાદ રેલવેમાંથી 4 વર્ષમાં 6.94 લાખ ચાદર ઓશિકા ચોરાયા. આ સમાચારને ગુજરાત સમાચારે છેલ્લા પાને સ્થાન આપ્યું છે.
0: ભારતીય કાપડનો વૈશ્વિક કાર્યક્રમ ભારત ટેક્સ 2026નો આજથી નવી દિલ્હીમાં આરંભ. એપ્રિલથી જૂન દરમિયાન ભારતને કુલ નિકાસ 232 અબજ US ડોલરથી વધુ રહેવાનો અંદાજ. પશ્ચિમ બંગાળમાં માછીમારી ટ્રોલર પલટી જતા 9 માછીમારોના મોત અને 6ની શોધખોળ ચાલુ. નીટ યુજી 2026ની પુનઃ પરીક્ષા, OMR શીટ્સ અને ઉમેદવારોના જવાબો વેબસાઇટ પર જાહેર. હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાની શિપિંગ પર ફરીથી અમેરિકાની નાકાબંધી. અને ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ આજે પહેલી વન ડે મેચમાં યજમાન ઇંગ્લેન્ડ સામે રમશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
4: આકાશવાણી રાજકોટ પ્રસ્તુત છે પર્યાવરણ વિષયક શ્રેણી 5 મિનિટ. આજે સાંભળીશું પવન વિશેની માહિતી. રજૂઆત આનલ મંકોડી.

0: પર્યાવરણ વિષયક 5 મિનિટ સાંભળી રહેલા તમામ શ્રોતાઓનું સ્વાગત. દોસ્તો, આજના આ કાર્યક્રમમાં આજે આપણે વાત કરીશું પવન વિશે. પવન એક એવી અનુભૂતિ છે જે દરેક વ્યક્તિ દરેક ક્ષણે કરે છે, પરંતુ આ પવન ક્યાંથી ઉદ્ભવે છે? કોણ લાવે છે એને આપણા સમક્ષ? આ પવન દેખાતો નથી પરંતુ અનુભવાય છે. તો વાતાવરણ આ જાદુઈ કારીગરી કઈ રીતે કરે છે તે વિશે આજે આપણે આજના કાર્યક્રમમાં વાત કરીશું. પવન એ બીજું કઈ નહીં પરંતુ વાતાવરણનું દબાણ છે. પૃથ્વી સપાટીથી સેંકડો કિલોમીટર સુધીની ઊંચાઈએ વિસ્તરેલા વાયુઓના આવરણને વાતાવરણ કહે છે. વાતાવરણમાં રહેલી હવા એક ભૌતિક પદાર્થ છે, તેથી તેને પણ પોતાનું વજન છે. વાતાવરણનું સ્તર તેના વજન પ્રમાણે પૃથ્વી સપાટી પર દબાણ કરે છે, જેને વાતાવરણનું કે હવાનું દબાણ કહે છે. વાતાવરણના દબાણ પાછળ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ જવાબદાર છે. વિષુવવૃત્ત કરતા ધ્રુવો પર ગુરુત્વાકર્ષણ બળ વધુ હોવાથી ધ્રુવો પરનું વસ્તુનું વજન પ્રમાણમાં વધી જાય છે. પૃથ્વી સપાટી પરના વિવિધ પ્રદેશોના હવામાન અને આબોહવા નિર્માણ કરનારા તત્વોમાં વાતાવરણનું દબાણ મહત્વનું છે. માનવ જીવન પર તેની પ્રત્યક્ષ અસર જોવા મળતી નથી, પરંતુ વાતાવરણના દબાણમાં થોડું પરિવર્તન પણ પવનની ગતિ અને દિશા પર પ્રભાવ પાડે છે, જે પ્રત્યક્ષ રીતે તાપમાન અને ભેજના વિતરણ પર અસર કરે છે. આમ વાતાવરણનું દબાણ પરોક્ષ રીતે સજીવોના જીવનની પરિસ્થિતિ પર અંકુશ ધરાવે છે. ચક્રવાત તેમજ વાતાવરણ સાથે સંકળાયેલી અન્ય ઘટનાઓ સમજવા માટે વાતાવરણનું દબાણ જાણવું જરૂરી છે. વાતાવરણનું દબાણ અમુક માપદંડો ધરાવે છે. વાતાવરણનું દબાણ સેન્ટીમીટર કે ઇંચ કે મિલીબાર એકમમાં મપાય છે, પરંતુ હવામાન મથકોમાં નોંધ રાખવા તથા હવામાન નકશાઓમાં વાતાવરણનું દબાણ દર્શાવવા માટે મિલીબાર એકમનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. સમુદ્રની સરેરાશ સપાટીએ વાતાવરણનું દબાણ 76 સેન્ટીમીટર કે આશરે 30 ઇંચ કે 1013 મિલીબાર છે. વાતાવરણનું દબાણ વાયુદાબ માપક, નિષ્પ્રવાહી વાયુદાબ માપક અને વાયુદાબ આલેખ જેવા સાધનોથી મપાય છે. વાયુદાબ માપક એટલે કે બેરોમીટર, નિષ્પ્રવાહી વાયુદાબ માપક એટલે એનોરાઇડ બેરોમીટર, વાયુદાબ આલેખક એટલે બેરોગ્રાફ. પારાવાળા 14ના વાયુદાબ માપકથી વાતાવરણનું દબાણ વધુ ચોકસાઈથી માપી શકાય છે. વાતાવરણના દબાણ પર કેટલાક પરિબળો અસર કરે છે. પૃથ્વીના સપાટીના વિવિધ ભાગ પર વાતાવરણનું દબાણ જુદું જુદું હોય છે. વાતાવરણના દબાણના અસમાન વિતરણ માટે ઊંચાઈ, તાપમાન, બાષ્પ વગેરે જેવા પરિબળો જવાબદાર છે. આ તમામ પરિબળોમાંથી પ્રથમ વાત કરીએ ઊંચાઈ વિશે. પૃથ્વી સપાટીથી અનેક કિલોમીટર ઊંચાઈ સુધી હવાના થર આવેલા છે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે હવાનો દરેક થર તેની નીચેના થર પર દબાણ કરે છે, તેથી વાતાવરણના નીચેના ભાગ પર હવા દબાયેલી અને ઘટ્ટ હોય છે, જ્યારે ઉપરના ભાગ પર તે પાતળી હોય છે. કોઈ પણ સ્થળની ઊંચાઈ જેમ વધારે તેમ તે સ્થળની હવા વધુ પાતળી હોય છે.
1: આપ સાંભળી રહ્યા હતા પર્યાવરણ વિષયક 5 મિનિટમાં પવન વિશેની માહિતી. રજૂ કરી રહ્યા હતા આનલ મંકોડી. થોડી જ ક્ષણોમાં બરાબર 8 વાગે હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ 8:15 મિનિટે અંગ્રેજીમાં સમાચાર દિલ્હી કેન્દ્રથી પ્રસારિત કરીશું.

સુખરામની આ રચના સાથે જ મિત્રો આજનો આ નિરખને ગગનમાં કાર્યક્રમ અહીં સંપન્ન કરીએ. આજે આપે માણ્યો હેમંત ચૌહાણનો સ્વર.

0: આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. હવે જોઈએ એક ચેતવણી સંદેશ. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકા પાસે આવેલા ધોળી ધજા જળાશયમાં યોજનામાં 90% પાણી ભરાયેલ હોવાથી આ યોજના પૂર્ણ સપાટીએ ભરાતા ઓવરફ્લો થતા પાણી છોડવામાં આવે ત્યારે નદીના પટમાં તથા કાંઠા વિસ્તારમાં કોઈએ અવરજવર કરવી નહીં. ગામના લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા અને સલામત રહેવા સૂચના અપાઈ છે. અસરગ્રસ્ત ગામો આ પ્રમાણે છે. જિલ્લો સુરેન્દ્રનગર, તાલુકો વઢવાણ, ગામ છે ભાળિયાદ, જોરાવરનગર, ખામીશાણા ડેમ, મામકા, નાના કેરલા, સનપુર, સાનકલી, વઢવાણ, સુરેન્દ્રનગર, લીંબડી, સિયાની, નટવરગઢ અને દોલતપર. આ સાથે ચેતવણી સંદેશ પૂર્ણ થયો.
1: સ્વચ્છ ઘર, સ્વચ્છ આંગણું, સ્વચ્છ શેરી, સ્વચ્છ રસ્તા, સ્વચ્છ નગર, સ્વચ્છ શહેર, સ્વચ્છ ભારત, સપનું આપણા સૌનું. સ્વચ્છ ભારત.
2: એકવીસમી સદી એટલે ડિજિટલ યુગ.
3: આકાશવાણી રાજકોટ કેન્દ્રના બધા જ કાર્યક્રમો હવે આપ સાંભળી શકશો ડિજિટલ ક્વોલિટી સાથે.
2: એટલું જ નહીં, ડીઆરએમ રીસીવર પર આપ 3 ચેનલ સાંભળી શકશો.
3: એઆર નેશનલ ન્યૂઝ 24/7,
2: પ્રાઇમરી ચેનલ રાજકોટ અને
3: વિવિધ ભારતી મુંબઈ. આ માટે આપે ડીઆરએમ રીસીવરમાં ફ્રીક્વન્સી
4: 801 કિલોહર્ટઝ
3: મેળવવાની રહેશે.
2: સવારે 5:55 થી રાત્રે 11:10 સુધી આપ માહિતી અને મનોરંજનની મજા માણી શકશો.
3: બપોરે 3:30 કલાક થી 4:30 દરમિયાન આપના ડીઆરએમ ટ્રાન્ઝિસ્ટરમાં ટેક્સ્ટ મેસેજીસ સાથે કાર્યક્રમો પણ સાંભળી શકશો.
2: ડિજિટલ ક્વોલિટી, સ્પષ્ટ અવાજ, સુમધુર સંગીત અને ઘોંઘાટ રહિત પ્રસારણ સાંભળવા હવે આપની પાસે જોઈશે ડીઆરએમ રેડિયો સેટ.
3: હવે આપ આપના ઘર, ઓફિસ, દુકાન કે પછી કારમાં મુસાફરી કરતા સુમધુર આકાશવાણીના કાર્યક્રમો તેમજ દેશ અને દુનિયાની માહિતી પણ મેળવી શકશો. તો સાંભળતા રહો આકાશવાણીના વિવિધ કાર્યક્રમો.
4: મિત્રો, આકાશવાણી રાજકોટના આપના પસંદગીના કાર્યક્રમો હવે આપની આંગળીના ટેરવે આપના મોબાઈલ પર કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમયે. પ્રસાર ભારતીની ન્યૂઝ ઓન એર એપ પર રેડિયો મેગેઝિન વિભાગમાં જાઓ અને પસંદ કરો કોઈ પણ કાર્યક્રમ અને સાંભળો આકાશવાણી રાજકોટના અમારા સંગ્રહિત કાર્યક્રમો જેવા કે લોકરંગ ભવાઈ, રંગભૂમિના રંગો, અર્ચના, રત્નકણિકા, નાટકો, મુલાકાતો, ગામનો
5: ચોરો
4: જેવા અનેક કાર્યક્રમો. આપની ન્યૂઝ ઓન એર એપ અપડેટ કરતા રહો અને ટૂંક સમયમાં બીજા અનેક કાર્યક્રમો પણ આપને મળશે આપના મોબાઈલમાં કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ.
6: આકાશવાણી કા પ્રસારણ સૂત્ર હૈ બહુજન હિતાય બહુજન સુખાય, વો ભી મહેસ મનોરંજન નહીં માહિતી કે સ્રોતો કે સાથ.
4: ન્યૂઝ ઓન એર એપ પર હવે લાઈવ જીવંત પ્રસારણની સાથોસાથ અમારા સંગ્રહિત કાર્યક્રમો પણ.

0: તમે સાંભળી રહ્યા છો આકાશવાણી રાજકોટનું પ્રસારણ. મહુવા ખાતે યોજાયેલ અસ્મિતા પર્વ 2005માં મહાકવિ પ્રેમાનંદ વિશે શ્રીલાભશંકર પુરોહિતે આપેલ પ્રવચનના અંશ.
1: આપણને મામેરામાં પ્રશ્નો થાય, શેક્સપિયરના ટેમ્પેસ્ટ વિશે કેમ પ્રશ્ન ન થાય?

પણ પિતા પુત્રીના હેતની પ્રોસ્પેરો જે રીતે એક પોતાની નાનકડી દીકરી માસૂમ દીકરી મિરાન્ડા માટે જે રીતે આટલા વાના કરે છે, એ ત્યાં ટાપુમાં ગયો, ત્યાં પછી કેલિબાન અને પેલો એરિયલ એ બધા તત્વો દ્વારા એ છોકરી સમજણી થઈ, અને જ્યારે વય પ્રવેશ થયો ત્યારે પિતાના હૃદયમાં જે એક વેદના જાગે છે, અને જ્યારે ફર્નિનાન્ડને પેલા વાણ ઉપર જોયો એટલે પેલી છોકરી પૂછે છે કે પિતા આ શું, જેણે જન્મ ધારણ કર્યા પછી ને સમજણી થયા પછી બાપ સિવાય કોઈ માણસની જાતના જૈણાને નથી જોયો, પુરુષની વાત તો ક્યાં કરો છો, એવી છોકરીને આચરજ થાય છે. અને પછી પેલો જે બધું ગોઠવે છે અને એના લગ્ન થાય ને બધા રૂડારૂઢ બધું થઈ જાય છે એની વાત મૂકી દઈએ આપણે. પણ ભક્તિ નિમિત્તે અહીં જે આપણને આજે રસ પડવો જોઈએ એ એમાંના ચમત્કારોને કાઢી નાખો. આપણની આપણી સંવેદના એની સાથે જે સંકળાય છે મામેરુમાં, એ જે પિતા પુત્રીનું આખું જે હેત, એક તરફથી નરસિંહ નફકરો, ભલું થયું ભાંગે જંજાળ સુખે બચ્યું શ્રી ગોપાળ, એ તો પ્રેમાનંદના કાળનું ચિત્ર છે. જો આમ હોત તો નરસિંહ આટલા વાના કરત નહીં, એ વાંચો ત્યારે ખ્યાલ નહીં આવે, કારણ કે આંખ મીંઢી છે

સાથે જે સંકળાય છે મામેરુમાં, એ જે પિતા પુત્રીનું આખું જે હેત, એક તરફથી નરસિંહ નફકરો, ભલું થયું ભાંગે જંજાળ સુખે બચ્યું શ્રી ગોપાળ, એ તો પ્રેમાનંદના કાળનું ચિત્ર છે. જો આમ હોત તો નરસિંહ આટલા વાના કરત નહીં. એ વાંચો ત્યારે ખ્યાલ નહીં આવે, કારણ કે આંખ મીંઢી છે અને મૂંગી છે. આંખ તો જેટલું આપણને, આપણી જો દાનતખોરી હોય તો બધું આપણા અંતર સુધી ન પહોંચાડે, પણ કાન મોટે ભાગે બેવફા નહીં નીકળે. સિવાય કે આપણે બેદલા હોઈએ તો જુદી વાત છે. સોરી એમ કહી દઈ, મેં સાંભળ્યું નહોતું. બ્રહ્મનાથ સંભળાય ને આ ન સંભળાય. નરસિંહને આપણે, મેં તો આ વિનોદ પ્રયોગ કર્યો છે મામેરું ભણાવતા, કે લાગ લગાડ જે કુંવર પેલા, એ એક જે છંછેડાયેલી દીકરી, હતાશ થયેલી છે, લઘુવેશે નાનો ભરથાર, ભ્રૂણ હત્યાના આ જમાનામાં મારે કેમ કરીને મામેરાનું રહસ્ય તમને સમજાવવું. આ આખી ગાયકી આખ્યાન સુદ્ધાની એ તાલ નિર્ભર છે, સ્વર નિર્ભર નથી. માંડ્યું યાદ રાખજો, સ્વર તાનપુરો છે. તાનપુરો સ્વરની લાંબી રમણા કે ના આપે, એની આંટી ઘૂંટી નહીં સર્જે. એટલે શબ્દ પ્રધાન છે, સ્વર સંગતમાં ચાલે છે. આગે આગે શબ્દ છે, પીછે પીછે સ્વર છે. શબ્દ રામ છે, સ્વર લક્ષ્મણ છે, અને વચ્ચે આવતો સંપૂર્ણ જાનકી છે. આ આખું જે આખ્યાનની પરંપરા છે, એટલે મારે જે વાત કરવાની તે, એટલે બન્યું છે શું કે આખ્યાન આપણે ત્યાં છેલ્લા 50 વર્ષમાં એ રીતે પ્રસ્તુત થતા રહ્યા, કે એમાં સંગીત રાગદારી સંગીત ને એની અડાભીડ ને સ્વરોના એવા આટાપાટા ને એવી મીંડ ને એવા તાન ને એવા પલટા ને એવા આલાપ ને, એમાંથી પ્રેમાનંદનું જે આખ્યાન હતું તે ચાલ્યું ગયું, અને 20મી સદીની નવી નિપજ, નવું પ્રોડક્શન એ આપણી પાસે આવ્યું. અધ્યાપક તરીકે પણ મારો અનુભવ છે કે જ્યારે જ્યારે મેં કમનસીબે પછી તો લાંબા આખ્યાનો ભણાવવાનું, એટલે યુનિવર્સિટીને જેમ ઠીક ન લાગ્યું કે આવડા લાંબા, એટલે ટૂંકું કદ જેનું હોય એ આખ્યાન અભ્યાસક્રમમાં મૂકવું. પછી વળી એવું આવ્યું કે ટૂંકું કદ હોય, પ્રેમાનંદ હોય કે એને ગમે એનું હોય, પણ સંપાદક તરીકે નામ કેનું છે, એ જો કોઈ મઠાધીશ હોય, એટલે પ્રેમાનંદ પણ કોકનો ઓશિયાળો થઈ ગયો આપણી પાસે પહોંચતા. જરૂર મામેરું અને સુદામા ચરિત્ર એની બહુ અદ્ભુત કૃતિઓ છે, પણ બાકીના આખ્યાનો પણ, ખાસ કરીને ઊંડી અને શ્રાદ્ધ, મને કદાચ એવું લાગે છે કે નરસિંહ બહુ એનો ઢૂકડો હગો છે પ્રેમાનંદનો સમયની દૃષ્ટિએ. એક બીજી વાત આ આખી પ્રદેશમાં સમજવા માટે બહુ સતત ખ્યાલમાં રાખવી જોઈએ, તે એ કે પ્રેમાનંદના મધ્યકાલીન આખ્યાનો પાસે જાણનારો આજનો 21મી સદીનો વાચક, એની પાસે પીપાસા છે, જિજ્ઞાસાની વાત કાઢી નાખો. બીજું શું એનું, એની એની એનું એના સાધનો કયા છે, એના ઓજારો કયા છે, કઈ રીતે જાય છે. એમણે જે ટીવી સિરિયલોમાં જે જોયું છે અને એને આધારે, હવે પ્રેમાનંદ જે ચિત્ર મૂકે છે, ધારો કે અભિમન્યુ આખ્યાન લો કે ચંદ્રહાસ આખ્યાન લઈએ આપણે, આ નરસિંહ મહેતાના જીવન આધારિત સુદામા ચરિત્રને લો, એ જે આખ્યાનો લે છે એનું કથાનક પ્રાચીન છે, એટલે પ્રાક્તન છે, પુરાતન. એ જે મૂકે છે એટલે એ આખી ફ્રેમ છે એની પાસે, પુરાતન ફ્રેમ, પ્રાચીન પુરાણોમાં મળે છે તે. એને લે છે ક્યારે, તો કે 16મી 17મી સદીનો જે કાળ છે એનું જે સંસાર જીવન છે, એ સંસાર જીવનની વચ્ચે એને મૂકે. શા માટે, તો કે એમને ક્યાં અભ્યાસક્રમમાં ચોપડી મુકાવવાની હતી, એમની પાસે પેલું જીવતું ઓડિયન્સ હતું, મેં જે તમને કહ્યું ને તે પ્રજા માટે. આ પ્રેમાનંદનું આ આખ્યાન, એટલે આ બધા આખ્યાનો એ માત્ર દંતકથા નહોતી પણ સર રિયલ હતું, જુદા અર્થમાં. સીતાંશુ કે છે ને, કરતા જુદા અર્થમાં સર રિયલ હતું, વધારે સાચું વાસ્તવ હતું, વધારે સાચું. એને એમ હતું કે આ જીવતો જ પુરાયો જ, આ એનું જે ઇન્વોલ્વમેન્ટ જે છે શ્રોતા તરીકેનું. એટલે મને આજે 1960માં છેલ્લું ઉખારણ મેં કર્યું, પછી આજે 45 વર્ષે, એટલે આજે એ ડોશીઓની સ્મૃતિમાં હું એક કરવું તો ગાઈશ જ, એક કરવાની 4 પંક્તિઓ. આ આખી આ પુરાણોનું જે એક પ્રાચીન વાસ્તવ છે. પછી જે મધ્યકાળના કવિઓ આવ્યા, એમણે મધ્યકાળનો જે સંસાર રંગ છે એમાં ઉમેર્યો. એટલે આપણે એમ કહીએ કે ભાઈ આણે પ્રાકૃત બનાવ્યા પાત્રોને, કૃષ્ણને આવા ચિત્ર, આને આવા ચિત્ર, નળને આવું ચિત્ર, દમયંતીને. પણ એમને ખબર નહોતી કે આ વિવેચકોના હાથમાં પડવાનું છે. એણે તો પેલી શ્રદ્ધાળુ જે જનતા, યાદ રાખજો, વાચકો નહોતા, શ્રોતા હતા. અને શ્રોતા એટલે મેં કહ્યું જેની અંતઃશ્રુતિ દીક્ષિત છે એવા હાબદા કાનવાળા શ્રોતા હતા. જો એ અંતઃશ્રુતિ દીક્ષિત નહીં, પણ આ મધ્યકાળને એણે ચિત્રો. મને ઘણી વખત સવાલ થાય કે અર્વાચીનને આધુનિકતામાં જ્યારે આપણે માયથોલોજીને લઈને કેટલાય નાટકો, નવલકથા, આખ્યાનો પણ, જેમ કે ચિણુભાઈએ લખ્યું કાલાખ્યાન, અને દિલીપ ઝવેરીએ જ્યારે પાંડુ કાવ્યો લખ્યા કે વ્યાસ પર્વ લખ્યું, આને માટે તમે શું કહેશો? બહુ સુગ્ન વિવેચકોને મારો આ એક નમ્ર અનુનયપૂર્વકનો અનુરોધ છે. જેણે વ્યાસ પર્વ વાંચ્યું એમને ખ્યાલ હોય, એણે કૃષ્ણને, અર્જુનને જે પોઝિટિવલી થિંકિંગથી, અથવા તો સર્જનની અનિવાર્યતાની એક ઝગડતી, એ પૌરાણિક પાત્રોમાં
નિગૂઢપણે પ્રછન્નપણે ભંડારેલા

અનેક પરિમાણો, અર્થઘટનના અનેક પરિમાણોની જે સંભાવના છે એ સંભાવનાઓને ખોલવાના પ્રયત્ન કે એક ધ્યેય સાથે કદાચારા પુરાણ કથાઓમાં ફેરફારો કરીને ચિત્રોને જે મહાવીરેશ્વરમાં કે પ્રાચીનામાં ઉમાશંકરે કર્યું ને તે પછી જે રીતે જટાયુમાં જે રીતે આપણે સીતાંશુએ કર્યું એની સામે મારે મારે મારે પ્રશ્ન નથી, પણ પ્રશ્ન આ છે કે કશું નિપજાવ્યા વગર કેવળ વિડંબના માટે જ આ પૌરાણિક પાત્રોને કે આપણી માયથોલોજીને આ રીતે આપણે, અને સશક્ત માણસો, હું નપાવટ માણસોની વાત નથી કરતો, જેનું સર્જકતાના ક્ષેત્રે મોટું નામ છે એવા માણસો જ્યારે કરતા હોય ત્યારે એની અનિવાર્યતા સિદ્ધ કરવી જોઈએ, સર્જનાત્મક અનિવાર્યતા એની સિદ્ધ થવી જોઈએ અને પ્રતીત થવી જોઈએ. એટલે મને હંમેશા એમ લાગે છે કે પહેલું પુરાતન, પછી યસ્તન અને આવે છે અદ્યતન. આપણે અદ્યતનમાં બેઠેલા આપણે એ આ પાસે જઈએ છીએ પ્રેમાનંદના આ આખ્યાનો પાસે. આપણી પાસે પેલો વિશ્વાસ તો છે જ નહીં કન્યાએ.

0: रे कर जोड़ी कृष्ण कहे वारंवार रे। छेले प्रेमानंद आ તમને એમનેમ નથી સંભળાવતો, યાદ રાખજો આપણે કંઈ ઓડિટ નથી કરવું, પણ જે કાંઈ હોય આજ સુધીનું એ આમાં માફ થવાની ગેરંટી છે। કંપનીવાળા તો બે વર્ષની ગેરંટી આપે, આથી જિંદગીભરની ગેરંટી પ્રેમાનંદ આપે છે। કરજોડી શ્રીકૃષ્ણ કૃષ્ણે વારંવાર સમ ખાય રે, જે જન જાન નિરખશે તે સર્વ સદગતિને પામશે રે। જીવ જંતુ કીટ પતંગ સર્વે ધામ મારે જાય રે, ત્યારે કળજુગ મધ્ય કથા કહે કવિતા જન કોઈ રે। કવિ પુણે જો કહ્યું હોય તો મને શ્રી કૃષ્ણની દુવાય કે મેં જે કહ્યું છે મને જેવું લાગ્યું જે ભરણું છે, મારું કવિપણવામાં ક્યાંય મને નથી આડું આવ્યું, એને એને નથી પ્રયોગ। સ્વમુખ વાણી સાંભળે તેના પુણ્યતાણો નહીં પાર, ભટ્ટ પ્રેમાનંદ વર્ણવે સ્વમુખે કીર્તન ગવાય। એક વસ્તુ સતત લાગે, હું મહાન શબ્દ હું પ્રેમાનંદ નરસિંહના અર્થમાં વાપરું છું। નરસિંહ ઘણા બધા શબ્દો વાપરાય, આપણે કોઈ એને પર્વત શબ્દ વાપરો, પર્વત ફલ, પર્વત ફલ ગિરનારમાં રહીએ એને જ ખબર હોય કે પર્વત ફલ એટલે શું। પાણો છે કોઈની તાકાત કે આવો શબ્દ ઘડી શકે? તો પ્રેમાનંદના ઢાળ આના વિશે એક પ્રોજેક્ટ કરવો જોઈએ। અને
1: આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી વાર્તાલાપ અંતર્ગત શ્રી લાભશંકર પુરોહિત દ્વારા ગુજરાતી વાર્તા પ્રેમાનંદ ભાગ બીજો પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું। થોડી જ ક્ષણોમાં બરાબર 9 વાગે હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ 9:05 અંગ્રેજીમાં સમાચાર દિલ્હી કેન્દ્રથી પ્રસારિત કરીશું।

6:30 વાગે કાર્યક્રમ યુવાણી તેમજ 7:22 મિનિટે કાર્યક્રમ ગામનો ચોરો અમદાવાદ વડોદરા કેન્દ્રથી સહપ્રસારિત કરીશું. ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સારેગામા માણીશું રાત્રે 8 વાગે. 9:30 મિનિટે વિવિધ ભારતી કાર્યક્રમ આજ કે ફનકાર. 10 વાગે છાયા ગીત તેમજ 10:30 વાગે સાંભળીશું કાર્યક્રમ ઢળતી જાહેરાત. તો મિત્રો, આ હતા આજના દિવસ પરના હવે પછીના કેટલાક પ્રસારણો.

નવા જમાનાની નવી તસવીર. હવે છત પર લગાવેલ ટીવી એન્ટેનાને કહો આવજો હંમેશ માટે, સમયની સાથે બદલો, આગળ વધો. આજે જ લઈ આવું દૂરદર્શનની ડીડી ફ્રી ડીશ. આમાં છે આપની પસંદગીની 100 થી વધુ ટીવી ચેનલ્સ, ઉપરાંત 51 શૈક્ષણિક ચેનલો અને 48 રેડિયો ચેનલ્સ પણ. આથી પણ આગળ, સેટ ટોપ બોક્સ લગાવ્યા પછી કોઈ ખર્ચ નહીં, ક્યારેય નહીં. ડિજિટલ ક્રાંતિ તરફ એક ડગલું આગળ, આપની પોતાની ડીડી ફ્રી ડીશ. શ્રોતા મિત્રો, આકાશવાણીની આપની પ્રિય ચેનલો હવે આપના સ્માર્ટફોનમાં પણ. આકાશવાણી દ્વારા રેડિયો શોખીનો માટે એક ખાસ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવેલ છે. આ એપ આપના એન્ડ્રોઇડ કે આઈફોન પર મેળવી આકાશવાણીની 8 ચેનલો હવે 24 કલાક સાંભળી શકશો. ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પરથી આ એપ નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકાય છે. આકાશવાણીની એફએમ ગોલ્ડ, એફએમ રેઇનબો, વિવિધ ભારતી ઉપરાંત પ્રાદેશિક ચેનલો AIR ગુજરાતી, ઉર્દુ, મરાઠી, પંજાબી અને મલયાળમ પણ. આ તમામ ચેનલો અમારી વેબસાઇટ www.allindiaradio.gov.in પરથી પણ આપ મેળવી શકો છો. તો હવે વિશ્વના કોઈ પણ ખૂણે હોવા, આપની સાથે સદાય રહેશે આકાશવાણી.

0: આકાશવાણી રાજકોટનું ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના હવે આપ માણી શકશો યુટ્યુબ પર.
1: પહેલા પહેલા જુગમાં રાણી તું હતી પોપટી.
0: યુટ્યુબ પર સર્ચ કરો ઓલ ઇન્ડિયા રેડિયો રાજકોટ અને આકાશવાણી રાજકોટની ચેનલ સબસ્ક્રાઇબ કરો અને આનંદ લો

આ ટ્યુન કર્યું છે આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. પ્રસ્તુત છે ફિલ્મી ગીતોનું કાર્યક્રમ મનોરંજન. મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે માણીશું સંગીતકાર મદન મોહનની પુણ્યતિથિ નિમિત્તે તેમણે સંગીતબદ્ધ કરેલા કેટલાક ગીતો. આજના દિવસે આજના કાર્યક્રમમાં મદન મોહનજીને શ્રદ્ધાંજલિ પાઠવતા આપણા કાર્યક્રમની શરૂઆત કરીએ. મદન મોહનનો જન્મ 25 જૂન 1924 ના રોજ ઇરાકમાં થયો હતો અને તેમનું મૃત્યુ 14 જુલાઈ 1975 ના રોજ મુંબઈમાં થયું. તેમણે ઘણી ફિલ્મોમાં પોતાનું સંગીતનો ઓજસ પાથર્યો. વીરઝારા, વો કોન થી, અનપઢ, મેરા સાયા અને ઘણી બધી ફિલ્મોમાં તેમણે પોતાનું સદાબહાર સંગીત આપ્યું. કાર્યક્રમની શરૂઆત કરીએ વો કોન થી ફિલ્મના ગીત સાથે. સ્વર લતા મંગેશકર અને ગીત રચના રાજા મહેંદી અલી ખાનની.

અભિમન્યુ ચિરાગ ફિલ્મનું ગીત મોહમ્મદ રફીના સ્વરમાં, ગીત રચના હતી મજરૂ સુલતાનપુરીની. કાર્યક્રમમાં હવે પછીના ગીતો સાંભળતા પહેલા સાંભળીએ જાહેરાત.

0: આ કસ્ટમર કેર ક્યાં છે? મેડમ
1: જી,
0: આ કેવાયસી અપડેટ માટે મને વારંવાર મેસેજ કેમ આવી રહ્યો છે?
1: કારણ કે બેંકિંગ સેવાઓ માટે નિર્ધારિત સમય પર કેવાયસી અપડેટ કરાવવું જોઈએ.
0: પણ એ કેવી રીતે થશે?
1: જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજીસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે મોબાઈલ બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો.
0: અચ્છા, અને જો કોઈ બદલાવ હોય તો?
1: તો તમે ઓળખાણ કે સરનામાનું સૌથી નવું પ્રમાણ આપીને કેવાયસી અપડેટ કરાવી શકો છો.
0: બસ
1: બસ,
0: સમજી ગયો.
1: તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
2: આરબીઆઈ કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
3: આપ માણી રહ્યા છો ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન. મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે સાંભળીએ છીએ, માણીએ છીએ સંગીતકાર મદન મોહનની પુણ્યતિથિ નિમિત્તે તેમણે સંગીતબદ્ધ કરેલા કેટલાક ગીતોને. હવે માણીએ અનપડ ફિલ્મનું આ ગીત લતા મંગેશકરના સ્વરમાં. ગીતના શબ્દો છે રાજા મહેંદી અલી ખાનના.

અભિમાની લતા મંગેશકરના સ્વરમાં અનપઢ ફિલ્મનું ગીત, તેમના સ્વરમાં ફરી માણીએ હીર રાંઝા ફિલ્મના ગીતના શબ્દો છે કેફી આઝમીના.

0: આ હતું લતા મંગેશકરના સ્વરમાં વો કોન થી ફિલ્મનું ગીત. ગીત રચના હતી રાજા મહેંદી અલી ખાનની. કાર્યક્રમ હવે પછીના ગીતો સાંભળતા પહેલા સાંભળી આ જાહેરાત.
1: કેચ ધ રેઇન, બારિશ કે પાણી કી એક એક બુંદ કો હમે બચાના હૈ. તો મેરા ખાસ આગ્રહ હૈ, વર્ષા કા બુંદ બુંદ પાણી હમ મિલકર કે બચાએ.
2: જળ છે તો આપણી છીએ. ચાલો ઘર અને ઓફિસ માં રેઇન વોટર હાર્વેસ્ટિંગ ટેકનોલોજી અપનાવીએ. રિચાર્જ પેટ અને શાફ્ટ બનાવીએ. બિન ઉપયોગી બોરવેલ ને ઠીક કરીએ. જળાશયો માં કાપ દૂર કરીએ. વધુ ને વધુ વૃક્ષો વાવીએ. ચાલો આ વરસાદ માં કેચ ધ રેઇન અભિયાન સાથે જોડાઈએ.
0: મનોરંજન કાર્યક્રમમાં આપ માણી રહ્યા છો સંગીતકાર મદન મોહનની પુણ્યતિથિ નિમિત્તે તેમણે સંગીતબદ્ધ કરેલા કેટલાક ગીતો. કાર્યક્રમમાં સાંભળી લતા મંગેશકરના સ્વરમાં મોસમ ફિલ્મનું આ ગીત. ગીતના શબ્દો છે ગુલઝારના.

મોસમ ફિલ્મના ગીત બાદ હવે સાંભળીએ રાજેન્દ્ર કિશનનું ગીત રચના મન્નાડેનો સ્વર. ફિલ્મ છે દેખ કબીરા રોયા.

મન્નાડેના સ્વરમાં હતું બાવર્ચી ફિલ્મનું ગીત, શબ્દો હતા કેફી આઝમીના. મનોરંજન કાર્યક્રમમાં હવે માણીએ મુનિમજી ફિલ્મનું આ ગીત લતા મંગેશકરના સ્વરમાં, ગીત રચના રાજેન્દ્ર કિશનની. માફ કરજો મિત્રો, ફિલ્મનું નામ છે મનમોજી.

આકાશવાણી રાજકોટ વય વંદના પ્રૌઢાવસ્થા વટાવીને જીવન સંધ્યાની ઉંમરે પગ મૂકતા મુરબ્બીઓનો કાર્યક્રમ વય વંદના

0: વયવંદના કાર્યક્રમ સાંભળતા સૌ વડીલ મિત્રોને દીપ્તિ વંકાણીના નમસ્કાર અને કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત. વડીલ મિત્રો, આપણો કાર્યક્રમ જ આપ સૌ માટે છે કે જે જીવનમાં પાનખર પછીની વસંત માણતા હોય છે. પાનખરમાં જેમ ઝાડ પોતાના બધા જ પાંદડાઓને ખેરવી નાખે છે અને નવી કૂપણ સાથે વસંતની શરૂઆત કરે છે, તેવી જ રીતે આપણે આપણા કાર્યક્રમમાં એવા વડીલોને મળીએ છીએ કે જે પોતાના આજીવન જે કંઈ પણ કાર્યો કરેલા છે એમાંથી મોટાભાગના કામોને પાછળ છોડી અને નવી શરૂઆત કરતા હોય છે. પછી આ શરૂઆત સેવા ક્ષેત્રે હોય, શિક્ષણ ક્ષેત્રે હોય કે સમર્પણની હોય. તો આપણે આજના કાર્યક્રમમાં એવા જ એક વડીલને મળીશું કે જે નિવૃત્તિ બાદ અત્યારે પોતાનો સમય પસાર કરવા નવી નવી ઘણી પ્રવૃત્તિઓ કરે છે, સેવા કરે છે. તો આવો આજના કાર્યક્રમમાં આપણે મળીએ જ્યોત્સનાબેન નકુમને. એમના વિશે વધારે હું તો કાંઈ નહીં કહું, પણ આપણે એમની પાસેથી જ એમનો પરિચય મેળવીએ. સૌપ્રથમ તો જ્યોત્સનાબેન, અમારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. નમસ્કાર.
1: નમસ્કાર.
0: હવે જ્યોત્સનાબેન, આપ વિશે આપની થોડી માહિતી આપશો કે આપનું મૂળ વતન કયું છે?
1: મારું મૂળ વતન કેશોદ, જુનાગઢ જિલ્લાનું.
0: એટલે આપનો જન્મ કેશોદમાં થયો?
1: જન્મ કેશોદમાં થયો.
0: અને બાળપણ પણ કેશોદમાં?
1: બાળપણ કેશોદમાં જ, પ્રાઇમરી થી કોલેજ સુધીનો અભ્યાસ પણ કેશોદમાં જ.
0: અચ્છા, એટલે જન્મથી લઈ અને પૂરેપૂરો અભ્યાસ આપે
1: કેશોદમાં?
0: કેશોદમાં જ કરેલો છે. તો અભ્યાસ ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ કઈ રીતે કરેલો છે?
1: ગુજરાતી મીડિયમમાં જ અને ગવર્મેન્ટ સ્કૂલમાં જ.
0: સરસ. તો આપે ક્યાં સુધીનો અભ્યાસ કરેલો છે?
1: એમ એ સુધીનો અભ્યાસ કરેલો છે.
0: અચ્છા, એમ એ ક્યાં વિષયમાં કરેલો છે?
1: હિન્દી.
0: હિન્દીમાં આપે એમ એ હિન્દી સાથે કરેલું છે. તો આપે કહ્યું કે આપનું જે પ્રાથમિક શિક્ષણથી લઈ અને કોલેજ અને માસ્ટર ડિગ્રી બધું જ કેશોદમાં કરેલું છે. તો કેશોદ એટલે આમ જોવા જઈએ તો ગામડું પણ નથી અને બહુ મોટું શહેર
1: પણ નથી. તાલુકા કક્ષાનું છે.
0: તાલુકા કક્ષાનું એક શહેર છે. અને આપ તો બહુ વર્ષો પહેલા ત્યાં આપનું બાળપણ ત્યાં આપે પસાર કરેલું હશે. તો આપનું બાળપણ કઈ રીતે પસાર થયું? ત્યાંના તમને કઈ એવા સંસ્મરણો ખરા?
1: હા, પેલા અત્યારનું બાળપણ અને ત્યારના બાળપણમાં તો ઘણો ફેર પડી જાય. અત્યારે જોઈએ તો બાળકોને નાનેથી જ સ્કૂલનું ટેન્શન, પ્રોજેક્ટ કરવા ને હોમવર્ક કરવું ને સતત એમાં દોડાદોડીમાં ભાગમ ભાગમાં હોય છે. એને શેરીની રમતો છે અત્યારના બાળકો ભૂલી ગયા છે. અમારું જે બાળપણ છે એ ત્યારે બેનપણીઓ સાથે એને રમવા નીકળી જવાનું, સ્કૂલેથી જ આવી થોડું ઘરનું લેસન હોય એ કરી લેવાનું, પછી દફતર મૂકીને રમવા જતા રહીએ. અને પેલા તો ભાંડેડા પણ જાજા હતા,
0: રમવાવાળા
1: પણ ઘણા મળી જાય. ઘરની અંદર પણ ઝઘડો કરવા, રમવા માટે નાના ભાઈ બેન, મોટા ભાઈ બેન એ બધા મળી જાય. એટલે અમે ચાર બહેનો અને ત્રણ ભાઈ હતા.
0: બરાબર.
1: તો એક બેન જ નાની, બાકી બધા મોટા હતા. તો અમે બધા જે પોતપોતાની જે ગમતી રમતો હોય એ રમીએ. તો પેલાની બાળપણની રમતો છે ને અત્યારે તો એ બધા ભૂલી જ ગયા છે. શેરીની જે રમતો હતી, દોરડા કૂદવા, પાંચીકે રમવું, થપ્પો દાવ રમવું, આ બધી રમતો રમીને એટલી મજા કરી છે કે અત્યારના બાળકોને એ મળતી જ નથી.
0: એટલે આમ જોવા જઈએ તો અત્યારના બાળકોને સમય પણ નથી આપતા માતા પિતા પણ, અને શાળા કક્ષાએ પણ એને સમય નથી મળતો.
1: હા,
0: એટલે આપનું બાળપણ આપે એવી સરસ રીતે
1: પસાર કર્યું છે કે અત્યારે એનું જોઈને એમ થાય કે એ બાળપણ છે એ પાછું મળે તો કેવું સારું.

0: એવું થાય છે.
1: અને શાળા કક્ષાએ એ સમય કેવું હતું કે બાળકો ઉપર એક તો ખાસ કરીને હોમવર્કનું કંઈ
0: ટેન્શન નહોતું.
1: અત્યારે તો સ્કૂલેથી આવીને સીધું શું તો કે
0: હોમવર્ક કરવો,
1: ટ્યુશનમાં
0: જાઓ, પ્રોજેક્ટ કરો,
1: પછી નવા નવા ક્લાસીસ,
0: ક્લાસીસમાં જ જવાનું. એટલે બાળક ફ્રી જ નથી થતું રમવા માટે. અને પેલા હતું કે ભાઈ કોઈ જાતનું ટેન્શન નહીં, ખાલી બસ ભણવા જાઓ. પણ ભણતા ખરા, સારું ભણતા અત્યાર કરતા.
1: હા, એટલે ત્યારે સ્કૂલમાં પણ, સ્કૂલમાં એક વખત ભણી લીધા હોય તો આપણને ઘણું
0: યાદ રહી જતું. બીજી વખત ટ્યુશનમાં જવાની કે એ કોઈ ખબર જ નહોતી કે આ ટ્યુશનની
1: જરૂરિયાત
0: જ ન રહેતી.
1: તો ત્યારના સમયમાં આપણે કહીએ છીએ કે શાળાથી છૂટી ગયા પછી આપણે રમત ને બધું વધારે તમે રમતા, તો એ સમયે ઘરકામનું કેવું રહેતું?
0: આ ઘરકામમાં એવું છે કે ઘરકામ તો જાતે જ કરવું પડતું. પેલા તો કામવાળા પણ નહોતા, પણ ઘરકામમાં શું છે કે અમે ચાર બહેનો હતી, હું નાની હતી.
1: અચ્છા,
0: એટલે મોટી બેન છે, મમ્મી છે, અને ચોથા ધોરણમાં હતી ત્યાં ભાભી આવી ગયા હતા.
1: અચ્છા,
0: એટલે ભાભી હતા તો ભાભી તો મને ભણવા માટે જ આગ્રહ કરતા. હું ભણવામાં પહેલેથી ને હોશિયાર હતી કે સૌથી આગળ રહેતી ક્લાસમાં. એમાં પ્રાઇમરીમાં તો ઠીક, આઠમા ધોરણમાં આવ્યા પછી તો હું સ્ટાન્ડર્ડ ફર્સ્ટ જ રહેતી.
1: અચ્છા,
0: એટલે ભાભી એટલા બધા મારા સારા હતા ને એમ ગર્વ અનુભવતા. બધાને કહેતા કે મારા નણંદ છે એ તો પેલો નંબર આવે છે, એટલે મને કંઈ કામ કરવા ન દે, તમે તમારે તમારું ભણવાનું. એટલે મને ભણવાની અંદર બહુ સપોર્ટ મળ્યો છે.
1: અચ્છા, એટલે આપ માસ્ટર સુધી કરી શકી?
0: હા, માસ્ટર સુધી કરી શકી.
1: તો પછી માસ્ટરમાં હિન્દી વિષય આપે શા માટે પસંદ કરે?
0: મને હિન્દી પહેલેથી જ ગમતું.
1: અચ્છા, હા, તો માસ્ટર હિન્દીમાં કરેલા પછી આપે અત્યારે શિક્ષક તરીકે તમે નિવૃત્ત થયા છો, તો શિક્ષક બનવા માટે કયો અભ્યાસ કર્યો?
0: મેં એસએસસી પછી પીટીસી કર્યું વચ્ચે. એસએસસી કરી અને એસએસસીમાં હું સેન્ટરમાં પાંચમો નંબર આવી હતી. એટલે મને તો આગળ ભણવાનો બહુ શોખ હતો. મારા ટીચર ને એ બધા પણ કહેતા કે આને તમે સાયન્સ રખાવો ને આગળ ભણાવો. પણ ત્યારે પરિસ્થિતિ એટલી બધી સારી નહોતી કે મને સાયન્સમાં મને મોકલી શકે. એટલે મોટા ભાઈ કહે કે તું પેલા પીટીસી કરી લે, પછી તારે ભણવું હોય એટલું ભણ. એટલે પેલા હું પ્રભાસ પાટણ પીટીસીમાં ગઈ, બે વર્ષ કરીને પછી પાછું જોઈન કર્યું ભણવાનું.
1: એટલે પીટીસી કરી અને પછી ફરીથી તમે
0: 11મું 12મું મેં રેગ્યુલર કર્યું. 11મું ધોરણ કર્યું, 12મા ધોરણમાં હતી ત્યાં મને જોબ મળી ગઈ, ગવર્મેન્ટ સર્વિસ મળી ગઈ.
1: અચ્છા, હા,
0: એટલે ત્યાં હાજર થઈ. પેલું મારી એપોઇન્ટમેન્ટ થઈ કેશોદની બાજુમાં ચાંદીગઢ ગામડું છે નાનું,
1: ચાંદીગઢમાં.
0: હા, એટલે નાનું એવું ગામ છે, ત્યાં મને જોબ મળી.
1: બરાબર,
0: તો ત્યાં હાજર થઈ. અને 12માનું મારે હજી ભણવાનું બાકી હતું, એટલે 12મું ધોરણ મેં એવી રીતે કર્યું સર્વિસ કરતા કરતા. ને 12મા ધોરણમાં હું ફક્ત એક થી બે દિવસ જ અઠવાડિયે જતી અને હું સેન્ટર ફર્સ્ટ આવી હતી.
1: વાહ વાહ, ખૂબ જ સરસ.
0: પછી સર્વિસ કરતા મારે સર્વિસ એક વર્ષ ચાંદીગઢ રહી અને પછી માળિયા હાટીના ટ્રાન્સફર થઈ ગઈ.
1: બરાબર,
0: તો એ અપડાઉન થાય એવું ગામ હતું, એ ટ્રેનમાં અપડાઉન કરી શકાય. ને બપોરની સ્કૂલ હતી તો સવારનો ટાઈમ મારી પાસે હતો. કોલેજમાં પૂછ્યું કે ભાઈ મને રેગ્યુલરમાં રાખશો, હું અડધો દિવસ આવી શકીશ. તો એણે પણ મારું 12મારું રિઝલ્ટ જોઈ, પ્રિન્સિપાલે કીધું કે હા કઈ વાંધો નહીં, તમે અડધો દિવસ આવો. એટલે એ પણ મેં રેગ્યુલર જ કરી.
1: બરાબર,
0: સવારે કોલેજે જાઉં, 10 વાગે પાછી નીકળી જાઉં અને 11 વાગ્યાની મારી ટ્રેન હોય માળિયા હાટીના, એટલે 11 વાગે સર્વિસ પર જાઉં અને સાંજે પાછી આવતી.
1: અચ્છા, એટલે કેશોદથી ટ્રેનમાં
0: મુસાફરી કરતી.
1: એટલે આવી રીતે તમે તમારી
0: કોલેજ પૂરી કરી,
1: કોલેજે પૂરી કરી અને સાથે સાથે,
0: અને કોલેજમાં ભણવાની સાથે સાથે જે એક્ટિવિટી થતી એમાં પણ હું સાથે ભાગ લેતી. સાંસ્કૃતિક કાર્યક્રમ હોય કે વક્તૃત્વ હોય, ડિબેટ હોય, વક્તૃત્વ સ્પર્ધા હોય, ત્યારે તો એ મેં ભાગ લીધો હોય એટલે નક્કી જ હોય કે નંબર મારો જ આવવાનો છે, એટલો મને શોખ હતો.
1: સરસ, ખૂબ જ સરસ. અને એ સમયે સ્પર્ધાઓ એટલી થતી પણ ખરી, અને શાળા કક્ષાએ કોલેજ કક્ષાએ આટલી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવતી હતી
0: બહુ સરસ રીતે.
1: હા, અને વિદ્યાર્થીઓ પૂરેપૂરા ઉત્સાહથી ભાગ લેતા હતા.
0: મમ્મી પપ્પાને ખબર ન હોય પણ શિક્ષકો જ એટલું ધ્યાન આપતા કે એને ક્યાંય જરૂર ન પડે, બીજાની
1: પડે. એટલે આપે ત્યાં કોલેજ કરેલી છે, તો પછી માસ્ટર ડિગ્રી ક્યાં કરેલી?
0: માસ્ટર ડિગ્રી એક્સટર્નલ કર્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી.
1: એટલે આ આખું તમારો અભ્યાસ કાળ થયો અને સાથે સાથે તમારો સર્વિસ પિરિયડ પણ શરૂ થઈ ગયો. તો ચાંદીગઢ, પછી માળિયા, અને પછી તમારી
0: માળિયા હાટીના મેં 5 વર્ષ સર્વિસ કરી.
1: હા,
0: હું 1 વર્ષ થયું ત્યાં, મારી સગાઈ થઈ ગઈ કોલેજમાં હતી બીજા વર્ષમાં, ત્યારે 2 વર્ષ સગાઈ રહી અને પછી મેરેજ થઈ ગયા.
1: અચ્છા,
0: એ અહીંયા રાજકોટ હતા. તો કે હવે સર્વિસનું કરવું કે બદલી થશે કે શું, આ બધી ચર્ચા ચાલી કે ભાઈ ન થાય તો પછી ગમે ત્યાં પ્રાઇવેટમાં કે કર. ત્યાં રાજકોટની અંદર ભરતી થવાની હતી શિક્ષકોની એ બાર પડ્યો.

0: એટલે એમાં ફોર્મ ભર્યું અને ઇન્ટરવ્યુ આપ્યું અને સિલેક્ટ થઈ ગઈ. મારી આ 5 વર્ષની જોબ છોડી, રાજીનામું મૂકી અને અહીંયા 1988 માં અહીંયા હાજર થઈ.
1: અચ્છા, એટલે રાજકોટમાં તમે 1988 માં તમારી
0: સર્વિસ શરૂ થઈ. 49 નંબરની સ્કૂલમાં એપોઇન્ટ થઈ, ત્યાં 15 વર્ષ સર્વિસ કરી. પછી 2008 માં ઘરની બાજુમાં સ્કૂલ થતી હતી, 85
1: બરાબર,
0: ત્યાં બદલી માંગી એટલે ત્યાં ગઈ. એક વર્ષ ત્યાં રહી, ત્યાં ઓપી થઈ એટલે પછી પાછી 61 નંબરમાં ગઈ.
1: એટલે પછી પાછી બદલી તમારી 61 નંબર, પણ ટૂંકમાં રાજકોટમાં, રાજકોટમાં
0: કોર્પોરેશનની અંદર, રાજકોટ કોર્પોરેશનની અંદર બદલી થાય છે.
1: બરાબર. એટલે તમે કેટલા વર્ષ સુધી શિક્ષક તરીકેની સેવા બજાવી?
0: મેં 30 વર્ષ.
1: 30 વર્ષ,
0: હા. અને મારી આહટી નાનાને એ ગણું તો 34 વર્ષ.
1: ઓહો, 34 વર્ષ તમે એક શિક્ષક તરીકેની ફરજ બજાવી છે, હિન્દીના શિક્ષક તરીકે કે
0: નહીં?
1: ના, પ્રાઇમરી પ્રાથમિક શિક્ષકમાં. હા હા, બરાબર. તો
0: પ્રાથમિક શિક્ષકમાં એવું હતું, પહેલા બધા વિષય લેવા પડતા.
1: હા,
0: પણ લગભગ 2012 થી ને અપર પ્રાઇમરી ને લોઅર પ્રાઇમરી અલગ થયા,
1: અલગ થયા
0: એટલે ત્યારે પછી મેં અપર સ્વીકાર્યું અને એમાં પછી મારે હિન્દી વિષય લેવાનો હતો.
1: બરાબર. બાકી તો પ્રાથમિક શિક્ષક તો એમ જ હતું કે
0: બધા વિષયો લેવાના હોય. અને 2012 માં એચટાટ પ્રિન્સિપાલ માટેની એક્ઝામ આપવાની હતી, તો મને શોખ વાંચવાનો, પહેલેથી જ ભણવાનો શોખ, એટલે હાલો હું થોડું કંઈક કરું તૈયાર. પ્રિન્સિપાલ થવું તો નહોતું, પણ એક્ઝામ આપવા માટે ફોર્મ ભર્યું અને વાંચ્યું પણ ખરું એની બુક જે બહાર પડી હતી, તો એમાં પાસ થઈ ગઈ અને એમાં પણ આગળ આવી.
1: મેરિટમાં
0: હું આગળ નીકળી ગઈ, તો મને જે સ્કૂલ જોઈએ એ મને મળે એમ હતી. તો ઘરથી ને 5 મિનિટના જ અંતરે 93 છે, મારે સાવ ઘરની નજીક થાય.
1: બરાબર.
0: તો સ્ટાફના બધા કે આટલી નજીક સ્કૂલ મળે છે તો તમે શું કામ નથી જતા, કે એક વખત અનુભવ તો કરો. મારા હસબન્ડ કે તને કે વહીવટ ન ગમતો હોય તો હું તને હેલ્પ કરીશ, પણ તું એક વાર સ્વીકારી લે.
1: બરાબર.
0: ઈચ્છા નહોતી છતાંય સ્વીકાર્યું.
1: બરાબર.
0: પ્રિન્સિપાલમાં એ શરત એવી હતી કે તમારે જો ન જોઈતું હોય તો વર્ષની અંદર પાછા એ ટીચરમાં જઈ શકો,
1: કરી શકો.
0: એટલે મને વહીવટમાં જરાય ઇન્ટરેસ્ટ હતો જ નહીં,
1: શિક્ષક તરીકે જ રહેવું. હા,
0: બાળકો સાથે જે મજા હતી ને એ આમાં મજા ન
1: આવતી, મજા આવે.
0: એટલે હું પછી પાછી વર્ષ દિવસની અંદર પાછી 61 નંબરની સ્કૂલમાં જ ટીચર તરીકે જતી રહી.
1: વાહ, એટલે તમારો એક અંતરાત્મા છે
0: શિક્ષકનો જ છે, શિક્ષકનો જ.
1: એટલે બીજું કોઈ કાર્ય કરતા પહેલા એક શિક્ષક જ સામે ઉભરી આવે. એટલે આપે બહુ લાંબો સમય એક શિક્ષક તરીકે અને ખાસ કરીને બાળકો સાથે પસાર કરેલો છે. તો આપ નિવૃત્ત કયા વર્ષમાં થયા છો?
0: 2020માં
1: આપ નિવૃત્ત થયા છો. તો પછી નિવૃત્તિ પછી બાળકોથી આટલા અળગા કઈ રીતે રહી શકો છો?
0: બાળકોથી અળગી હું રહી જ નથી.
1: હા,
0: કેમ કે નિવૃત્તિ પછી પણ હું સ્કૂલની અંદર 95 છે, હું આજે પ્રિન્સિપાલ તરીકે ગઈ હતી, તો એ સ્કૂલ ત્યારે જ નવું બિલ્ડિંગ બન્યું હતું, એટલે એનો પાયો મેં નાખ્યો ને એમ કહેવાય. ત્યાં વૃક્ષો વાવ્યા, બધી જે કાંઈ સગવડો કરવાની હતી એ કરી, એટલે એ સ્કૂલ પ્રત્યે મને પહેલેથી લગાવ. મેં એના પ્રિન્સિપાલ છે એને મળી અને મેં કીધું કે ભાઈ હું અહીં સ્કૂલે આવી શકું.
1: બરાબર.
0: તો કે હા, તમે તમારી સ્કૂલ છે કે જયારે આવવું હોય તમે ત્યાં આવો, છૂટ છે. એટલે શિક્ષકોને ક્યારેક કામ હોય કે રજા ઉપર હોય ત્યારે પણ હું જાઉં, કે તો કે ભાઈ તમે આવો થોડીક વાર 2 કલાક જેવો સમય કાઢીને તો પણ જાઉં. અને અત્યારે ગયા વર્ષે તો હું રેગ્યુલર 1-1.5 કલાક નબળા બાળકો હોય ને,
1: અચ્છા,
0: કે જેને વાંચતા નથી આવડતું, 6-7 ધોરણમાં આવી ગયા છે, તો એવા બાળકોને મદદ કરવા માટે જતી કે એને બધાની સાથે થઈ શકે.
1: હા, કે સ્કૂલમાં ક્લાસમાં પાછળ ન રહી જાય,
0: પાછળ ન રહી જાય,
1: આગળ નીકળી શકે,
0: એટલે એના માટે જાઉં. અને એ ઉપરાંત હું સ્વાધ્યાય કાર્ય સાથે જોડાયેલી હતી.
1: અચ્છા.
0: તો સ્વાધ્યાયની અંદર પણ જે બાળકોનું જે બાળ સંસ્કાર કેન્દ્ર હોય ને એની સાથે પણ કોન્ટેક્ટ ખરો.
1: અચ્છા.
0: એટલે બાળકોની સાથે તો સતત મારે રહેવાનું થાય.
1: એટલે હાલ આપ બાળ સંસ્કાર કેન્દ્ર સાથે જોડાયેલા છો?
0: અત્યારે ના, હવે અમે ન લઈ શકીએ બાળ સંસ્કાર કેન્દ્ર.
1: અચ્છા.
0: હા, અત્યારે સ્કૂલની અંદર જાઉં છું.
1: અચ્છા, સ્કૂલમાં બાળકોને ભણાવો છો કે જેને જે જરૂરિયાત હોય, જે વિષયમાં વાંચવા લખવામાં જે તકલીફ પડતી હોય,
0: વાંચવા લખવામાં તકલીફ પડતી હોય,
1: થોડો પ્રેક્ટિસનો અભાવ હોય,
0: પ્રેક્ટિસનો અભાવ હોય.
1: અચ્છા, એટલે આપ એવી પ્રેક્ટિસ કરાવો છો અને બાળકો એનાથી આગળ
0: નીકળી શકે છે.
1: તો પછી આ સિવાય આપ બીજી કઈ પ્રવૃત્તિઓ અત્યારે નિવૃત્તિ સમયમાં કરો છો?
0: અત્યારે નિવૃત્તિ સમયે મને નિવૃત્તિ જેવું તો લાગતું જ નથી. હું ભારત વિકાસ પરિષદ છે સંસ્થા, એનો સભ્ય થઈ છું, 2 વર્ષ એની અંદર જોડાયેલી છું. તો એના કઈ કામ એવા હોય સેવા, કી એનો ઉદ્દેશ્ય જ એ છે, સેવા, સંસ્કાર, બાળ વિકાસ, મહિલા વિકાસ, સંપર્ક. તો આનું કઈ પણ કઈ કાર્યક્રમ હોય અને મને સમય હોય

0: ત્યારે એમાં પણ હું જાઉં છું.
1: અચ્છા.
0: અને નવદુર્ગા ચેરિટેબલ ટ્રસ્ટ છે,
1: બરાબર,
0: એની અંદર પણ સભ્ય છું.
1: અચ્છા.
0: તો એની અંદર પણ આવી જ બધી પ્રવૃત્તિઓ, સેવાકીય પ્રવૃત્તિઓ હોય છે.
1: તો આ ચેરિટેબલ ટ્રસ્ટની થોડી પ્રવૃત્તિઓ વિશે કહેશો આપ?
0: હા, જે ચેરિટેબલ ટ્રસ્ટ છે એ બાળકો માટે, મહિલાઓ માટે, જે જરૂરતમંદ જે બહેનો છે એના માટે, પછી સ્કૂલની અંદર અમુક એવા કાર્યક્રમ હોય છે ત્યારે આ બધા કાર્યક્રમો કરે છે. એ રક્ષાબંધનનો છે તો રક્ષાબંધનની રાખડી બનાવવાની સ્પર્ધા ગોઠવે, કોઈ એવી પછાત એરિયાની એવી સ્કૂલ હોય ત્યાં જઈને ગોઠવે અને ત્યાં બાળકોને રાખડી બનાવડાવે, પછી એને પ્રોત્સાહિત કરવા માટે કંઈ ને કંઈ આપે છે. પછી નવરાત્રી હોય ત્યારે નવરાત્રીનું આયોજન કરે છે.
1: બરાબર.
0: પ્રજ્ઞાચક્ષુ બહેનો છે એને દત્તક લીધેલા છે, એટલે એને મદદ કરવા માટે એ પણ કાર્યની અંદર થાય છે.
1: બરાબર. એટલે આ બધી જ પ્રવૃત્તિ સાથે તમે જોડાયેલા છો, જ્યાં તમારી સેવાની જરૂર પડે ત્યાં તમે તમારી સેવા
0: આપી શકો.
1: તો આ તમારી સેવા પ્રવૃત્તિ થઈ કે નિવૃત્તિ પછી પણ એવું ન લાગે કે તમે નિવૃત્ત છો, પણ જો કે આમ તો એક શિક્ષક તરીકે તમારી કારકિર્દી જે હતી એમાં જ તમે એટલા ખુશ હતા કે એમ ન કહી શકાય કે જે અધૂરા સપનાઓ છો એ નિવૃત્તિમાં પૂરા કરો છો, કારણ કે ત્યારે તમે તમારું
0: સપનું
1: જીવેલા છો. તો હવે એક આપણે એમ કહે છે કે શિક્ષક છે એ ક્યારેય નિવૃત્ત નથી થતો, એટલે એ સદાય શિક્ષક તો રહે છે, પણ શિક્ષક માટે એવું કહેવાયેલું છે આજીવન શિક્ષણ મેળવતો રહે છે.
0: ચોક્કસ.
1: તો તમને એવું કઈ લાગે છે ખરું કે તમારા જીવનમાં જે તમે નથી કરી શક્યા, કે તમને કઈક એવું કે છૂટી ગયું છે, ભણવાનો તમને ખૂબ જ શોખ હતો, તો જે ભણવાનો સમય હતો ત્યારે તમે કઈ ન કરી શકેલા હોય અને હવે તમને એમ થાય કે હવે મારે પાછું ભણવું છે, પાછું શીખવું છે, તો એવી કોઈ પ્રવૃત્તિ ખરી કે જેમાં તમને ઈચ્છા હોય કે મારે હવે આ કરવું છે?
0: હા, હજુ મને ફ્રી બેસવું તો જરાય ગમે જ નહીં. કે ઘરની અંદર અત્યારે અમે બે જ છીએ, દીકરો દિલ્હી છે અને દીકરી ઓસ્ટ્રેલિયા છે, એટલે મારા હસબન્ડ છે એનો પણ મને સાથ ખરો કે જે કઈ કરવું હોય કોઈ દિવસ ના ન પાડે. તો અત્યારે મને સંગીતનો શોખ છે, તો ઘરમાં કેસિયો હતો,
1: બરાબર,
0: તો ઘરે એકલી એકલી વગાડતી હતી, એમાંથી એમ થયું કે સાવા કઈ ન આવડે ને વગાડ્યા કરું એના કરતા હું શીખવા જાઉં, તો એટલે એક ક્લાસ જોઈન કર્યા છે, કેસિયો શીખવા જાઉં.
1: અત્યારે તમે સંગીતના ક્લાસ?
0: હા, સંગીતના ક્લાસ
1: માં જોડાયેલી
0: છું.
1: ખુબ જ સરસ.
0: અને હમણાં થોડા દિવસ પહેલા આપણે યોગ ડે, ગવર્નમેન્ટ તરફથી બધે એક એક ટીમ ને મૂકેલી હતી યોગ ડે ને દિવસે, તો ઈ બેનો આવ્યા અને બધી એની માહિતી ને બધી આપીને, એટલે મને એમ થયું કે તો આ લોકો જો આવી રીતે આવે અને એને સર્ટિફિકેટ ને મળ્યું હોય તો એને આધાર છે એની પાસે, હું યોગ નહીં કરાવું તો છું, મને બહુ ગમે છે. સોસાયટીની અંદર પણ બેનો એવું હોય કે ફ્રી હોય તો હું કહું છું કે ના તમે કરો, તો યોગ ને પ્રાણાયામ ને હું કરાવતી હોઉં, તો કે મારી પાસે કઈ સર્ટી હોય તો મને
1: આધાર મળે, ડોક્યુમેન્ટરી
0: કે હું આ કેપેબલ છું આના માટે. એટલે એ બેન ને મેં પૂછ્યું તો કે પેલી જુલાઈ થી જ કે નવો ક્લાસ ચાલુ થાય છે, એટલે એને હું કે હું તમારું ફોર્મ ભરી દઉં, એને મારું ફોર્મ ભરી દીધું અને બસ જો એ ક્લાસ ચાલુ થઈ ગયા છે,
1: પેલી જુલાઈથી શરૂ કરી દીધું છે, એ પણ
0: ચાલુ થઈ ગયું છે.
1: ખૂબ જ સરસ. એટલે જે ઈચ્છા થઈ એ તાત્કાલિક તમે કરી જ નાખો છો અને થઈ
0: જાય છે.
1: ખૂબ જ સરસ. શિક્ષણ તો એવું છે કે જેટલું લે એટલું ઓછું જ હોય છે, ઓછું જ હોય છે. આ સિવાય એવું સાંભળેલું છે કે નિવૃત્તિ સમય એવો છે કે બધું જોઈ લ્યો, જાણી લ્યો, માણી લ્યો, તો તમને એવી કોઈ ઈચ્છા ખરી કે મોટા ભાગે નિવૃત્તિ સમયમાં મેં ઘણા બધા લોકોને, જેમ ખાસ કરીને તમારી જેમ હોય કે જે હસબન્ડ વાઈફ એકલા રહેતા હોય, બાળકો છે ક્યાંય બહાર હોય કે પોતાનામાં બિઝી હોય, ત્યારે એ લોકો મોટા ભાગે હરવા ફરવામાં પોતાનો સમય વ્યતીત કરે છે કે સારી સારી જગ્યાએ જવું રહેવું, તો તમને આવો કોઈ શોખ ખરો?
0: હા, અમને ફરવાનો શોખ તો બેય ને એવો છે, કેમ કે એકને હોય તો એ ન શક્ય બને, પણ અમે બંને એવા ફરવાના શોખીન છીએ કે જ્યારે સર્વિસ ચાલુ હતી ને તો અમે વેકેશનમાં ને વીકેન્ડમાં ઘરે હોઈએ જ નહીં,
1: બરાબર.
0: અને અત્યારે અમે વર્ષની અંદર લગભગ 2-3 ટૂર તો કરીએ છીએ, એકાદી ફોરેનની ટૂર કરીએ અને બાકી અહીંયા નજીકમાં છે કે બીજા આઉટ સ્ટેટમાં છે એવી રીતે ફરવા જઈએ,
1: એટલે વર્ષમાં 3-1 વખત.
0: હા, 3-1 વખત તો જઈને. અમારું ગ્રુપ એટલું સિનિયર સિટીઝન અમારે જે સાથે સર્વિસ કરતા ને એને સાથેના સંબંધો પણ અમારી ફેમિલી રિલેશન અત્યારે પણ ચાલુ છે. અમારું એક 12 જણાનું ગ્રુપ છે,
1: બરાબર,
0: એ બધાને ગમે ત્યારે કહીએ ને કે અહીંયા જવું છે એટલે તૈયાર જ હોય, એમાં

0: એને લગભગ અમે 10 થી 12 જણા તો તૈયાર થઈ જ જઈએ.
1: તો આપણા ભારતમાં તમને સૌથી સારી જગ્યા કઈ લાગી?
0: અમને ભારતમાં સરસ જગ્યા લાગી, અમે વેલી ઓફ ફ્લાવર ગયા હતા.
1: ક્યાંની?
0: હેમકુંડ સાહેબ.
1: હેમકુંડ સાહેબ, હા હા હા,
0: ત્યાં ગયા હતા. બહુ સરસ. આ બધું અમને કે જઈએ ને ફરવા કે મંદિરો ને એ બધું તો ઠીક છે, પણ કુદરતની નજીક જવું હોય ને તો તમે આવા સ્થળોએ જાઓ કે જ્યાં તમે કુદરતને માણી શકો, નેચરને માણી શકો. આદિ કૈલાસ ગયા હતા,
1: તો
0: એ પણ એવી જ જગ્યા છે કે જો આપણને ખરેખર એમ થાય કે ભગવાન હોય ને,
1: પ્રકૃતિને
0: માણવી હોય ને, તો આવા સ્થળે જવું જ જોઈએ. કે ત્યાં કેમ જઈને કે ભગવાન બેઠા હશે? ઘણી વખત એવો પ્રશ્ન થાય ઘણાને કે આ માતાજી છે કે ભગવાન છે, તો આટલે ઉપર જઈને કે આટલે દૂર જઈને? પણ એનું પાછળનું ઋષિ મુનિઓનું એક છે કે તો જ માણસ છે એ પ્રકૃતિને માણશે અને ત્યાં સુધી પહોંચશે.
1: અને કે છે કે પ્રકૃતિ છે એ જ કુદરત છે,
0: એ જ કુદરત છે, એ જ ઈશ્વર છે. તમારે ઈશ્વરને જોવું હોય તો ક્યાંય ન જવું પડે, તમે પ્રકૃતિને માણો તો બસ ઈશ્વર ત્યાં જ છે. એટલે એ બધા સ્થળો અમે લગભગ ફરીએ છીએ.
1: ખૂબ જ સરસ. જ્યોત્સનાબેન, તમારી સાથે વાત કરીને આજે ખરેખર

0: છે કે તો જ માણસ છે એ પ્રકૃતિને માણશે અને ત્યાં સુધી પહોંચશે.
1: અને કહે છે કે પ્રકૃતિ છે એ જ કુદરત છે,
0: એ જ કુદરત છે, એ જ ઈશ્વર છે. તમારે ઈશ્વરને જોવું હોય તો ક્યાંય ન જવું પડે, તમે પ્રકૃતિને માણો તો બસ ઈશ્વર ત્યાં જ છે. એટલે એ બધા સ્થળોએ અમે લગભગ ફરીએ છીએ.
1: ખૂબ જ સરસ જ્યોત્સનાબેન, તમારી સાથે વાત કરીને આજે ખરેખર ખૂબ જ મજા આવી. અમારા વડીલોને પણ ખરેખર સાંભળીને કંઈક નવું જાણવા મળશે કે ખરેખર આ ઉંમર એવી છે, જેમ શરૂઆતમાં આપણે કહ્યું તેમ કે પાનખર પછીની વસંત, કે ઘણું બધું છૂટી ગયા પછી નવી નવી કૂપણો એમાં ફૂટે છે અને આપણા જીવનમાં નવું લઈને આવે છે. તો આપની સાથે ખરેખર ખૂબ જ મજા આવી, અમારા સ્ટુડિયોમાં આવી અને અમારા શ્રોતા મિત્રોને આવી સરસ માહિતી આપી, એ બદલ અમારા શ્રોતા મિત્રો અને આકાશવાણી રાજકોટ વતી આપનો આભાર માનીએ છીએ. આભાર.
0: આભાર આપનો પણ.
2: શ્રોતા મિત્રો, આ સરસ મજાની મુલાકાત બાદ કાર્યક્રમને સમાપ્ત કરતા પહેલા સાંભળીએ ફિલ્મ હાથ કી સફાઈનું ગીત.

આપ સાંભળ્યા હતા વડીલ મોરબીનો કાર્યક્રમ વય વંદના, જે અંતર્ગત જીવન પર્યંત સેવા વિશે જ્યોત્સનાબેન નકુમ સાથેની મુલાકાત આપે સાંભળી. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પછીના કાર્યક્રમ થોડી જ ક્ષણોમાં અમદાવાદ વડોદરા કેન્દ્રથી પ્રસારિત કરીશું.

0: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રા અગાઉ સલામતીની ચુસ્ત વ્યવસ્થા. ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રૂટનું નિરીક્ષણ કર્યું. ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર મોસાળ સરસપુરથી પરત ફર્યા. મંદિરમાં સ્થાપન કરીને સોનાવેશ ધારણ કરાવાયો. ભગવાનની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી. મોટી સંખ્યામાં ભક્તજનો જગન્નાથ મંદિરે પહોંચીને દર્શન કર્યા. 149મી જગન્નાથજી રથયાત્રાને લઈ અમદાવાદ મહાનગરપાલિકા સજ્જ. 544 જર્જરિત મકાનો પર વિશેષ દેખરેખ માટે કર્મચારીઓ, સુપરવાઇઝર તથા રિઝર્વ સ્ટાફને તાલીમ અને માર્ગદર્શન અપાયું. ભારતીય શેરબજારમાં ઘટાડાનો દોર યથાવત. સેન્સેક્સ 375 અને નિફ્ટી 100 પોઇન્ટ ઘટ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આગામી 17મી તારીખે રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરાશે. ભારતીય કાપડનો વૈશ્વિક કાર્યક્રમ ભારત ટેક્સ 2026નો આજથી નવી દિલ્હીમાં આરંભ. એપ્રિલથી જૂન દરમિયાન ભારતની કુલ નિકાસ 232 અબજ યુએસ ડોલરથી વધુ રહેવાનો અંદાજ. પશ્ચિમ બંગાળમાં માછીમારી ટ્રોલર પલટી જતા 9 માછીમારોના મોત. 6ની શોધખોળ ચાલી રહી છે. નીટ યુજીની પુનઃ પરીક્ષાની ઓએમઆર શીટ્સ અને ઉમેદવારોના જવાબો વેબસાઇટ પર જાહેર કરાયા. ભારત અને જાપાને મુક્ત અને નિયમો આધારિત હિન્દ પ્રશાંત ક્ષેત્રને પ્રોત્સાહન આપવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્યાર કર્યો. બિહારમાં કટિહારના મુસાપુર ગામમાં પોલીસે પાકિસ્તાની આતંકવાદી નેટવર્ક સાથે સંકળાયેલા શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી. હોર્મુઝ સામુદ્ર ધુનીમાં ઇરાની શિપિંગ પર ફરીથી અમેરિકાની નાકાબંધી. વિયેતનામ બોટ દુર્ઘટનાના મૃતકોના દેહ આજે ચેન્નાઈ એરપોર્ટ પર પહોંચશે. અને યુરોપિયન યુનિયને ગાઝા માટે 1 અબજ ડોલરની સહાય એકત્ર કરવા માટે સંકલિત પ્રયાસો કર્યા. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો. નમસ્કાર.

0: શ્રોતા મિત્રો, આકાશવાણીના સ્ટુડિયોમાંથી આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે. સંબંધોના સેતુ સમાન અને વાતોના વહેણથી વહાલ વરસાવતો આપનો પોતાનો આપનો મનગમતો ફોન ઇન કાર્યક્રમ એટલે હેલો હેલો. કહેવાય છે ને કે શબ્દોમાં જો સુર પુરાય તો લાગણીઓ જીવંત થઈ જાય. બસ તમારા અને અમારા આ જ અનોખા સુરને એક તાતણી બાંધવા માટે આજે ફરી અમે હાજર થયા છીએ. આપના દિલની વાતો અને આપની પસંદગીના સથવારે હેલો હેલો ફોન ઇન કાર્યક્રમની આજની આ સફર ખૂબ જ યાદગાર બનવાની છે. તો શ્રોતા મિત્રો, ચાલો શરૂ કરીએ આજનો આ સુરીલો સંવાદ.
1: હેલો
2: હેલો,
1: આપકી બાતે આપકી આવાજ.
2: હેલો આકાશવાણી,
1: આપકી પસંદ આપકા અંદાજ.
3: હેલો હેલો, દિલ દિલ સે કનેક્ટ કરના. યેલો યેલો, યે બાતે ડાયરેક્ટ કરના.
1: ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો.
0: શ્રોતા મિત્રો, આપણે કાર્યક્રમનો આરંભ કરીએ તે પહેલા અમદાવાદની આગવી ઓળખ સમા બે દિવસ પછી આવનારા પર્વને યાદ કરવું છે. એવું પર્વ જ્યારે ભગવાન પોતે નગરચર્યાએ નીકળે છે. જી હા શ્રોતા મિત્રો, હું વાત કરી રહી છું રથયાત્રાના પર્વની. 16મી તારીખે રથયાત્રાના પાવન પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. અમદાવાદની આપણી આ રથયાત્રા એ માત્ર એક ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ આપણા ગુજરાત રાજ્યની સંસ્કૃતિ, કોમી એકતા અને અખંડ આસ્થાનું પ્રતીક છે. ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે જ્યારે જગતના નાથ નગરમાં ફરે ત્યારે ભક્તોની આંખો ધન્ય થઈ જાય છે. રથયાત્રાના પાવન અવસરે સમગ્ર વાતાવરણ જય રણછોડ માખણ ચોરના નારા સાથે ગુંજી ઉઠશે. આપણે સૌ ભગવાન જગન્નાથજીના ચરણોમાં વંદન કરીએ અને કાર્યક્રમમાં આગળ વધીએ.
4: હેલો હેલો
0: હેલો હેલો, ફોન ઇન કાર્યક્રમ, આપ કોણ બોલો છો?
4: હું તળાજા વેળાવદર થી નારસિંહભાઈ બોલું છું બેન.
0: નારસિંહભાઈ? નરસિંહભાઈ, હેલો હેલો ફોન ઇન કાર્યક્રમમાં આપને આવકારીએ છીએ. અને આપ શું પ્રવૃત્તિ કરો છો?
4: પ્રવૃત્તિ બેન, ખેતી કામ કરું છું. અત્યારે બળદ મારા હાથમાં છે. ત્રણેક મહિના થી હું કોશિશ કરતો આપને તમને મુલાકાત કરવા ફોન ની.
0: નાનપણથી
4: મારી ઉંમર હજી જ વર્ષ ની થઈ છે.
0: જી.
4: અને 15 વર્ષ માં તો ત્યારથી સાંભળું રેડિયો.
0: જી નરસિંહભાઈ, આપ શેની ખેતી કરો છો?

0: બોલ્યો છે અને બધું કેમિકલ ના બધું અંદાજી ડોળી નાખેલું છે.
1: જી, અને વરસાદી પાણી નો સંગ્રહ કરો છો આપ?
0: વરસાદી પાણી નો સંગ્રહ તો આમ કુવામાં ને દાર માં અમે ઉતારીએ છીએ પાણી. વરસાદી
1: જી
0: જી પરનાળ થી દાર માં પાણી ઉતારીએ છીએ.
1: જી,
0: તો આજે મારે ગીત સાંભળવાનું છે.
1: કયું ગીત સાંભળવું છે?
0: સાંધ ની સાંધ ને સાંધ વચ્ચી હે સારો છે નહીં ચાર બે એક છે વત્તા હજારો છે નહીં.
1: જી જી, નમસ્કાર નરસિંહભાઈ. આ રીતે જ અમને ફોન કરતા રહેજો અને આપની પસંદગી અમને જણાવતા રહેજો.

0: હેલો,
1: હા
0: જી, કોણ બોલો છો?
1: ગામ ચાંદા તાલુકો સાતરપુર જીરો પાટણ થી અમે બોલી છીએ.
0: કોણ બોલો છો?
1: પ્રેમિલાબેન.
0: પ્રેમિલાબેન, પ્રેમિલાબેન, ફોન ઇન કાર્યક્રમમાં તમારું સ્વાગત કરીએ છીએ. તમે શું કરો છો પ્રેમિલાબેન?
1: અમે ખેતીવાડી કરીએ છીએ.
0: શેની ખેતી કરો છો?
1: અત્યારે વસારે મગફળી ચોમાસે વાવી છે.
0: જી.
1: અને ઘરનું કામ ને ભરતકામ કરી.
0: કયા પ્રકારનું ભરતકામ કરો છો તમે?
1: કચ્છી ભરત.
0: કચ્છી ભરત કરો છો? ખૂબ સરસ વાત છે. તેમાં પાણી કેવી રીતે આપો છો?
1: અમે ધોરિયાથી આપી.
0: ધોરિયા પદ્ધતિ?
1: ફુવારા પદ્ધતિ હજી નથી અમારે.
0: હા
1: હા, એટલે અમે હાથે ધોરિયા પદ્ધતિ કરી.
0: જી. આપને કયું ગીત સાંભળવું છે પ્રમિલાબેન?
1: મારે કેસરી ફિલ્મ નું તેરી મિટ્ટી મેં મિલ જાય.
0: પ્રમિલાબેન સંભળાવીએ કેસરી ફિલ્મ નું આ ગીત.

0: হ্যালো,
1: হ্যালো,
0: হ্যাঁ জি, কোন বলছো?
1: আমি ভাবনগর জেলা না শিহরতা তালুকা মাছ মেমনকলি মাছ বলি।
0: আপনার নাম জানাবশো?
1: মারু নাম সোফিয়া আছে।
0: সোফিয়া বেন বলছো?
1: হ্যাঁ, হুম, ধরে তোমা অভ্যাস করো।
0: বলো সোফিয়া বেন।
1: আমার বাবা সাথে করছো?
0: জি করিস না। শু নাম আপনার?
2: ভাবনগর জেলা না শিহর তালুকা মাছ রশিদা বেন বলু।
0: রশিদা বেন?
2: রশিদা বেন।
0: জি রশিদা বেন, আপ শু করো ছো?
2: અત્યારે તો હું ફ્રી જીવન જીવું છું, મારી 70 વર્ષની ઉંમર છે.
0: જી રશીદા બેન, આપ રેડિયો સાંભળો છો?
2: અરે રેડિયો કેટલા 7 વર્ષની થી ત્યાંથી સાંભળું છું.
0: અરે વાહ, આપને કયું ગીત સાંભળવું છે?
2: ગીત તો મને બધા ગમે છે, પણ વધારે પ્રિય ઓલું નીલકમલ નું ગીત ગમે છે.
0: નીલકમલ નું કયું ગીત સાંભળવું છે આપને? રશીદા બેન, આપે હેલો હેલો ફોન ઇન કાર્યક્રમમાં ફોન કર્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
2: અને પ્રેમથી સાંભળ્યું.
0: જી જી, ખૂબ ખૂબ આભાર. આપના જેવા શ્રોતા મિત્રો નિયમિત રીતે રેડિયો કાર્યક્રમો સાંભળે, આપના પ્રતિભાવો અમને મળે, તો અમે પણ અમારા કાર્યક્રમો વધારે સારી રીતે આપના સુધી પહોંચાડી શકીએ. સંભળાવીએ આપની પસંદગીનું આ ગીત.

0: અહીંયા અમે નિયમિત રીતે આકાશવાણી અમદાવાદના કાર્યક્રમો સાંભળતા રહીએ છીએ.
1: તો આપ કામ કરતા કરતા અમારા કાર્યક્રમો સાંભળો છો?
0: હા જી, રેગ્યુલર અમે કામકાજ કરતા રહીએ અને રેડિયો સાંભળતા રહીએ, આકાશવાણી અમદાવાદના કાર્યક્રમો સાંભળતા રહીએ છીએ.
1: જી,
0: અને કાર્યક્રમો ખૂબ પસંદ આવે છે અમને.
1: આપના પ્રતિભાવ બદલ આપનો આભાર. અને કયું ગીત સાંભળવું છે આપને?
0: સુપ્રસિદ્ધ ગાયિકા એસ જાનકીજીનું નિધન થયું છે.
1: જી,
0: તેમની યાદમાં અને શ્રદ્ધાંજલિ સ્વરૂપે ફિલ્મ સાહેબનું ગીત સાંભળવું છે.
1: એસ જાનકીજી ખૂબ જ ઉત્તમ કોટીના ગાયિકા હતા અને આપે તેમને યાદ કર્યા એ પણ ખૂબ સારી વાત છે.
0: મિત્રોમાં છે અમદાવાદથી ધીરજભાઈ રબારી, જુનાગઢથી કિરીટભાઈ સોલંકી, કચ્છના મિત્રો છે ધીરજભાઈ ગજ્જર, હિરેનભાઈ સુપેડા, અબ્દુલ કાદર ખત્રીજી, ગામ જાળિયાના માધુભાઈ, શ્રીનગરથી જીકે પરમાર સર, સુરતથી પિયુષ બેતા અને નવસારીથી જયેશભાઈ પંચાલ છે મારી સાથે.
1: જિગ્નેશભાઈ, આપને અને આપના મિત્રોને સંભળાવીએ આપની પસંદગીનું સાહેબ ફિલ્મનું આ ગીત.

0: શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં આપણે આગળ વધીએ તે પહેલા ખૂબ જ મહત્વની વાત આપની સાથે કરવી છે, જે આપણા જીવનની સાચી દિશા આપે છે, તે છે જ્ઞાન. જુલાઈ મહિનો આપણે વાંચન મહિનો એટલે કે રીડિંગ મંથ તરીકે ઉજવીએ છીએ. કેરળના ગ્રંથાલય ચળવળના જનક પી એન પાનીકરની સ્મૃતિમાં આરંભ કરાયેલો આ ઉત્સવ આપણને પુસ્તકો તરફ પાછા વળવાનો સંદેશ આપે છે. આપણા સૌના જીવન ઘડતરમાં પુસ્તકોનું અમૂલ્ય યોગદાન રહેલું છે. આ ડિજિટલ યુગમાં ચાલો આપણે પણ એક સંકલ્પ કરીએ કે રોજ થોડો સમય સોશિયલ મીડિયાથી દૂર રહી પુસ્તકોના પાનાઓ સાથે સમય વિતાવીએ, કારણ કે વાંચન જ આપણા જીવનને આગળ વધારવામાં મદદરૂપ બનશે. અને હવે જોડાઈએ આપણા હવે પછીના કોલર સાથે.
1: હેલો, નમસ્કાર.
0: નમસ્કાર, આપ કોણ બોલો છો?
1: ધ્રાંગધ્રા તાલુકાના રાયગઢ ગામથી નારણ વાત કરું છું.
0: નારણભાઈ, હેલો હેલો ફોન ઇન કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ.
1: પહેલી વખત આ કાર્યક્રમમાં ફોન લાગ્યો આપણો.
0: અમે તમને ફોન મિત્ર તરીકે પણ આવકારીએ છીએ, પ્રથમવાર આપે ફોન કર્યો છે એટલા માટે. અને નારણભાઈ, આપ શું પ્રવૃત્તિ કરો છો?
1: ખેતી કામ કરીએ.
0: શેની ખેતી કરો છો?
1: હાલ કપાસ ને મગફળી નું વાવેતર કરેલ છે.
0: કપાસ અને મગફળી, તો આ વખતે આપને ખેતી કામ માટે પૂરતો વરસાદ અને પૂરતું પાણી મળી રહ્યું છે?
1: જી, હાલ એક વરસાદ થઈ ગયો અને અમે ફરી વખત વરસાદ ની રાહ જોઈ રહ્યા છીએ.
0: હજી તમારે પાણીની જરૂર છે?
1: જી જી, એટલે ખેડૂત ને હું જેમ વરસાદ આધારિત વધારે સારો વરસાદ થાય તો ખેતીવાડીમાં સારું કે પાક મારે.
0: જી, એક ખેડૂત તરીકે આપ વરસાદ ઓછા થવાનું કારણ શું માનો છો?
1: ઓછું કારણ કે કોઈ આ પ્રકૃતિ કોઈ લીલા વૃક્ષો રહ્યા ને ન કાપવા જોઈએ વધારે, અને આપણે જીવન જતન કરવું જોઈએ. આ બધા લીલા વૃક્ષો જે રહ્યા ને હાલ એનું વૃક્ષારોપણ કરવું જોઈએ જેથી આપણું પર્યાવરણ જાળવી રહે.
0: જી નારણભાઈ, આપને કઈ ફિલ્મ નું ગીત સાંભળવું છે?
1: આપણે ઓલું મોહબ્બત નું આપી દીજો ને ઉત્તર ના કોઈ દિલ મે, કુમાર સાનુ ના અવાજ માં ગીત છે.
0: જી નારણભાઈ, આપે ફોન ઇન કાર્યક્રમમાં ફોન કર્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને આપની પસંદગીનું આ ગીત આપની સુધી પહોંચાડી રહ્યા છીએ.
1: આવજો
0: આવજો.

0: हेलो। हाँ जी नमस्कार। हेलो हेलो फोन इन कार्यक्रम।
1: हूँ भावनगर से सिद्दीक भाई कुरेशी बोल रहे हो।
0: जी जी जी जी सिद्दीक भाई फोन इन कार्यक्रम में आपने आवकारिये छे। बोलो सिद्दीक भाई आप केम छो?
1: खूब खूब आभार। बहु दिवसे आज मारो फोन लाई गयो।
0: जी
1: सीनियर सिटीजन
0: जी।
1: मारी उम्र 80 वर्ष थी।
0: जी जी रेडियो ना कार्यक्रमो आप नियमित सांभळो छो?
1: બહુ જ ગમે છે બધા મને જૂના ગીત ના કાર્યક્રમો ખુબ જ ગમે।
0: જી જી આજે આપણે ફોન ઇન કાર્યક્રમ માં કયું ગીત સાંભળવું છે?
1: આજે ફોન ઇન કાર્યક્રમ માં અમારે જીવન મૃત્યુ ફિલ્મ નું ગીત છે। સિતારો કા આંગન હોગા।
0: જી જી ખુબ સરસ ગીત છે અને સિદ્દીકભાઈ સંભળાવીએ આપની પસંદગી નું આ ગીત।

શ્રોતા મિત્રો, સમયની રેખા પણ કેટલી અજીબ છે. જ્યારે આપ સૌની સાથે વાતોની મહેફિલ જામી હોય ત્યારે સમય ક્યાં પાંખો લગાવીને ઉડી જાય તેની ખબર જ નથી રહેતી. લાગણીઓના આ આદાન પ્રદાન અને

0: આપણા સ્નેહ ભર્યા ફોન કોલે આજના કાર્યક્રમને ખરા અર્થમાં જીવંત અને યાદગાર બનાવી દીધો છે. પણ સમયની મર્યાદા આપણને બાંધે છે, એટલે હેલો હેલો ફોન ઇન કાર્યક્રમની આજની આ સફરને અહીં જ વિરામ આપવાનો સમય થયો છે. પરંતુ જતા પહેલા ખૂબ જ મહત્વની વાત, હેલો હેલો ફોન ઇન કાર્યક્રમમાં આપની પસંદગીને વાચા આપવા માટે સમય અને દિવસ ખાસ નોંધી લેશો. દર સોમવારે સવારે 10 વાગ્યાથી 11 વાગ્યા દરમિયાન આપ ફોન નંબર 079 જે કોડ છે, ત્યારબાદ ફોન નંબર 27 54 26 72 અને 27 54 11 95 2754 2672 અને 2754 1195 આ ફોન નંબર પર આપ ફોન કરી શકો છો. તો મિત્રો, આપની પસંદગી જણાવવા માટે અમને અચૂક ફોન કરજો, અમે આપના ફોનની આતુરતાથી પ્રતીક્ષા કરીશું. ત્યાં સુધી આપની આ દોસ્ત નેહાને રજા આપશો. નમસ્કાર.
1: હેલો હેલો આપકી બાતે આપકી આવાજ.
2: હેલો
1: આકાશવાણી, આપકી પસંદ આપકા અંદાજ.
3: હેલો હેલો દિલ દિલ સે કનેક્ટ કરના, યેલો યેલો યે બાતે ડાયરેક્ટ કરના.
1: ફોન ઇન કાર્યક્રમ. હેલો હેલો.

આજે આકાશવાણીનો અમદાવાદ વડોદરા કેન્દ્ર સવારના 11:45 થઈ રહી છે. પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. આજે સાંભળીશું આશા ભોસલેને. પ્રથમ ગીતના શબ્દો છે ઉમીદ હો ગઈ.

શ્રોતા મિત્રો, આ હતો ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

0: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય કાપડના વૈશ્વિક કાર્યક્રમ ભારત ટેક્સની નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે શરૂઆત થઈ. ભારત સ્પેન આર્થિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે ઉચ્ચસ્તરીય બેઠક સાથે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલની સ્પેન મુલાકાતનો પ્રારંભ. કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાએ સપ્લાય પ્રોડક્ટ્સના પુરવઠામાં સ્પર્ધા વિરોધી પ્રથાઓમાં સામેલ થવા બદલ એચપી ઇન્ડિયા અને તેના કેટલાક રિસેલર્સ પર દંડ ફટકાર્યો. ઝારખંડમાં લાતેહાર જિલ્લા પોલીસે પ્રતિબંધિત સીપીઆઇ માઓવાદીના 20 લાખનું ઇનામ જાહેર કરાયેલા પ્રાદેશિક કમાન્ડર રવિન્દ્ર ગંજુની ધરપકડ કરી. બેંગકોકના મ્યુઝિક બારમાં લાગેલી આગમાં મૃત્યુઆંક વધીને 30 થયો. વિયેતનામમાં બોટ અકસ્માતમાં મૃત્યુ પામેલા આંધ્રપ્રદેશના 3 પ્રવાસીઓના પાર્થિવ દેહ આજે હૈદરાબાદ પહોંચ્યા. જળશક્તિ મંત્રાલયે નવી દિલ્હીમાં અખિલ ભારતીય જળ સચિવોની પરિષદનું આયોજન કર્યું. ભાવનગરમાં અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રામાં આજે સોનાના ઝાડુથી છેડાપોરા થશે. ભાવનગરમાં 20% વળતરની લોભામણી સ્કીમના કૌભાંડમાં પોલીસે આરોપીઓ પાસેથી 35.94 લાખનો મુદ્દામાલ રીકવર કર્યો. 6 દાયકા પહેલા ગીરમાંથી વિલુપ્ત થયેલા ચિલોત્રા પક્ષી ફરી કલરવ કરતા થયા. રાજ્ય સરકારના રી ઇન્ટ્રોડક્શન પ્રોજેક્ટને સફળતા મળી. ફિફા વર્લ્ડ કપમાં આજે ફ્રાન્સનો મુકાબલો સ્પેન સામે થશે. ભારતીય જુનિયર મહિલા અંડર 21 હોકી ટીમ આજે ઇંગ્લેન્ડમાં બેલ્જિયમ સામે ટકરાશે. બર્મિંગહામમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની 3 મેચની એક દિવસીય શ્રેણીનો આજથી આરંભ. રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ 25% વરસાદ નોંધાયો. આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા. અને બિહાર અને ઓડિશામાં આજે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આજે આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર બપોરના 12:02 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. ભવન્સ ગાયક વૃંદને સાંભળીએ.

રાસબિહારી દેસાઈ અને વિભા દેસાઈને આપ સાંભળી રહ્યા હતા. આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. હવે સાંભળીએ ભવંસકાય કૃંદના સ્વરમાં આ ગીત.

રાસ બિહારી દેસાઈ અને હેમા દેસાઈને આપ સાંભળી રહ્યા હતા. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર.

0: સાંભળો ગામવાસીઓ, કેવાયસી અપડેટ ના મેસેજ ને અવગણશો નહીં, તરત કેવાયસી અપડેટ કરાવી લો. જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજિસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો, અને જો કોઈ બદલાવ હોય તો ઓળખાણ અને સરનામાનું સૌથી નવું પ્રમાણ બતાવો. ખાતું સક્રિય રાખીને બેંકિંગ સેવાઓનો લાભ ઉઠાવો. તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
1: આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
3: નમસ્તે બહેનો, નમસ્તે ધારાબેન.
4: નમસ્તે બહેનો, નમસ્તે જીજ્ઞાબેન.
3: ધારાબેન, પ્રેમ એટલે અડ્યા વિનાનો સ્પર્શ,
4: શબ્દ વિનાનું વર્ણન, આપમેળે થતી લાગણી, મિલન માટે ઇંતજાર,
3: મધ દરિયે પણ પ્યાસ,
4: અને પાનખરમાં વસંતની યાદ,
3: અને આ સાંભળતા જ આપણે જેની યાદ આવી જાય ને
5: એ જ તો છે પ્રેમ.
3: અને ધારાબેન, આ પ્રેમની લાગણીની અભિવ્યક્તિની આપલે કરવાનો કાર્યક્રમ એટલે આપણો સહિયર કાર્યક્રમ
4: પત્રો અને પસંદગી.
3: અને આ પ્રેમની આપલે કરવાનો જે અવસર છે, શ્રોતા મિત્રોના પત્રો દ્વારા આપણે શ્રોતાઓની લાગણીને આપણે અભિવ્યક્ત કરી શકીએ છીએ.

0: મેઘનાબેન, આવા પ્રેમ ભર્યા પત્રની આપણે જયારે શરૂઆત કરીએ છીએ ત્યારે પ્રથમ આપણે આમ તો પ્રેમ પત્ર જ કહી શકાય, અને એ છે રાણા વાવથી કે પાગલ, તસ્લીમ મોહસિન, મેહુલ, નીલોફર, જિન્નત, હસેનીવાનુ, સોનલ તથા આદિન સાથે મળીને તેઓ જણાવે છે કે અમારી પ્યાર ભરી ઇન્ટરનેશનલ યાદ. તો આપને પણ અમારી પ્યાર ભરી ઇન્ટરનેશનલ યાદ લખવાનું કે અમે આકાશવાણી ભુજના ખૂબ જ જૂના મિત્રો છીએ, પણ હમણાં પત્રો લખી શકતા નથી તો દરગુજર કરશો અને પત્રનો જવાબ આપવા નમ્ર વિનંતી. ભુજનો સહિયર કાર્યક્રમ અમારો માનીતો કાર્યક્રમ છે. તારીખ 5/5/26 ના રોજ પર્યાવરણ વિશેની માહિતી, ડોક્ટર ખયાલીબેન વૈદ્ય સાથેની મુલાકાત ખૂબ જ પસંદ પડી. પર્યાવરણ વિશેની માહિતી ખૂબ સરસ રહી, સાથે સાથે આઈસ્ક્રીમ અને જ્યુસની અને વાનગી બનાવવાની રીત એ પણ અમને ખૂબ પસંદ પડી. તો રાણવાવથી અમારા માનીત એવા આ સૌ પત્ર મિત્રોને જણાવવાનું કે તમે હવેથી નિયમિત પત્ર લખજો અને કાર્યક્રમ નિયમિત સાંભળીને એના પ્રતિભાવ પણ નિયમિત રીતે અમને મોકલતા રહેજો.
1: ધારાબેન, આ પત્ર મળ્યો છે ને એ કોયડા વાળો પત્ર છે.
0: ઓહો,
1: એમાં એમણે લખ્યું છે કે ધારાબેન, જિજ્ઞાબેન, આ પત્ર કોનો હશે જવાબ આપો.
0: બતાવો તો જિજ્ઞાબેન, આપણે

0: કરી ઉકેલવાની.
1: જો તારાબેન, આ શાયરીના અંદાજમાં લખેલો પત્ર આપણને મળ્યો છે અને દર વખતે મળે છે,
0: તો એ તો છે આપણા રમેશ ભાટિયાનો.
1: અને એમણે સરસ મજાની કવિતા લખીને પત્ર લખ્યો છે કે મને ટીવીનો થાક લાગે, મને આકાશવાણીના બગીચામાં લઈ જાઓ, મને મંદિર જવાની તકલીફ છે, મને અર્ચનાની ભક્તિ ગીતોમાં પ્રભુ દર્શન કરાવી દો, મને નવા ગીતોમાં રસ નથી, મને સુગમ સંગીતના ગીતોનો ભંડાર આપી દો, મને બેસુરા ગીતોનો મોહ નથી, મને સુરીલા ગીત સંગીતનો ગુલમહોરમાં ખજાનો આપી દો, મને નમકીનનો શોખ નથી, મને સહિયરની બંને બહેનોની મીઠાશની મીઠાઈ ખવડાવી દો, મોબાઈલના વાયરામાં મારું જીવન વહી જાય એ પહેલા મને આકાશવાણીના દવાની લહેરોની સુરાવલીમાં મારી જિંદગીને સમાવી દો, અને મારી શાયરીને શ્રોતાઓમાં લહેરાવી મને સહિયરની સાથે આકાશવાણીમાં અમર બનાવી દો. તો રમેશભાઈ, આપે સરસ મજાની લાગણી આપના પત્રમાં ઠાલવી છે અને આકાશવાણી પ્રત્યેનો અને ખાસ કરીને સહિયર કાર્યક્રમ પ્રત્યેનો જે પ્રેમ છે એ તમે પત્રમાં દર્શાવ્યો છે, તો આપની આ લાગણી બદલ ખૂબ ખૂબ આભાર. અને આ જ રીતે સહિયર કાર્યક્રમમાં પત્ર લખતા રહેજો અને પ્રતિભાવ આપતા રહેજો.
0: તો શ્રોતા મિત્રો, થઈ જાય આપની પસંદગીનું આ સુંદર ગીત.

हार नहीं लावे दियो।

અને જીજ્ઞાબેન હવેના આપણા નિયમિત એવા પત્ર મિત્ર છે. ગાયત્રીનગરથી નંદુબેન, વર્ષા, દક્ષા, મનુબેન, ધરતી, પિંકી, તપન અને મુકેશભાઈ, ગાંધીનગર સરખેજ ગાયત્રીનગરથી આ તમામ મિત્રો સાથે મળીને

0: આપણને પત્ર લખે છે, આકાશવાણી સહિયર ભુજના પરિવારને અમારા જય જલારામ. તો આપ સૌને પણ અમારા જય જલારામ. સહિયર કાર્યક્રમના અમો નિયમિત શ્રોતાઓ છીએ. સહિયર અમારો મનગમતો કાર્યક્રમ છે. આકાશવાણી ઉપરથી ઘણા કાર્યક્રમો આવે છે, પણ સહિયરમાં ઘણું બધું સમજવાનું, આરોગ્ય, વાનગી, ભજનો, જોવાલાયક સ્થળો વિશેની માહિતી, બંને બહેનો જીજ્ઞાબેન અને ધારાબેનની રજૂઆત ખૂબ એટલે અતિ ખૂબ સારી હોય છે. તારીખ 31 માર્ચના રોજ કાવ્યની કાવ્ય પંક્તિથી તમે જે રજૂઆત કરી, તેમજ નાટક નાદાન એ ખૂબ ગમ્યું, અને સાથે સાથે અધિક માસનું મહત્વ એ વિશેનો વાર્તાલાપ પણ ખૂબ ગમ્યો. તમે સરસ મજાના ગમતા ગીતો પણ આપ્યા, એ સાંભળવાની ઓર મજા આવી. અને અમારા પત્રનું લાગણીસભર વાંચન કરીને એનો ખૂબ સુંદર મજાનો પ્રત્યુત્તર આપ્યો એ અમે સહપરિવાર ખુશખુશાલ થઈને સાંભળ્યો, અને સાથે જમવાય બેઠા હતા, કેમ કે કાર્યક્રમનો સમય 12:30 છે. તો પરિવારજનોએ સાથે બેસીને અમારા પત્રનો પ્રત્યુત્તર પણ ચટાકેદાર રસોઈ જમતા જમતા સાથે સાંભળ્યો અને ઓર આનંદ આવ્યો. તો આ રીતે જ નંદુબેન પત્ર લખતા રહેજો, કાર્યક્રમ સાથે જોડાયેલા રહેજો.
1: ધારાબેન, હવેનો મેસેજ મળ્યો છે જામનગરથી ધર્મેન્દ્રસિંહ રાઠોડનો. તેઓ હર હંમેશની જેમ જણાવે છે કે આપનો ભુજ કેન્દ્રનો સહિયર કાર્યક્રમ હંમેશા સુપર સે ઉપર હોય છે. તેમાં આવતા વાર્તાલાપ, ગીતો, મુલાકાત, વાનગી, રેસીપી ખૂબ સુંદર હોય છે અને સાંભળવાની ખૂબ મજા આવે છે. હમણાં જે અધિક માસનું મહત્વ એ વિશે મૈત્રેય વ્યાસનો વાર્તાલાપ હતો ને, તે ખૂબ પસંદ પડ્યો. સાથે વિશ્વ યોગ દિવસને અનુલક્ષીને યોગમય સંગીત, સંગીતમય યોગ એ વિશે આપે જે બંને બહેનોએ વાતો કરી એમાં ખૂબ બધું જાણવાનું મળ્યું. અને જે નાટક હતું ભાષાનું ભત્રમ ભત્ર એ સાંભળીને તો ખૂબ મજા પડી ગઈ. તો ધર્મેન્દ્રસિંહભાઈ, આ જ રીતે સહિયર કાર્યક્રમ સાંભળતા રહેજો અને આપના પ્રતિભાવ આપતા રહેજો.
0: અને એવો જ સરસ મજાનો લાગણીસભર એક અન્ય પત્ર છે જે આપણા પ્રથમ પત્ર મિત્ર છે અને આશા રાખીએ કે કાયમ પત્ર મિત્ર બની રહે, અને એ છે મેઘીબેન મેરિયા.
1: તો ધારાબેન, આપણે મેઘીબેનને આપણા નવા પત્ર મિત્ર તરીકે કાર્યક્રમમાં આવકારીએ છીએ અને મેઘીબેનને કહીએ કે આપ હર હંમેશ આ જ રીતે પત્ર લખતા રહેજો.
0: તેઓ ઢોરી ગામના છે અને જણાવે છે કે સહિયર કાર્યક્રમ અમારો ખૂબ માનીતો કાર્યક્રમ છે અને નિયમિત રીતે પરિવાર સાથે સાંભળીએ છીએ. સાથે જણાવે છે કે અધિક માસનું મહત્વ એ વિશે મૈત્રેય વ્યાસનો વાર્તાલાપ, સ્વચ્છતાનો સાથ પ્રગતિનો હાથ એ વિશે ઉષા ઠક્કરનો વાર્તાલાપ ખૂબ સુંદર રહ્યો અને જાણવાનું ખૂબ મળ્યું, અને સાથે સાથે ચાલો તરોવરને ભજીએ એ વિશે ભાવિની પંડ્યાએ વિશ્વ પર્યાવરણ દિવસને અનુલક્ષીને ખૂબ સુંદર માહિતી રજૂ કરી, અને સાથે સાથે ચટાકેદાર વાનગીઓ તો ખરી જ. તો કાર્યક્રમ આ રીતે ખૂબ વૈવિધ્યસભર રહે છે અને સાંભળવાની ખૂબ મજા આવે છે. તો મેઘીબેન, આ રીતે જ ઢોરી ગામથી આપ આપની લાગણી વહેતી કરતા રહેજો અને અન્યને પણ કાર્યક્રમ વિશે માહિતી આપી અને કાર્યક્રમ સાંભળવાની પ્રેરણા આપતા રહેજો.
1: અને બહેનો, સાંભળીએ આપની પસંદગીનું આ ગીત.

0: જીગ્નાબેન, હવે કોનો પત્ર છે?
1: ધારાબેન, હવે તો પત્રો ખલાસ થઈ ગયા.
0: અરે એવું ના બને, આજે તો સમયથી પેલા પત્રો કેમ ખલાસ થઈ ગયા? તો આપણે પેલા તો મેનેજ કરવું પડતું કે પત્રો આટલા બધા છે, કાર્યક્રમમાં બધા સમાવવાના છે.
1: ધારાબેન, આપણે સહિયર કાર્યક્રમમાં પત્રો પસંદગીના બે કાર્યક્રમ કરતા હતા,
0: તો એક કાર્યક્રમમાં તો આપણને સમય પણ ટૂંકો પડતો.
1: ધારાબેન, ક્યાંક એવું લાગે છે કે આપણા શ્રોતા મિત્રો ક્યાંક આપણાથી નારાજ તો નથી થયા ને?
0: તો શ્રોતા મિત્રો, આપ સૌને એટલું જ જણાવીએ કે જો આપને આ કાર્યક્રમ ચાલુ જ રાખવો હોય તો પછી તમારે પત્રોની લાણી અમારા પર વરસાવવી જ પડશે, અને તો જ આ કાર્યક્રમને ન્યાય મળશે. તો આશા રાખીએ કે આવતા પત્રોની પસંદગીમાં અમે હાંફી જઈએ ને એટલા પત્રો ચોક્કસથી મળશે. અને આ પત્રોની પસંદગીની આવી સરસ મજાની બધી વાતો સાથે અને લાગણીસભર પત્રોના વાંચનને બાદ આપણે એક અગત્યનો તહેવાર જે આવી રહ્યો છે નજીકમાં જ,
1: અષાઢી બીજનો,
0: એને આપણે કેમ ભૂલી શકીએ? તો આમ જોવા જઈએ ને તો આષાઢી બીજ એ ગુજરાતી સંસ્કૃતિ અને ખાસ કરીને ખેતી પ્રધાન સમાજ માટે બહુ મહત્વનો તહેવાર છે. અને એ વિશે એમ પણ કહેવાય કે એ કચ્છનું અને ખાસ તો એ કચ્છી નવું વર્ષ છે, અને કચ્છના લોકો એ દિવસે ખૂબ ઉત્સાહ ઉમંગ સાથે એને ઉજવે છે અને પરંપરાગત રીતે મનાવે છે. અને ખાસ કરીને આષાઢી બીજ એનો પર્યાય એટલે જાણે મીઠી ભાત અને મીઠી લાપસી. આષાઢી બીજ હોય એટલે આ બંને વાનગીઓ તો દરેકના ઘરમાં બને અને બધા સરસ મજાના કપડા પહેરી સરસ રીતે તૈયાર થઈ અને પોતાના

0: ઇષ્ટદેવના મંદિરમાં પગે લાગવા જાય, એકબીજાને હળે મળે અને ઘરના વડીલોને કચ્છી નવા વર્ષ નિમિત્તે પગે લાગે અને એમના આશીર્વાદ પણ લે, અને વડીલો પણ એમના બાળકોને ખૂબ આગળ વધે એવા આશીર્વાદ આજના દિવસે આપે છે.
1: અને બહેનો, આ દિવસ છે ને એ કચ્છી સંસ્કૃતિ, પરંપરા અને એકતાનું પ્રતીક છે. અને ખાસ કરીને જ્યારે ચોમાસાની શરૂઆત થાય ને ત્યારે ધરતી પુત્રો એવા ખેડૂતો તો નવા વર્ષના શુકન કરે.
0: હા હો જીજ્ઞાબેન,
1: અને ત્યારે તો આ દિવસનો આનંદ બમણો થઈ જાય,
0: અને સાથે સાથે વાવણીની શરૂઆત પણ કરે. અને આમ જોવા જઈએ ને તો એનું ધાર્મિક મહત્વ પણ છે, કેમ કે એ દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે અને એનું ખૂબ મોટું આયોજન પણ અમદાવાદમાં કરવામાં આવે છે. ભક્તો મંદિરોમાં દર્શન કરે છે અને નવા વર્ષની મંગલ કામના કરે છે.

0: ને જ્યારે ચોમાસાની શરૂઆત થાય ને ત્યારે ધરતી પુત્રો એવા ખેડૂતો તો નવા વર્ષના શુકન કરે.
1: હા હો જીજ્ઞાબેન,
0: અને ત્યારે તો આ દિવસનો આનંદ બમણો થઈ જાય
1: અને સાથે સાથે વાવણીની શરૂઆત પણ કરે. અને આમ જોવા જઈએ ને તો એનું ધાર્મિક મહત્વ પણ છે, કેમ કે એ દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે અને એનું ખૂબ મોટું આયોજન પણ અમદાવાદમાં કરવામાં આવે છે. ભક્તો મંદિરોમાં દર્શન કરે છે અને નવા વર્ષની મંગલ કામના કરે છે અને આ રથયાત્રામાં સર્વે ભક્તો જોડાઈને અલગ જ ભક્તિમય વાતાવરણમાં રંગાઈ જાય છે અને ભગવાન જગન્નાથના દર્શન કરવા ઉમટી પડે છે. અને જેમ આપણે વાત કરી કે સામાજિક અને સાંસ્કૃતિક મહત્વ તો આ દિવસ ધરાવે જ છે, એટલે કે નવા વર્ષની આ દિવસે એકબીજાને બધા મીઠાઈ પણ, એકબીજાને બધા શુભકામના પાઠવે છે અને ઘરમાં મીઠાઈઓ બનાવવામાં અને એકબીજાના ઘરે વહેંચવામાં આવે છે.
0: અને ધારાબેન, એટલે જ તો કહેવાનું મન થઈ જાય ને કે અષાઢી બીજનો આવ્યો અવસર, હરખાયો આજે આખું કચ્છ નગર.
1: ધરતી માથે લીલી ચાદર ઓઢાડવા મેઘરાજા પણ આવ્યા છે દ્વાર ખખડાવવા.
0: કોયલના ટોકે ને મોરલાના નાચે, કચ્છી માળુ આજ ગરબે ઘૂમે ને નાચે.
1: અસંખ્ય આશા લઈને આવી આ બીજ, દિલમાં ભરી દે આ અનોખી પ્રીત.
0: ખમીરવંતી ધરતીને વંદન હજાર, કચ્છી નવા વર્ષનો આ સુંદર તહેવાર.
1: સૌને સુખ શાંતિ ને મળે સમૃદ્ધિ, ભગવાન લક્ષ્મી નારાયણ આપે સદબુદ્ધિ.
0: વાદળ ઘેરાયા ને આપે ચમકી વીજ, આવી ગઈ આ પાવન અષાઢી બીજ.
1: કચ્છી માળોના હૈયામાં ઉમંગ અપાર, મુબારક હો સૌને આ નૂતન વર્ષનો તહેવાર.

0: તો બહેનો, આપને અષાઢી બીજના પાવન પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ આપીએ
1: અને કહીએ
0: કચ્છી નય વરજી લખ લખ વધાઈઓ.
1: તો આ સાથે જ આજનો સહેર કાર્યક્રમ અહીં જ સમાપ્ત થયો. ફરી મળીશું આજ માધ્યમથી આજ સમયે
0: આપના માનીતા કાર્યક્રમ સહેરમાં.
1: તો ત્યાં સુધી આવજો બહેનો, આવજો જીજ્ઞા બેન,
0: આવજો બહેનો, આવજો તારા બેન.

માધવ રામાનુજની રચના આપ સાંભળી રહ્યા હતા. પ્રવીણ જોશીના સ્વરમાં સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. 1:20 સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારતીય કાપડના વૈશ્વિક કાર્યક્રમ ભારત ટેક્સનો નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે પ્રારંભ. ભારત અને બ્રિટન વચ્ચેનો વ્યાપક આર્થિક અને વેપાર કરાર આવતીકાલથી અમલમાં આવશે. અમેરિકાએ ઈરાન પર ફરીથી હુમલા શરૂ કર્યા. પશ્ચિમ એશિયામાં તણાવ વધવાના પગલે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થતાં શેર બજારમાં ઘટાડો. ફિફા વર્લ્ડ કપની સેમીફાઇનલમાં આજે ફાન્સનો મુકાબલો સ્પેન સામે અને બર્મિંગહામમાં આજની મેચ સાથે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની એક દિવસીય શ્રેણીનો આરંભ. સમાચાર વિગતવાર. ભારતીય કાપડના વૈશ્વિક કાર્યક્રમ ભારત ટેક્સની નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે શરૂઆત થઈ. કેન્દ્રીય કાપડમંત્રી ગિરિરાજસિંહે ચાર દિવસીય ઇવેન્ટનું ઉદઘાટન કર્યું. આ પ્રસંગે સંબોધન કરતા તેમણે આ મુજબ જણાવ્યું હતું.
1: દુનિયા કે 130 દેશો સે ઉપર બાયર આયા. અભી મોદીજીને 56 દેશો સે FTA હો રહા. કુછ સે હો ગયા હૈ, કુછ સે બાકી. યે બતાતા હૈ કે આજ 60,000 સે ઉપર એક્ઝિબિટર આયે. ઓર સબસે બડી ખાસિયત હૈ ઇસ એક્સપો મે 90% MSME આયે. મેં ઉમ્મીદ કર રહા હું કે ઇસ બાર જો બાયર આ રહે હૈ યે સારે દુનિયા કે રેકોર્ડ કો તોડેંગે.
0: આ કાર્યક્રમ કાપડ, ફેશન, ટકાઉપણું, ટેકનોલોજી, નવીનતા, રોકાણ અને આંતરરાષ્ટ્રીય વેપારમાં ભારતના વધતા જતા વૈશ્વિક નેતૃત્વને દર્શાવે છે, જે ઉત્પાદકો, નિકાસકારો, વૈશ્વિક ખરીદદારો, રોકાણકારો, નીતિ નિર્માતાઓ, આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિ મંડળો, કારીગરો, સ્ટાર્ટઅપ્સ અને ટેકનોલોજી પ્રદાતાઓને એકસાથે લાવ્યો છે. ત્રીજા ભારત ટેક્સમાં લગભગ 7,000 ખરીદદારો અને 20,000થી વધુ કાપડ ઉત્પાદનોની ભાગીદારી જોવા મળી રહી છે. 14 દેશોના આંતરરાષ્ટ્રીય પ્રદર્શકો તેમાં ભાગ લઈ રહ્યા છે. આ કાર્યક્રમમાં 20થી વધુ દેશોના આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો, રાષ્ટ્રીય ઉદ્યોગ નેતાઓ અને નીતિ નિર્માતાઓ સહિત 350થી વધુ વક્તાઓ ભેગા થશે. ભારત અને બ્રિટન વચ્ચેનો વ્યાપક આર્થિક અને વેપાર કરાર આવતીકાલથી અમલમાં આવશે. આ સીમાચિહ્નરૂપ કરાર ભારતીય નિકાસ માટે યુકેના બજારમાં 99% ડ્યુટી મુક્ત પ્રવેશ પ્રદાન કરશે. આ કરાર ભારત અને યુકેની વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા અને લોકોમાં સમૃદ્ધિ લાવવા માટેની સહિયારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે. સાંભળીએ એક અહેવાલ.
2: ભારત બ્રિટેન વેપાર સમજૌતા લાગુ હોને સે ભારત કા વૈશ્વિક અર્થવ્યવસ્થા સે જુડાવ ઓર મજબૂત હોગા. યહ સમજૌતા આમ લોગો કો ધ્યાન મે રખકર તૈયાર કિયા ગયા હૈ, જિસસે સમાજ કે હર વર્ગ કો લાભ મિલેગા. ઇસ સમજૌતે કે લાગુ હોને કે બાદ ભારતીય નિર્યાતકો કો બ્રિટેન મે કઈ પ્રમુખ ઉત્પાદો પર લગને વાલે શુલ્ક સે પૂરી તરહ રાહત મિલેગી. ઇસકે અલાવા સૂચના પ્રૌદ્યોગિકી ઓર IT આધારિત સેવાઓ, સ્વાસ્થ્ય, શિક્ષા, ઇન્જિનિયરિંગ, દૂરસંચાર ઓર પરામર્શ જૈસે ક્ષેત્રો સે જુડે ભારતીય સેવા પ્રદાતાઓ કો ભી બ્રિટેન કે બજાર મે બહેતર અવસર મિલેંગે. દીપેન્દ્ર કુમાર, આકાશવાણી સમાચાર, દિલ્હી.
0: ભારતે બેલ્જિયમના બ્રસેલ્સમાં પેલેસ

પેલેસ્ટેનિયન ડોનર્સ ગ્રુપ પીડીજીની બીજી મંત્રીસ્તરીય બેઠકમાં ભાગ લીધો. વિદેશ મંત્રાલયના કોન્સ્યુલર, પાસપોર્ટ, વિઝા અને ઓવરસીઝ ઇન્ડિયન અફેર્સ સચિવ શ્રીમતી પ્રિયા રંગનાથને જણાવ્યું કે ભારત લાંબા સમયથી પેલેસ્ટેનિયન લોકોનો વિશ્વસનીય ભાગીદાર દેશ રહ્યો છે. તેમણે જણાવ્યું કે ભારત આરોગ્ય, શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને વ્યાવસાયિક તાલીમના ક્ષેત્રોમાં વિકાસ અને માનવતાવાદી સહાય પૂરી પાડી રહ્યું છે. તેમણે પુનર્વસન, આરોગ્ય, શિક્ષણ અને વ્યાવસાયિક તાલીમ સંબંધિત અનેક નવા પ્રોજેક્ટ્સની પણ જાહેરાત કરી હતી. ઝારખંડમાં લાતેહાર જિલ્લા પોલીસે ચાંદવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રતિબંધિત સીપીઆઈ માઓવાદીના પ્રાદેશિક કમાન્ડર રવિન્દ્ર ગંજુની ધરપકડ કરી છે, જેના પર 20 લાખ રૂપિયાનું ઇનામ હતું. ઝારખંડ પોલીસે તેના પર 15 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું અને એનઆઈએ તેની ધરપકડ માટે 5 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે 22 નવેમ્બર 2019 પોલીસ ટીમ પર માઓવાદી હુમલામાં ગંજુ મુખ્ય આરોપી હતો, જેમાં 4 પોલીસ કર્મચારીઓ માર્યા ગયા હતા. વિયેતનામમાં બોટ અકસ્માતમાં મૃત્યુ પામેલા આંધ્રપ્રદેશના 3 પ્રવાસીઓના પાર્થિવ દેહ આજે હૈદરાબાદ પહોંચ્યા. આંધ્રપ્રદેશના એમએસએમઈ મંત્રી કે શ્રીનિવાસે હૈદરાબાદ એરપોર્ટ પર મૃતદેહોને તેમના વતન મછલીપટ્ટનમ, હિન્દુપુર અને કડપામાં પહોંચાડવાની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું. રાજ્ય સરકારે કહ્યું કે શોકગ્રસ્ત પરિવારોને તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવી છે. બિહારમાં કટિહારના મુસાપુર ગામમાં પોલીસે પાકિસ્તાની આતંકવાદી નેટવર્ક સાથે સંકળાયેલા શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી. કટિહારના સબ ડિવિઝનલ પોલીસ અધિકારી સુનિલ શર્માએ જણાવ્યું કે આ વ્યક્તિ સોશિયલ મીડિયા ચેટ અને ઓડિયો કોલ દ્વારા રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ અને સંવેદનશીલ સ્થળો વિશે માહિતી સરહદ પાર આતંકવાદીઓને પહોંચાડી રહ્યો હતો. આ વ્યક્તિ આતંકવાદી પ્રવૃત્તિઓ સંબંધિત સામગ્રીની આપ લે કરતો હોવાનું પણ સામે આવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. અમેરિકા ઇરાન પર સતત હુમલા કરી રહ્યું છે. અમેરિકાએ અબુ મુસા, બંદર અબ્બાસ, બુશેહર, ચાહબહાર, જસ્ક અને કોનારાકની આસપાસના વિસ્તારોમાં હુમલો કર્યો હતો, જેમાં ઇરાની દરિયાકાંઠાની સંરક્ષણ પ્રણાલીઓ, મિસાઇલ અને ડ્રોન સ્થળો અને દરિયાઈ ક્ષમતાઓને નિશાન બનાવાયા હતા. દરમિયાન ઇરાને બહેરીન, જોર્ડન અને ખાડીમાંથી પસાર થતા સંયુક્ત આરબ અમીરાત સાથે સંકળાયેલા 2 ટેન્કર પર હુમલાઓનો જવાબ આપ્યો હતો, જેમાં 1 નાવિકનું મોત થયું અને 8 અન્ય ઇજાગ્રસ્ત થયા હતા. અમીરાતના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ટેન્કરો પરના હુમલામાં 1 ભારતીય નાગરિકનું મોત થયું અને 6 ભારતીયો અને 2 યુક્રેનિયન નાગરિક ઇજાગ્રસ્ત થયા હતા. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવમાં $85 પ્રતિ બેરલ સુધીનો મોટો ઉછાળો આવ્યા બાદ વૈશ્વિક બજારોમાં નરમાશ જોવા મળી હતી. પ્રારંભિક તબક્કે ઘટાડા બાદ સ્થાનિક ઇક્વિટી બેન્ચમાર્ક સૂચકાંક આજે નીચા સ્તરે ટ્રેડ કરી રહ્યા છે. છેલ્લા અહેવાલ આવ્યા ત્યારે સેન્સેક્સ 400 પોઈન્ટ અને નિફટી 115 અંક કરતાં વધુ ઘટીને કારોબાર કરી રહ્યા હતા. નાણાકીય સંસ્થાઓ અને ઓટો શેરોમાં વેચવાલી નીકળી હતી. યમનમાં ઇરાન સમર્થિત હુથી બળવાખોરોએ ગઈકાલે સાઉદી અરેબિયાના અભા આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા, જો કે હુમલામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. યમનના સના આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર અગાઉ થયેલા હવાઈ હુમલાના જવાબમાં આ હુમલા કરાયા હોવાનું હુથી બળવાખોરોએ જણાવ્યું હતું. બેંકોકના મ્યુઝિક બારમાં લાગેલી આગમાં મૃત્યુઆંક વધીને 30 થયો છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે 70થી વધુ લોકો હોસ્પિટલમાં દી અને રોહિત શર્મા ટીમમાં પરત ફર્યા છે. સાથે જ ઝડપી બોલર જસપ્રીત બુમરાહ પણ પરત ફર્યા છે. શ્રેણીની બીજી મેચ ગુરૂવારે કાર્ડિફમાં અને ત્રીજી અને અંતિમ મેચ 19 જુલાઈએ લોર્ડ્સમાં રમાશે. ટોક્યોમાં આજથી શરૂ થયેલી જાપાન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સમાં પીવી સિંધુએ રાઉન્ડ ઓફ 32માં મલેશિયા સામે 21-14, 21-11 વિજય સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી. મિક્સ ડબલ્સમાં ભારતીય જોડી તનિષા ક્રાસ્ટો અને ધ્રુવ કપિલાએ રાઉન્ડ ઓફ 32માં સ્કોટલેન્ડને પરાજય આપ્યો. દરમિયાન મેન્સ સિંગલ્સમાં આયુષ શેટ્ટી અને લક્ષ્ય સેન આવતીકાલે પોતાના અભિયાનની શરૂઆત કરશે. ઓડિશાના પુરીમાં જગન્નાથ મંદિરમાં આજે ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાના પવિત્ર નવયૌવન દર્શન થશે. સ્નાન પૂર્ણિમા બાદના અંસાર સમયગાળા પછી ભગવાનના આ પ્રથમ જાહેર દર્શન હશે.
એવું માનવામાં આવે છે કે સ્નાન પૂર્ણિમા બાદ બીમારીમાંથી સ્વસ્થ

0: થયા બાદ ભગવાન લાખો ભક્તો સમક્ષ તેમના નવા યુવા સ્વરૂપમાં પ્રગટ થાય છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારતીય કાપડના વૈશ્વિક કાર્યક્રમ ભારત ટેક્સનો નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે પ્રારંભ. ભારત અને બ્રિટન વચ્ચેનો વ્યાપક આર્થિક અને વેપાર કરાર આવતીકાલથી અમલમાં આવશે. અમેરિકાએ ઈરાન પર ફરીથી હુમલા શરૂ કર્યા. પશ્ચિમ એશિયામાં તણાવ વધવાના પગલે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થતાં શેર બજારમાં ઘટાડો. ફિફા વર્લ્ડ કપની સેમીફાઇનલમાં આજે ફાન્સનો મુકાબલો સ્પેન સામે અને બર્મિંગહામમાં આજની મેચ સાથે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની એક દિવસીય શ્રેણીનો આરંભ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી કાય અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભુજ કેન્દ્ર હૈ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા આજે દેશભરમાં કર્મચારી રાજ્ય વીમા ઈએસઆઈ સાથે જોડાયેલી 7 આરોગ્ય પહેલોનો શુભારંભ કરાવશે. તેલંગાણાના સનથનગર સ્થિત ઈએસઆઈસી હોસ્પિટલમાં યોજાનાર મુખ્ય કાર્યક્રમમાં લગભગ 668 કરોડ રૂપિયાની યોજનાઓનો પ્રારંભ થશે. આ યોજનાઓથી દેશના લગભગ 53 લાખ વીમાધારકો અને લાભાર્થીઓને આધુનિક આરોગ્ય સેવાઓનો લાભ મળશે. તેઓ અન્ય 6 યોજનાઓનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે, જેમાં સુરેન્દ્રનગરમાં ઈએસઆઈ દવાખાનું અને શાખા કાર્યાલયનું પણ લોકાર્પણ કરાશે. અમદાવાદમાં શ્રી જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે આજે નેત્રોત્સવ વિધિ યોજાઈ. મોસાળ સરસપુરથી શ્રી જગન્નાથજી નિજ મંદિરે પધાર્યા હતા. મંદિર ખાતે ભગવાનની પરંપરાગત સ્થાપના કરવામાં આવી હતી. ભગવાન શ્રી જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીના નેત્રોનું પુનઃ અંકન કરાયું. નેત્રોત્સવ બાદ ભક્તોએ ભગવાનના પ્રથમ દર્શન કર્યા હતા. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં વહેલી સવારે ધ્વજારોહણ કરાયું હતું. ભક્તો માટે માલપુવા, પૂરી શાક અને દૂધપાકનો પ્રસાદ પીરસાયો હતો. આ અંગે મહંત દિલીપદાસજી મહારાજે વધુ માહિતી આપી હતી.
1: રથયાત્રાના પાવન અવસર પર ભગવાન આજ અમાવસ્યાના દિવસે પોતાના નિજ મંદિર રત્નવેદી સિંહાસન ઉપર ભગવાન જગન્નાથજીની આજે નેત્રોત્સવ વિધિ સંપન્ન થઈ રહી છે. ખૂબ આનંદ અને ઉત્સાહ સાથે આજ ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ સંપન્ન થઈ, ધ્વજારોહણ થયું. રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ પણ પધાર્યા હતા.
0: ભગવાન જગન્નાથની રથયાત્રાના રૂટ પર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી, જેમાં 31,000 પોલીસ કર્મીઓ અને અધિકારીઓ જોડાયા હતા. ખેડાના ડાકોરના સુપ્રસિદ્ધ રણછોડરાય મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજના બદલે પુષ્ય નક્ષત્રના આધારે આવતીકાલે રથયાત્રા યોજાશે. યાત્રાધામ ડાકોરની ભગવાન રાજા રણછોડની રથયાત્રા સવારે 9 વાગે નીકળશે, જેમાં રાજા રણછોડનું બાળ સ્વરૂપ ગોપાલલાલજી મહારાજ સમગ્ર મંદિરમાં ચાંદીના રથમાં પરિક્રમા કરશે. ભાવનગરમાં અષાઢ સુદ બીજના પવિત્ર દિવસે સવારે 8 વાગે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું પ્રસ્થાન કરાશે. ભગવાન જગન્નાથ, મોટાભાઈ બલરામ અને બહેન સુભદ્રાની મૂર્તિઓની પૂજા અર્ચનામાં અનેક સંતો, મહંતો, મહામંડલેશ્વર અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે. મહેસાણાના વડનગરમાં પણ ગોપાલજી મંદિરની અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની 114મી રથયાત્રા બપોરે 2 વાગે નીકળશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભક્તો મોટી સંખ્યામાં રથયાત્રામાં જોડાશે. રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ વિભાગ દ્વારા રથયાત્રાના માર્ગો ઉપર ફ્લેગ માર્ચ યોજી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનું નિરીક્ષણ કરાયું હતું. 6 દાયકા પહેલા ગીરમાંથી લુપ્ત થયેલા ચિલોત્રા પક્ષી ફરી કલરવ કરતા થયા. રાજ્ય સરકારના રી ઇન્ટ્રોડક્શન પ્રોજેક્ટ અંતર્ગત વર્ષ 2021માં ચિલોત્રાને અરવલ્લીના જંગલમાંથી ગીરના જંગલમાં પાછા વસાવવામાં આવ્યા હતા. તબક્કાવાર કુલ 40 ચિલોત્રાને ગીરના જંગલમાં છોડવામાં આવ્યા હતા. ત્યારબાદ આ પક્ષીઓ હવે ગીરના જંગલમાં સ્થાયી થઈ ગયાનું જણાયું છે. 1950 અને 1960ના દાયકામાં ગીરના જંગલમાંથી અદ્રશ્ય થઈ ગયેલા ચિલોત્રા પક્ષીને ફરી વખત ત્યાં જ પાછા લાવવાના પ્રોજેક્ટને સફળતા મળવી તે એક સીમાચિહ્નરૂપ ઘટના છે. મહીસાગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસના સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ સતર્ક બન્યા છે. આ સાથે શંકાસ્પદ કે પોઝિટિવ દર્દીને તાત્કાલિક શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે જિલ્લાની જનરલ હોસ્પિટલ ખાતે તમામ આગોતરી તૈયારી કરી લેવાઈ છે. મહીસાગર જિલ્લા પંચાયત પ્રમુખે જનરલ હોસ્પિટલની મુલાકાત લઈને સુવિધાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરીને તબીબી સેવાઓની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. કેન્દ્રશાસિત પ્રદેશ દમણ પોલીસ દ્વારા

0: ટ્રાફિક દંડ વસૂલાતમાં ડિજિટલ વ્યવસ્થાની શરૂઆત કરવામાં આવી છે, જે અંતર્ગત ટ્રાફિક નિયમોના ભંગ બદલ હવે દંડની વસૂલાત રોકડના બદલે ડિજિટલ માધ્યમથી કરવામાં આવશે. પોલીસ અધિક્ષક કેતન બંસલે જણાવ્યું કે નવી વ્યવસ્થા હેઠળ વાહન ચાલકો હવે ટ્રાફિક દંડની ચૂકવણી યુપીઆઈ, ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા સ્થળ પર જ કરી શકશે.
1: आज दमन पुलिस ने डिजिटल इंडिया की दिशा में एक नया कदम लिया है. जो आज हमने ट्रैफिक स्टाफ को और जो पुलिस स्टेशन का स्टाफ है उनको हमने POS मशीन्स हैंड ओवर करी है, जिससे कि अभी जो भी ट्रैफिक चलान्स दमन में होंगे वो इस मशीन्स के थ्रू ही होंगे. इसमें सिटीजन्स के लिए ऑनलाइन पेमेंट की सुविधा रहेगी, जिससे वो ATM कार्ड, क्रेडिट कार्ड या फिर UPI पेमेंट कर पाएंगे. इससे ट्रांसपेरेंसी.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈએ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 136મી કડી હશે. નાગરિકો ટોલ ફ્રી નંબર 1800 11 78 00 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABDને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: હવે આપ દમણનો સમાચાર પત્ર સાંભળશો. લેખક પ્રદીપ ભાવસા. રાજ્યના વિવિધ જિલ્લામાં અષાઢી બીજ નિમિત્તે 16 તારીખે યોજાનારી રથયાત્રાને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ છે. આવો જ માહોલ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં પણ જોવા મળી રહ્યો છે. રથયાત્રાના પાવન દિવસે દમણના નમો વિમાન મથકથી પ્રથમ નિયમિત વ્યાવસાયિક ઉડાન શરૂ થવા જઈ રહી છે. 72 સીટ ધરાવતી પ્રથમ ઉડાન સમય પહેલા જ સંપૂર્ણ બુક થઈ ગઈ છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં જુલાઈના પહેલા સપ્તાહ દરમિયાન ભારે વરસાદ નોંધાયો. જોકે 10 જુલાઈ બાદ વરસાદની તીવ્રતામાં ઘટાડો થતાં હાલ સામાન્ય વરસાદી સ્થિતિ જોવા મળી રહી છે. આ ચોમાસામાં દમણમાં અત્યાર સુધી કુલ 42 ઇંચ વરસાદ થયાના અહેવાલ છે. વરસાદ દરમિયાન જિલ્લા વહીવટીતંત્રની આગોતરી તૈયારીઓ અને દેખરેખને કારણે કોઈ જાનહાની કે ગંભીર જળભરાવની ઘટના સામે નથી આવી. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પૂર નિયંત્રણ કક્ષ કાર્યરત કરાયો છે. અહીંથી વિવિધ વિસ્તારો પર સતત દેખરેખ રખાય છે, તેમજ વરસાદ સંબંધિત ફરિયાદ અને સમસ્યાઓ પર કાર્યવાહી સુનિશ્ચિત કરાય છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ દીવમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા એટલે કે SIR પ્રક્રિયા પૂર્ણ થઈ. દરમિયાન 1,36,364 મતદારમાંથી 95,144 મતદારે SIR અરજીપત્રક જમા કરાવ્યા, જ્યારે 41,202 મતદારોએ હજી સુધી પોતાનું નામ નોંધાવ્યું નથી. કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં ચૂંટણી નોંધણી અધિકારી તથા નાયબ કલેક્ટર આરતી અગ્રવાલે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને પત્રકારોને SIR પ્રક્રિયાની માહિતી આપી. સુશ્રી અગ્રવાલે જણાવ્યું હતું કે મતદાર યાદીનો ડ્રાફ્ટ રોલ પ્રકાશિત કરાયો છે. હવે 9 ઓગસ્ટ સુધી બુથ સ્તરના અધિકારીઓ BLO પોતાના વિસ્તારમાં ઉપલબ્ધ રહેશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે તમામ દાવા અને વાંધાઓની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગામી 11 સપ્ટેમ્બરે મતદાર યાદીનો અંતિમ રોલ જાહેર કરાશે.
3: 1.36 लाख वोटर पूरे दमन और दीव की जो ओरिजिनल सूची के फॉर्म्स डिस्ट्रीब्यूट हुए थे उसमें से 70% फॉर्म्स कलेक्ट होकर वापस आ गए. पर ऐसे कई फॉर्म्स थे जहां पर BLO 3 बार गए लेकिन वहां पे वो लोग नहीं पाए गए, या कुछ लोग जिन्होंने अपने फॉर्म्स नहीं सबमिट किए कि उनका नाम ऑलरेडी किसी दूसरे प्रदेश की सूची में था. इस तरह के लोग मिलाकर 30% लोगों के फॉर्म्स नहीं आए हैं. अब आगे की प्रक्रिया इस प्रकार है, अगले 1 महीने के लिए BLO सारे ही पोलिंग बूथ्स पर बैठेंगे दोपहर 3 बजे से 5 बजे, और BLO को आप अपने क्लेम्स और ऑब्जेक्शंस फॉर्म 6, 7 या 8 के माध्यम से सबमिट कर सकते हैं.
2: સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિભાગ તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંગે દમણની સરકારી ઇજનેરી મહાવિદ્યાલયના સભાગૃહમાં જાગૃતિ કાર્યક્રમ યોજાઈ ગયો. તેમાં કારીગરો, ઉદ્યોગ સાહસિકો અને લાભાર્થીઓને આ યોજનાના હેતુ, લાભ અને નોંધણી પ્રક્રિયા અંગે માર્ગદર્શન અપાયું. વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ અંગે માર્ગદર્શન મળી રહે અને તેઓ

0: પોતાના ભવિષ્યના અભ્યાસ તેમજ કારકિર્દી અંગે યોગ્ય નિર્ણય લઈ શકે તે હેતુથી પરિયારી ગ્રામ પંચાયત દ્વારા શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરાયું. આ કાર્યક્રમ અંતર્ગત ધોરણ 10માં ભણતા અને તેમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને સરકારી નર્સિંગ કોલેજ, ઇજનેરી મહાવિદ્યાલય, પોલિટેકનિક અને ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઈટીઆઈની મુલાકાત કરાવવામાં આવી. વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ, પ્રવેશ પ્રક્રિયા, ઉચ્ચ શિક્ષણની તક અને કારકિર્દી અંગે માહિતી આપી. દરમિયાન પરિયારી ગ્રામ પંચાયતના સરપંચ ભાવિક હળપતિ તથા જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમ પટેલ તેમજ વિદ્યાર્થીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ તરફ આગળ વધવા અને પોતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા પ્રેરિત કર્યા. હમણાં જ આપ દમણનો સમાચારપત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા પ્રદીપ ભાવસાર. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. નમસ્કાર.
1: આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર. 2:40 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. પુરુષોત્તમ ઉપાધ્યાયને સાંભળીએ. રચના છે બરકત વીરાણીની.

0: આપ સાંભળી રહ્યા હતા પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં આદિલ મંસૂરીની રચના. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું.
1: હર ઘર કી વાણી આકાશવાણી, હર દિલ કી વાણી આકાશવાણી, ઓર દિલો કો જોડને કે લિયે હમ આ રહે હૈ બસ એક ક્લિક પર હમારે સ્ટેશન્સ લાઇવ. મન કી બાત, સંગીત, ડ્રામા, સ્પોર્ટ્સ, પલ પલ કી ભરોસેમંદ ખબર હમારે વેબસાઇટ aakashwani.gov.in પર. નયા ભારત, નયા આકાશવાણી.
0: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર. બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગે અમારી બીજી સભાના આરંભે. ત્યાં સુધી આપની રજા લઈએ. સાંભળતા રહેશો અમારું ડીટીએચનું પ્રસારણ. નમસ્કાર.

નમસ્કાર શ્રોતા મિત્રો, મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આપે ટ્યુન કર્યું છે આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ. સમય થયો છે સાંજની 4:59. આ સાથે જ અમારી સાંજકાલીન સભાના આરંભે આપ સૌ સુજ્ઞ શ્રોતાઓનું સપ્રેમ સ્વાગત. સભાના આરંભમાં સાંભળીશું હિન્દી તથા અંગ્રેજીમાં સમાચાર, જે અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું બસ થોડી જ ક્ષણોમાં.

0: जितने भी देश हैं दुनिया में, उस सबसे ज्यादा जो कमर्शियल शिपिंग पर जो भी हमला हुआ है, उस सबसे ज्यादा नाविकों की, हमारे देश की, लोगों की जान गई है।
1: पाकिस्तान
2: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્સ પર આકાશવાણીનું રાજકોટ કેન્દ્રનું પ્રસારણ. આવો સાંભળીએ સુગમ સંગીત. અહીં સાંભળીએ હરીશચંદ્ર જોશીના સ્વરમાં કેટલાક સુગમ ગીતો. પ્રથમ રચના છે કવિ રાજેન્દ્ર શુક્લની.

મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આપે ટ્યુન કર્યું છે આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ. શ્રોતા મિત્રો, આવો હવે જાણી લઈએ આજે હવે પછી તેમજ આવતીકાલે સમગ્ર દિવસ દરમિયાન આકાશવાણી રાજકોટ પરથી રજૂ થનારા કાર્યક્રમોની રૂપરેખા. બરાબર 6:30 વાગે યુવા દોસ્તો માટેનો મનપસંદ કાર્યક્રમ યુવાણી તથા 7:22 ખેડૂતો મિત્રો માટે ગામનો ચોરો, આ બંને કાર્યક્રમો રિલે કરીશું અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. રાત્રે 8 વાગે આપ માણી શકશો ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સારેગામાં. 9:15 સમાચાર દર્પણ અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે થશે. રાત્રે 9:30 રજૂ થશે વિવિધ ભારતી કાર્યક્રમ આજ કે ફનકાર, જે કેન્દ્રિત રહેશે સંગીતકાર રોશન પર. 10 વાગે વિવિધ ભારતી કાર્યક્રમ છાયાગીત અને ત્યારબાદ 10:30 સંભળાવીશું વિવિધ ભારતી કાર્યક્રમ ઢલતી જાય રાત.

આવતીકાલની સભાના આરંભે સવારે 6:10 સાંભળશો ભક્તિ સંગીતની અર્ચના. 6:35 વિવિધ ભારતી કાર્યક્રમ શ્રી રામચરિત માનસ ગાન. 7:45 કૃષિ માહિતી આપશે કાનન છાયા. વિષય છે છાણ પોષણની ખાણ. 7:20 ફિલ્મી ભક્તિ સંગીત. 7:30 શાસ્ત્રીય સંગીતમાં કલાકાર ચિમનલાલ પડિયાનું ગાયન રાગ ભટિયાર. 7:55 પર્યાવરણ વિષયક 5 મિનિટ. વિષય ગીર રાષ્ટ્રીય ઉદ્યાન પ્રસ્તુતિ હિરલ માકડ. 8:30 નિરખની ગગનમાં કાર્યક્રમ અંતર્ગત ભજનો સંભળાવશે કલાકાર બાબુભાઈ નૈયા. 8:50 વિજ્ઞાનના કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના ધાતુ ઉદ્યોગ વિશે વાત કરશે અમિત સાતા. 9:15 આપ માણી શકશો મનોરંજન કાર્યક્રમમાં ફિલ્મી ગીતો. 10:30 લોકસંગીત સંભળાવશે ગોવિંદજી બોરીચા, જ્યારે દુહા છંદ અંતર્ગત સારસી અને દુર્મિલા છંદ તેમજ છપાકરાની પ્રસ્તુતિ કરશે કલાકાર મહેશ કુમાર સોયા. શ્રોતા મિત્રો, આપને જણાવી દઈએ કે સવારે 11 થી બપોરે 3 વાગ્યા સુધીનું પ્રસારણ અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે થશે, જેમાં 12:30 આપ સાંભળશો મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયાર. 1:10 રજૂ થશે સુગમ સંગીત. 1:30 ફોજી મિત્રો માટે જય ભારતી, તેમજ 2:40 સાંભળશો ગેરફિલ્મી ગુજરાતી ગીતો. સાંજેકાલીન સભાના આરંભે 5:50 વિવિધ ભારતી કાર્યક્રમ છાયા ગીત. ત્યારબાદ 5:30 વિવિધ ભારતી કાર્યક્રમ તરાને નયે પુરાને. 6:00 સાંભળશો હવેલી સંગીત, જેમાં ગોસ્વામી રસિકરાયજીના

પાઠમાં કેટલાક ભક્તિપદો આપ માણી શકશો. આવતીકાલે સાંજે 6:30 યુવા દોસ્તો માટે યુવાણી તેમજ 7:22 ખેડૂતો માટે ગામનો ચોરો આ બંને કાર્યક્રમો અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે થશે. 8 વાગે ફિલ્મી ગીતોનો કાર્યક્રમ આપ માણી શકશો સારેગામાં. 9:15 સ્પોટલાઇટ કાર્યક્રમ દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું. 9:30 સંભળાવીશું વિવિધ ભારતી કાર્યક્રમ આજ કે ફનકાર, જે કેન્દ્રિત રહેશે સંગીતકાર મદન મોહન પર. ત્યારબાદ 10 વાગે છાયાગીત તથા 10:30 વિવિધ ભારતી કાર્યક્રમ ઢલતી જાહેરાત આપ માણી શકશો. તો શ્રોતા મિત્રો, આથી રૂપરેખા આજે હવે પછી તેમજ આવતીકાલે સમગ્ર દિવસ દરમિયાન આકાશવાણી રાજકોટ પરથી રજૂ થનારા કાર્યક્રમોની. થોડી જ પળોમાં એટલે કે બરાબર 6:20 સંસ્કૃતમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, યુવા દોસ્તો માટેના વિશેષ કાર્યક્રમ યુવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની દોસ્ત ભક્તિ બિજલાણી અને મારી સાથે છે છંદ અંતાણી. આજે આપણે વાત કરીશું એક એવા વ્યક્તિત્વની જેમણે લાખો યુવાનોને પોતાના વિચારો અને અનુભવ દ્વારા નવી દિશા આપી છે. તેઓ છે અંકુર વારિકુ.
1: હા, અંકુર વારિકુનું નામ આજે ભારતના જાણીતા મોટિવેશનલ સ્પીકર, ઉદ્યોગ સાહસિક, લેખક અને કન્ટેન્ટ ક્રિએટર તરીકે ઓળખાય છે. પરંતુ તેમની સફળતા પાછળ લાંબો સંઘર્ષ અને સતત શીખતા રહેવાની ભાવના રહેલી છે.
0: તેમનો જન્મ 25 ઓગસ્ટ 1980 રોજ થયો હતો. બાળપણથી જ તેઓ અભ્યાસમાં રસ ધરાવતા હતા. શરૂઆતમાં તેમનું સ્વપ્ન વૈજ્ઞાનિક બનવાનું હતું. તેમણે ભૌતિક શાસ્ત્રનો અભ્યાસ કર્યો અને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવાની તક પણ મળી, પરંતુ જીવને અલગ જ વળાંક લઈ લીધો અને તેઓ ભારત પરત આવ્યા.
1: આ પરિસ્થિતિ ઘણા લોકો માટે નિરાશાજનક બની હોત, પરંતુ અંકુર વારિકુએ એને નવી શરૂઆત માની. તેમણે મેનેજમેન્ટ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો અને પછી અનેક સ્ટાર્ટઅપ્સ સાથે કામ કર્યું. તેમના અનુભવોએ તેમને નેતૃત્વ અને નિર્ણય લેવાની કળા શીખવી.
0: તેઓ પછી એક જાણીતી ઓનલાઈન ટ્રાવેલ કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી બન્યા. પરંતુ ત્યારબાદ તેમણે પોતાના મનનો અવાજ સાંભળ્યો અને યુવાનોને માર્ગદર્શન આપવાનું જીવન કાર્ય બનાવ્યું.
1: આજે તેઓ સોશિયલ મીડિયા દ્વારા લાખો લોકોને સમયનું આયોજન, કારકિર્દી, પૈસાનું સંચાલન, આત્મવિશ્વાસ, સંબંધો અને જીવનના મૂલ્યો વિશે સમજાવે છે. તેમની ભાષા સરળ છે અને ઉદાહરણો રોજિંદા જીવનમાંથી લેવામાં આવે છે.
0: અંકુર વારિકુ વારંવાર કહે છે કે સફળતા કરતાં નિષ્ફળતા વધુ શીખવે છે. તેઓ પોતાની ભૂલ છુપાવતા નથી, પરંતુ ખુલ્લેઆમ શેર કરે છે જેથી બીજા લોકો તેમાંથી શીખી શકે.
1: તેમના પુસ્તકો પણ યુવાનોમાં ખૂબ લોકપ્રિય છે. તેમાં જીવનને સરળ રીતે સમજવાની, યોગ્ય નિર્ણય લેવાની અને પોતાની ક્ષમતાને ઓળખવાની પ્રેરણા મળે છે.
0: તેમની એક વાત ખૂબ યાદ રાખવા જેવી છે, બીજાઓ સાથે સરખામણી કરવા કરતાં પોતાની ગઈકાલની જાત સાથે સરખામણી કરો.

0: સાચી પ્રગતિ છે.
1: તેઓ સમયના મૂલ્ય પર પણ ઘણો ભાર મૂકે છે. તેમના મત મુજબ સમય એક એવી સંપત્તિ છે જે એકવાર પસાર થઈ જાય પછી પાછો આવતો નથી, તેથી દરેક દિવસને અર્થપૂર્ણ બનાવવો જોઈએ.
0: મિત્રો, આજના ઝડપથી બદલાતા યુગમાં નવી કુશળતા શીખવી, સતત વાંચવું અને બદલાવ સ્વીકારવો ખૂબ જરૂરી છે. અંકુર વારિકુના વિચારો આપણને એ જ દિશામાં આગળ વધવાની પ્રેરણા આપે છે.
1: મિત્રો, અંકુર વારિકુની એક ખાસ વાત એ છે કે તેઓ યુવાનોને મોટા સપના જોવાનું તો કહે જ છે, પરંતુ સાથે એ પણ સમજાવે છે કે સપના માત્ર વિચારવાથી જ નહીં, સતત પ્રયત્નોથી સાકાર થાય છે.
0: બિલકુલ, તેઓ ઘણીવાર કહે છે કે જીવનમાં કોઈ પણ નિર્ણય સંપૂર્ણ સાચો કે ખોટો નથી હોતો. આપણે જે નિર્ણય લઈએ છીએ તેને પોતાની મહેનત અને નિષ્ઠાથી સાચો બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ.
1: આજના સમયમાં સોશિયલ મીડિયાનો પ્રભાવ ઘણો વધી ગયો છે. અંકુર વારિકુ યુવાનોને સલાહ આપે છે કે સોશિયલ મીડિયાનો ઉપયોગ માત્ર મનોરંજન માટે જ નહીં, પરંતુ શીખવા, નવી કુશળતા વિકસાવવા અને પોતાનું વ્યક્તિત્વ ઘડવા માટે પણ કરવો જોઈએ.
0: તેઓ નાણાકીય જાગૃતિ વિશે પણ ખૂબ વાત કરે છે. તેમના મત મુજબ કમાણી જેટલું જ મહત્વ બચત અને યોગ્ય રોકાણનું પણ છે. જીવનની શરૂઆતથી જ આ બાબતો શીખી લેવાથી ભવિષ્ય વધુ સુરક્ષિત બની શકે છે.
1: અંકુર વારિકુના અનેક વિડીયો અને પ્રવચનોમાં એક વાત વારંવાર સાંભળવા મળે છે કે સફળતા કોઈ એક દિવસમાં મળતી નથી, તે રોજની નાની મોટી સારી આદતો, શિસ્ત અને સતત પ્રયત્નોનું પરિણામ છે.
0: મિત્રો, કદાચ એ જ કારણ છે કે લાખો યુવાનો તેમને માત્ર વક્તા તરીકે નહીં પરંતુ માર્ગદર્શક તરીકે પણ જુએ છે. તેઓ જીવનને સરળ ભાષામાં સમજાવે છે અને પોતાના અનુભવો દ્વારા લોકોને આત્મવિશ્વાસ આપે છે.
1: જો જીવનમાં ક્યારેક મુશ્કેલી આવે તો એને અંત નહીં, પરંતુ એક નવી શરૂઆત માનો. દરેક અનુભવ આપણને કંઈક શીખવે છે અને આગળ વધવા માટે વધુ મજબૂત બનાવે છે.
0: મને એમની સૌથી વધુ ગમતી વાત ખબર છે શું છે? એમની નિષ્ફળતાઓની વાર્તાઓ.
1: અરે વાહ, તે એકદમ સાચો મુદ્દો પકડ્યો. આજકાલ સોશિયલ મીડિયા પર બધા પોતાની સક્સેસ, મોટી ગાડીઓ અને મોંઘી ટ્રીપ્સ બતાવે છે, જ્યારે અંકુર વારિકુ એકમાત્ર એવા માણસ છે જે જાહેરમાં પોતાનું ફેલિયર રિઝ્યુમ શેર કરે છે. તેઓ ખુલ્લેઆમ કહે છે કે હું IITમાં પણ સિલેક્ટ નહોતો થયો, મેં મારું PhD પણ અધવચ્ચે જ છોડી દીધું હતું અને મારી કંપનીઓ પણ નિષ્ફળ ગઈ હતી.
0: બિલકુલ, અને આ જ વાત આજના યુવાનોને કનેક્ટ કરે છે. આપણે હંમેશા એવું શીખવાડવામાં આવે છે કે ફેલ થવું એટલે જિંદગી પૂરી, પણ અંકુર આપણને શીખવાડે છે કે નિષ્ફળતા એ કોઈ અંત નથી, પણ કંઈક નવું શીખવાની શરૂઆત છે. તેઓ યુવાનોને ભૂલો કરવાનો અને તેમાંથી ડર્યા વગર આગળ વધવાનો આત્મવિશ્વાસ આપે છે.
1: સાચી વાત છે. નિષ્ફળતાના આ ડરને દૂર કર્યા પછી જે બીજો સૌથી મોટો પ્રશ્ન યુવાનોને સતાવે છે તે છે પૈસા, એટલે કે મની મેનેજમેન્ટ. અને આ બાબતમાં તો અંકુર વારિકુ આજના યુવાનો માટે અલ્ટિમેટ ગુરુ છે.
0: હા, આપણા સમાજમાં સામાન્ય રીતે પૈસા કમાવવા, બચાવવા કે ઇન્વેસ્ટ કરવા વિશે ખુલીને વાત નથી થતી, પણ અંકુરે 20-22 વર્ષના કોલેજ જતા યુવાનોને પણ મ્યુચ્યુઅલ ફંડ, SIP, ફાઇનાન્શિયલ ફ્રીડમ જેવા અઘરા શબ્દો એકદમ સરળ ભાષામાં સમજાવી દીધા છે.
1: ચોક્કસ, એમની એ સલાહ મને બહુ જ ગમે છે કે તમે કેટલું કમાવો છો એ મહત્વનું નથી, પણ તમે કમાવેલા પૈસામાંથી કેટલા બચાવો છો અને એને ક્યાં ઇન્વેસ્ટ કરવો છો તે મહત્વનું છે. તેઓ યુવાનોને મોંઘા ફોન કે બ્રાન્ડેડ કપડાં પાછળ દેખાદેખીમાં દેવું કરવાને બદલે પોતાના ભવિષ્ય માટે નાની ઉંમરથી જ બચત કરવાની આદત પાડવાનું કહે છે.
0: એકદમ સાચું. શો ઓફની આ દુનિયામાં તેઓ યુવાનોને વાસ્તવિકતાનો અરીસો બતાવે છે. એટલે જ તેઓ માત્ર એક કન્ટેન્ટ ક્રિએટર નથી, પણ સાચા અર્થમાં યુથ આઇકન છે, જે યુવાનોને માનસિક અને આર્થિક બંને રીતે મજબૂત બનાવી રહ્યા છે.
1: વાહ, અંકુર વારિકુના વિચારોમાંથી તો શીખવા જેવું ઘણું મળ્યું.
0: શું અંકુર શરૂઆતથી જ આવા સુપર કુલ અને સક્સેસફુલ હતા? એમનું પ્રારંભિક જીવન કેવું હતું?
1: અરે બિલકુલ નહીં. જેમ આપણામાંથી મોટાભાગના યુવાનો એક સામાન્ય મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવતા હોય છે, એમ જ અંકુરની વાર્તા પણ કંઈક એવી જ છે. તેમનો જન્મ દિલ્હીના એક કાશ્મીરી પંડિત પરિવારમાં થયો હતો. તેમના પિતા એક સામાન્ય સરકારી નોકરીમાં હતા, એટલે ઘરમાં પૈસાની મર્યાદાઓ ખૂબ હતી, પણ ભણતરનું વાતાવરણ જોરદાર હતું.
0: ચોક્કસ, એમનું પ્રારંભિક જીવન જ આપણને શીખવે છે કે જો તમે કોઈ ખોટા રસ્તા પર આગળ વધી ગયા હો તો ત્યાંથી પાછા વળીને નવો રસ્તો પકડવામાં ક્યારે મોડું નથી થતું. લોકો શું કહેશે એ ડર છોડીને પોતાના દિલનું સાંભળવું.

0: કેટલું જરૂરી છે તે અંકુરના શરૂઆતના દિવસો પરથી જ આપણને સમજાઈ જાય છે. અંકુરની સફર એટલી રસપ્રદ છે કે આપણું મન જ ન ભરાય.
1: હા, તેમણે કન્સલ્ટિંગ ક્ષેત્રે નોકરી પણ શરૂ કરી, પણ તેમનું દિલ તો હંમેશા કંઈક નવું સ્ટાર્ટઅપ કરવામાં જ ધબકતું હતું. વર્ષ 2011માં તેમણે એક ઇન્ટરનેશનલ સ્ટાર્ટઅપની કમાન સંભાળી અને એને ભારતમાં સફળ બનાવી દીધું.
0: આ એ સમય હતો જ્યારે ભારતમાં સ્ટાર્ટઅપ કલ્ચર હજુ નવું નવું શરૂ થઈ રહ્યું હતું. તેમણે વર્ષો સુધી રાત દિવસ મહેનત કરીને આ કંપનીને એક મોટા મુકામ પર પહોંચાડી હતી.
1: પણ વિચાર કર કે એક માણસ જે કંપનીનો સીઈઓ હોય, જેનું નામ આખા દેશના બિઝનેસ જગતમાં ફેમસ હોય, તે અચાનક 2019માં એ સીઈઓની ગાદી છોડી દે છે, કારણ કે તેમને લાઈફમાં કંઈક અલગ કરવું હતું. તેઓ ફરીથી શૂન્ય પર આવવા તૈયાર થઈ ગયા.
0: હું અંકુરના એ પુસ્તક વિશે વિચારતી હતી જેણે માર્કેટમાં ધૂમ મચાવી દીધી છે, ડુ ઇપિક શીટ. આ પુસ્તકની લાઈનો આજના યુવાનોના સોશિયલ મીડિયા સ્ટેટસ પર રોજ જોવા મળે છે.
1: હા, એ પુસ્તકની ખાસિયત જ એ છે કે તેમાં કોઈ લાંબા લાંબા પાઠ નથી, બસ નાના નાના વિચારો અને વન લાઇનર્સ છે. જેમ કે તેઓ એક જગ્યાએ લખે છે કે તમે તમારી જિંદગીના પહેલા 20 વર્ષ જે રીતે જીવો છો તેનાથી નક્કી નથી થતું કે બાકીની જિંદગી કેવી જશે. આ એક જ વાક્ય એવા યુવાનોને કેટલી મોટી રાહત આપે છે કે જેઓ પોતાની કોલેજ લાઈફમાં કે શરૂઆતની કેરિયરમાં કન્ફ્યુઝ્ડ હોય.
0: સાચી વાત છે. અને એ પુસ્તક પછી એમણે ગેટ ઇપિક શીટ ડન અને મેક ઇપિક મની પણ લખ્યા. આ ત્રણેય પુસ્તકોમાં એક વાત કોમન છે, તેઓ યુવાનોને સેલ્ફ અવેરનેસ, એટલે કે પોતાની જાતને ઓળખતા શીખવાડે છે. તેઓ કહે છે કે જ્યાં સુધી તમે એ નહીં જાણો કે તમને પોતાને શું ગમે છે, ત્યાં સુધી તમે દુનિયાના દબાણમાં આવીને ખોટા નિર્ણયો લેતા રહેશો. મિત્રો, આગળ વાત કરવાથી પહેલા આવો સાંભળીએ આ ગીત.

0: મિત્રો, સૌથી મોટી વાત છે એમની નિયમિતતા. છેલ્લા કેટલાય વર્ષોથી એમનો એક પણ દિવસ એવો નથી ગયો જ્યારે તેમણે સોશિયલ મીડિયા પર યુવાનો માટે કંઈક વેલ્યુએબલ શેર ન કર્યું હોય. તેઓ કહે છે કે મોટિવેશન તમને માત્ર શરૂઆત કરાવી શકે છે, પણ કન્સિસ્ટન્સી જ તમને સફળતા સુધી પહોંચાડે છે.
1: હા, આજનો યુવાન બે દિવસ જીમ જાય અને ત્રીજા દિવસે મૂડ નથી એમ કહીને છોડી દે છે. બે દિવસ વાંચે અને ત્રીજા દિવસે રીલ્સ જોવા બેસી જાય છે. અંકુર આપણને એ જ શીખવાડે છે કે મૂડ ગમે તેવો હોય, જો તમે નક્કી કર્યું છે તો એ કામ પૂરું કરવું જ પડશે.
0: સાચું કહ્યું. અને આ જ શિસ્તના કારણે આજે તેઓ ભારતની સૌથી મોટી એજ્યુકેશનલ અને ઇન્ફોર્મેટિવ બ્રાન્ડ બની ચૂક્યા છે. તેઓ માત્ર યુવાનોના આઇકન નથી, પણ વાલીઓ પણ એમના વિડીયોઝ જુએ છે, જેથી તેઓ પોતાના બાળકોની સાયકોલોજી અને ફાઇનાન્સને વધુ સારી રીતે સમજી શકે.
1: મને એક પ્રશ્ન થયો કે એમના કન્ટેન્ટમાં એવું તો શું હોય છે કે કરોડો યુવાનો એમના વિડીયોઝ પાછળ પડી ગયા છે? જરા એ તો ડિટેલમાં સમજાવ.
0: અરે વાહ, આ તો જબરજસ્ત સવાલ પૂછ્યો. મિત્રો, જો તમે અંકુરની યુટ્યુબ ચેનલ કે ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ ખોલો ને, તો તમને ત્રણ મુખ્ય વિષયો પર સૌથી વધુ કન્ટેન્ટ જોવા મળશે, જેને આપણે 3C કહી શકીએ: કેરિયર, કેશ અને કોર્પોરેટ લાઈફ.
1: બિલકુલ સાચું. તેમનું સૌથી પહેલું અને લોકપ્રિય કન્ટેન્ટ હોય છે પર્સનલ ફાઇનાન્સ. તેઓ યુવાનોને એકદમ સાદી ભાષામાં સમજાવે છે કે ટેક્સ કઈ રીતે બચાવવો, ક્રેડિટ કાર્ડનો સાચો ઉપયોગ કઈ રીતે કરવો, અને 20 વર્ષની ઉંમરથી જ દર મહિને માત્ર 500 કે 1000

0: રૂપિયા બચાવીને પણ ભવિષ્યમાં કરોડપતિ કઈ રીતે બની શકાય. તેઓ કોઈ અઘરા ફાઇનાન્શિયલ શબ્દો નથી વાપરતા, બસ ગણિતને એકદમ સરળ બનાવી દે છે.
1: હા, અને બીજો મોટો ભાગ છે કેરિયર અને પર્સનલ ગ્રોથ. આજના યુવાનોને કન્ફ્યુઝન હોય છે કે કઈ સ્કિલ શીખવી, ઇન્ટરવ્યુમાં કેવી રીતે પાસ થવું, કે રિઝ્યુમ કેવી રીતે બનાવવું. અંકુર એમના કન્ટેન્ટમાં પ્રેક્ટિકલ ટિપ્સ આપે છે. તેઓ એ પણ શીખવાડે છે કે જો તમને તમારી નોકરી ન ગમતી હોય તો બોસ સાથે કેવી રીતે વાત કરવી અથવા બિઝનેસ કેવી રીતે શરૂ કરવો.
0: સાચી વાત છે. આ સિવાય એમના કન્ટેન્ટમાં ત્રીજો અને અનોખો હિસ્સો હોય છે લાઈફ લેસન્સ. તેઓ માનસિક સ્વાસ્થ્ય, રિલેશનશિપ્સ, એકલતા અને ડિજિટલ દુનિયાના એડિક્શનમાંથી કઈ રીતે બહાર આવવું તેના પર પણ ગંભીર રીતે વાત કરે છે. તેઓ પોતાના અંગત જીવનના અનુભવો અને વાર્તાઓ કહીને યુવાનોને ગાઈડ કરે છે.
1: અને આ જ કારણ છે કે તેઓ ફ્રી કન્ટેન્ટની સાથે સાથે ખૂબ જ સસ્તા ઓનલાઈન કોર્સિસ પણ બનાવે છે. ટાઈમ મેનેજમેન્ટ, પબ્લિક સ્પીકિંગ અને કેરિયર બિલ્ડિંગ જેવા કોર્સિસ તેમણે લાખો યુવાન સુધી પહોંચાડ્યા છે, જેથી ગામડાના અંતરિયાળ વિસ્તારમાં રહેતો છોકરો કે છોકરી પણ એકદમ સસ્તામાં આ બધી મોડર્ન સ્કિલ્સ શીખી શકે.
0: આ બધા કોર્સિસમાં એવું તે શું શીખવાડવામાં આવે છે?
1: અંકુરના ઓનલાઈન કોર્સિસની સૌથી મોટી ખાસિયત એ છે કે એમાં કોઈ પણ કંટાળાજનક થિયરી નથી હોતી, પણ એક્શન ઓરિએન્ટેડ સ્કિલ્સ હોય છે. તેમનો સૌથી ફેમસ કોર્સ છે ટાઈમ મેનેજમેન્ટ. આ કોર્સમાં તેઓ કોઈ મોટું લેક્ચર નથી આપતા, પણ તમારું ડેલી કેલેન્ડર કેવી રીતે સેટ કરવું, સોશિયલ મીડિયામાંથી કેવી રીતે બચવું અને રોજના 24 કલાકમાંથી પોતાના સપના માટે વધારાના 3 કલાક કેવી રીતે કાઢવા તેની લાઈવ ફોર્મ્યુલા શીખવાડે છે.
0: હા, અને બીજો એક કોર્સ છે હાઉ ટુ આસ્ક ફોર મની અથવા પબ્લિક સ્પીકિંગ અને કોમ્યુનિકેશન. આજના યુવાનો ભણવામાં ગમે તેટલા હોશિયાર હોય, પણ જ્યારે સ્ટેજ પર બોલવાનું આવે કે ઇન્ટરવ્યૂમાં સેલેરી નેગોશિએટ કરવાની આવે ત્યારે અટકી જાય છે. અંકુર તેમના કોર્સમાં શીખવાડે છે કે તમારો આત્મવિશ્વાસ કેવી રીતે વધારવો અને બોસ કે ક્લાયન્ટ સામે પ્રોફેશનલ રીતે કઈ રીતે વાત કરવી કે રજૂ કરવી.
1: બિલકુલ સાચું. આ સિવાય એમનો એક બહુ જ લોકપ્રિય કોર્સ છે સ્ટાર્ટઅપ અને કન્ટેન્ટ ક્રિએશન. જે યુવાનોને પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરવી છે, સોશિયલ મીડિયા પર બ્રાન્ડ બનાવવી છે કે પોતાનો નાનો બિઝનેસ શરૂ કરવો છે, એમના માટે આ કોર્સ એક વરદાન જેવો છે. વિડીયોનું શૂટિંગ કેવી રીતે કરવું, સ્ક્રિપ્ટ કેવી રીતે લખવી અને કન્ટેન્ટમાંથી પૈસા કેવી રીતે કમાવવા, એ બધું જ તેઓ સ્ટેપ બાય સ્ટેપ સમજાવે છે.
0: મિત્રો, ફરી સમય થઈ ગયો છે એક ગીતનો, તો આવો સાંભળીએ આ ગીત.

0: શ્રોતા મિત્રો, અંકુર વાડીકુના જીવનમાંથી પ્રેરણા મેળવી આજના આ સુપર એનર્જેટિક યુવાણી કાર્યક્રમને અહીં જ વિરામ આપીએ છીએ.
1: ફરી મળીશું આવા જ એક રસપ્રદ વિષય અને નવી ઉર્જા સાથે. ત્યાં સુધી કીપ લર્નિંગ, કીપ ઇન્વેસ્ટિંગ. આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ યુવાણી, પ્રસારણ અમારા આકાશવાણીના ભુજ, અમદાવાદ, વડોદરા અને રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

યુવાણી આ હતો યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યો.

0: ગુજરાતની ભાતીગળ લોક સંસ્કૃતિ અને ધીંગી ધરાનું એક મહેકતું નામ આકાશવાણી રાજકોટ. લોક સંગીત, લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિની અનોખી બોલીને હવાને સહારે સહારે લોકોના હૃદય સુધી પહોંચતું કરનાર એક અનોખું માધ્યમ આકાશવાણી રાજકોટ. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર ગુજરાતની મીઠી બોલીના ધ્વનિ તરંગો આપના કર્ણપટલથી આપના હૃદયપટ સુધી પહોંચતા કરે છે આકાશવાણી રાજકોટ.
1: अपने बिजनेस को बढ़ाने के लिए लीजिए आकाशवाणी का सहयोग और दीजिए उसे बुलंदियों के पंख.
2: आपका बिजनेस लोकल है या राष्ट्रीय, आकाशवाणी देती है उपभोक्ताओं तक पहुंचने का हर विकल्प.
1: और अब तो आप घर, दफ्तर या दुकान पर बैठे बैठे कर सकते हैं आकाशवाणी के किसी भी केंद्र के लिए विज्ञापनों की बुकिंग.
2: आकाशवाणी के विभिन्न चैनलों पर विज्ञापन देना सुलभ और सस्ता.
1: बुकिंग है तो संपर्क करें 870-001-4242 पर.
2: 870-001-4242.
3: શ્રોતા મિત્રો, આકાશવાણીની આપની પ્રિય ચેનલો હવે આપના સ્માર્ટફોનમાં પણ. આકાશવાણી દ્વારા રેડિયો શોખીનો માટે એક ખાસ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવેલ છે. આ એપ આપના એન્ડ્રોઇડ કે આઈફોન પર મેળવી આકાશવાણીની 8 ચેનલો હવે 24 કલાક સાંભળી શકશો. ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પરથી આ એપ નિઃશુલ્ક

ડાઉનલોડ કરી શકાય છે. આકાશવાણીની એફએમ ગોલ્ડ, એફએમ રેઇનબો, વિવિધ ભારતી ઉપરાંત પ્રાદેશિક ચેનલો એઆઈઆર ગુજરાતી, ઉર્દુ, મરાઠી, પંજાબી અને મલયાળમ પર. આ તમામ ચેનલો અમારી વેબસાઇટ www.allindiaradio.gov.in પરથી પણ આપ મેળવી શકો છો. તો હવે વિશ્વના કોઈ પણ ખૂણે હોવા આપની સાથે સદાય રહેશે આકાશવાણી.

0: राम राम।
1: श्रोता मित्रों, આકાશવાણી રાજકોટ દ્વારા નિર્મિત કાર્યક્રમ ગામનો ચોરો અમે લઈને આવીએ છીએ દર શુક્ર શનિ અને રવિવારે સાંજે 7:20
2: જેમાં આપ સાંભળી શકો છો ખેતી, પશુપાલન, ગ્રામ સ્વાસ્થ્ય, શિક્ષણ, ગ્રામ્ય સંસ્કૃતિ જેવા અનેક વિષયો પર રસસભર વાતો.
1: તો સાંભળતા રહો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ ગામનો ચોરો દર શુક્ર શનિ અને રવિવારે સાંજે 7:20
2: આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી. રામ રામ રામ રામ.

370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ. શ્રોતા મિત્રો, સાંજના 7:10 થઈ છે. થોડી જ પળોમાં પ્રાદેશિક સમાચાર અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ દેશમાં 6 કર્મચારી રાજ્ય વીમા પેરોનો પ્રારંભ કરાવ્યો. સુરેન્દ્રનગરમાં ઈએસઆઈ દવાખાનાનું પણ લોકાર્પણ. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે આજે નેત્રોત્સવ વિધિ યોજાઈ. નાયબ મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને ચાંદીપુરા વાયરસ અંગે રાજ્યના બાળ રોગ નિષ્ણાંત અને તબીબો માટે માર્ગદર્શિકા જાહેર કરી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે હળવા વરસાદની આગાહી. અને પુરૂષ ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 એક દિવસીય મેચની શ્રેણીનો આજે પ્રથમ મુકાબલો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ આજે 650 કરોડ રૂપિયાના ખર્ચે દેશભરમાં 6 કર્મચારી રાજ્ય વીમા ઈએસઆઈ પહેલોનો પ્રારંભ કરાવ્યો. આ પહેલો દેશભરમાં 53 લાખ લાભાર્થીઓને આઈસીયુ અને એનઆઈસીયુ સંભાળ સહિત અદ્યતન મફત તબીબી સેવાઓ પૂરી પાડશે. આ પ્રસંગે તેમણે શ્રમ અને યુવા શક્તિને રાષ્ટ્રીય પ્રગતિના 2 સૌથી મહત્વપૂર્ણ સ્તંભ ગણાવ્યા. તેમણે જણાવ્યું ગત દાયકામાં ઈએસઆઈસી લાભાર્થીઓની સંખ્યા 7.5 કરોડથી બમણી થઈને 15 કરોડ થઈ છે, જેનાથી દેશનું સામાજિક સુરક્ષા કવચ 19% વધીને 64% થયું છે. શ્રી માંડવિયાએ આજે સુરેન્દ્રનગરમાં ઈએસઆઈ દવાખાનું અને શાખા કાર્યાલયનું પણ લોકાર્પણ કર્યું. અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં જગન્નાથ મંદિરે નેત્રોત્સવ વિધિ યોજાઈ. શ્રી જગન્નાથજી મોસાળ સરજપુરથી નિજ મંદિરે પધાર્યા હતા, જ્યાં ભગવાન શ્રી જગન્નાથજી, બળભદ્રજી અને સુભદ્રાજીના નેત્રોનું પુનઃ અંકન કરાયું. નેત્રોત્સવ બાદ ભક્તોએ ભગવાનના પ્રથમ

0: દર્શન કર્યા હતા. આ પ્રસંગે શ્રી સંઘવીના હસ્તે મંદિરમાં ધ્વજારોહણ પણ સંપન્ન થયું. ધ્વજારોહણ બાદ તેઓ મહાઆરતીમાં સહભાગી થયા. નેત્રોત્સવ દરમિયાન ભગવાનને આવકારવા અને તેમના દર્શન કરવા ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાના સમગ્ર રૂટનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે નિરીક્ષણ કર્યું અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી. તેમણે રૂટના સંવેદનશીલ વિસ્તાર અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ કટોકટી સેવાઓના આગોતરા આયોજન અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી. સુરક્ષા વ્યવસ્થા અંગે શ્રી સંઘવીએ જણાવ્યું, લોખંડી સુરક્ષા માટે 10 આઈજી ડીઆઈજી સહિત 30,000થી વધુ પોલીસ જવાનો, 15 એસઆરપીએફ અને 9 કેન્દ્રીય દળોની કંપનીઓને તૈનાત કરવામાં આવી છે. રથયાત્રામાં અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ પણ કરાશે તેમ પણ તેમણે ઉમેર્યું.
1: સ્માર્ટ પોલીસિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો મહત્તમ ઉપયોગ કરવામાં આવ્યો છે. 65,000 જેટલા શંકાસ્પદ ડેટાબેઝ સાથે એઆઈ થી પિક પોકેટર કે વોન્ટેડ ગુનેગારોને અલગ અલગ જગ્યાઓ પર આ પ્રકારના કેમેરાઓ આ વર્ષે સ્પેશિયલ ગોઠવણ કરવામાં આવ્યા છે, જેથી પાકીટ ચોરી, મોબાઈલ ચોરીની ઘટનાઓ મહત્તમ અંશે આ વખતે ઘટાડવામાં સફળતા પ્રાપ્ત થશે.
0: ઇન્ડિયન મેડિકલ એસોસિએશને રાજ્યમાં ફેલાયેલા ચાંદીપુરા વાયરસ અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે. રાજ્યના તમામ બાળરોગ નિષ્ણાંત અને તબીબો માટે જાહેર કરાયેલી આ માર્ગદર્શિકામાં રોગના મુખ્ય લક્ષણો, વાયરસ કેવી રીતે ફેલાય છે તેમજ તેનાથી બચવા માટેના સાવચેતીના પગલાં જણાવવામાં આવ્યા છે. ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે સેન્ડ ફ્લાયના કરડવાથી ફેલાય છે અને ખાસ કરીને 15 વર્ષ સુધીના બાળકોમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે. કચ્છ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં ચાંદીપુરા વાયરસ અંગે સાવચેતી અને તકેદારી માટે આરોગ્ય સંસ્થાઓને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીએ મચ્છરદાનીનો ઉપયોગ, સ્વચ્છતા જાળવવા તથા રેત, માખી અને અન્ય જીવાતોથી બચવા ખાસ ધ્યાન રાખવા અપીલ કરી છે. આશા, એએનએમ અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરો દ્વારા ગામડાઓમાં ઘરોઘર જઈ જનજાગૃતિ અને સર્વેલન્સની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. જૂનાગઢના સકરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે વાઘની પંજવણી મામલે વન વિભાગે 2 શખ્સની અટકાયત કરી છે. રાજકોટના પડધરીના બંને શખ્સ સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનું સકરબાગ પ્રાણી સંગ્રહાલયના નિયામક રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું.
2: સકરબાગ પ્રાણી સંગ્રહાલય જૂનાગઢ ખાતે તો આ બાબતે તપાસ કરતા ઝૂ ખાતે સીસીટીવી કેમેરા જે છે અને પોલીસની જે નેત્રમ શાખા છે તેની મદદથી ગુના સબબે 2 તમોદદારને અટકાયત કરવામાં આવેલ છે અને તેઓ સકરબાગ ઝૂની મુલાકાતે આવેલ હતા અને તેમના દ્વારા વાઘની ઉજવણી કરવામાં આવેલ હતી. વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972ની વિવિધ કલમો હેઠળ આ કેસ બાબતે વિવિધ કલમોથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ ચેનલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો. સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણીમાં આજે ઉમેદવારી પત્રો ભરવાનો છેલ્લો દિવસ હતો. જૂનાગઢ મહાનગરપાલિકા વોર્ડ નંબર 3ની 1 બેઠક પર યોજાનારી ચૂંટણી માટે આજે ભાજપ તરફથી અકરમ કુરેશી, કોંગ્રેસ તરફથી અશરફ થઈમ અને આમ આદમી પાર્ટી તરફથી મહેબૂબ પંજાએ પોતાની ઉમેદવારી રજૂ કરી. બીજી તરફ ભરૂચ જિલ્લાની નેત્રંગ તાલુકા પંચાયતની બિલોઠી બેઠક પર ભાજપમાંથી કાંતિલાલ વસાવા, આમ આદમી પાર્ટીમાંથી પ્રવીણ વસાવા અને કોંગ્રેસમાંથી રણજીત વસાવાએ ઉમેદવારી નોંધાવી. આ બેઠક પર આમ આદમી પાર્ટીના વિજેતા ઉમેદવારના નિધન બાદ બેઠક ખાલી પડતા પેટા ચૂંટણી યોજાઈ હતી. ખાલી પડેલી બેઠકો પર 28 જુલાઈએ મતદાન યોજાશે, ત્યારે 30 જુલાઈના રોજ મતગણતરી હાથ ધરાશે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્યમંત્રી પ્રફુલ પાનસિરિયા દ્વારા નવનિર્મિત સીટી સ્કેન, સોનોગ્રાફી મશીન અને કોક્લિયર ઇમ્પ્લાન્ટ મોડ્યુલર ઓટીનું લોકાર્પણ કરાયું હતું. શ્રી પાનસિરિયાએ આ પ્રસંગે જુદા જુદા વિભાગોની મુલાકાતની સાથે કોક્લિયર ઇમ્પ્લાન્ટના 12 દર્દીઓ સાથે પણ મુલાકાત કરી હતી. સોલા સિવિલ હોસ્પિટલ કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરીમાં રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમે છે. રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ પ્રોગ્રામ અંતર્ગત વિનામૂલ્યે કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી કરવામાં આવે છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં આજે હળવા વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ વડોદરા અને છોટાઉદેપુરમાં વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ આજે વરસાદી માહોલ સર્જાઈ શકે છે. જોકે રાજ્યમાં હાલ સરેરાશ 25% કરતાં ઓછો વરસાદ નોંધાયો હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું.
3: आज का जो फोरकास्ट है आने वाला अगले 7 दिन के लिए, इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा अलग अलग स्थानों में। अगले 2 दिन तो दक्षिण गुजरात

0: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
1: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
0: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
1: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
0: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનો ચૂકતા નહીં. મહોતું.

એ રામ રામ ખેડૂત મિત્રો, રામ રામ શ્રોતા મિત્રો. મિત્રો, ગામનો ચોરો કાર્યક્રમમાં આપ તમામ ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તમે ક્યારેય વિચાર્યું છે મિત્રો કે સવારના ઉઠવાથી લઈને રાત્રે સુવા સુધી પાણી વગર આપણું જીવન કેટલી મિનિટો ચાલી શકે? કદાચ એક પણ મિનિટ નહીં ચાલે મિત્રો. છતાં આપણે અજાણતા કે જાણતા જ આ અમૂલ્ય સંપત્તિને વેડફી રહ્યા છીએ. મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું આપણા ભવિષ્યને સુરક્ષિત કરવા માટે કેવી રીતે આપણે પાણીને બચાવી શકીએ છીએ. મિત્રો, પાણી બચાવો એ એક સૂત્ર નથી પણ એક સાધના છે. તમારા ઘરનો એક ટપકતો નળ હોય કે બગીચામાં વપરાતું વધારાનું પાણી, આપના દરેકના નાના નાના પ્રયાસો જ ભવિષ્યના મોટા જળ સંકટને ટાળી શકે છે. મિત્રો, આજના કાર્યક્રમમાં આ સમસ્યાની વાત જ નહીં કરીએ પણ મિત્રો સમાધાનની વાત પણ આપણે સાંભળીશું. આપણે માહિતી મેળવીશું કે કેવી રીતે આપણે ઘરગથ્થુ સ્તરે વરસાદી પાણીનો સંગ્રહ કરી શકીએ છીએ અને કેવી રીતે દરેક ટીપાને સાચવીને આપણે ધરતીના ગર્ભમાં રહેલા જળ સ્તરને ફરીથી જીવંત કરી શકીએ છીએ. મિત્રો, પાણી બચાવવાના ઉપાયો વિશેની આપણે માહિતી મેળવીએ એ પહેલા સાંભળી લઈએ આ સરસ મજાનું ગીત.

0: પિત્રો ગામનો ચોરો કાર્યક્રમમાં આપણે સરસ મજાનું ગીત સાંભળ્યું. હવે સાંભળીએ પાણીના બચાવવાના ઉપાયો વિશેની માહિતી. અને આ વિષયની માહિતી મેળવી છે પ્રવીણ કાકાએ દેવાંગ શાહ પાસેથી. તો ચાલો પ્રવીણ કાકાએ લીધેલ આ ઇન્ટરવ્યુ આપણે સાંભળીએ, જેમાં માહિતી છે પાણીનો બચાવ કેવી રીતના કરી શકાય તે વિષય પરની.
1: ગામનો ચોરો કાર્યક્રમ સાંભળતા સૌ ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોનું આ કાર્યક્રમમાં સ્વાગત છે. મિત્રો, આપણે જે ધરતી પર રહીએ છીએ ત્યાં આપણી આજુબાજુ પર્યાવરણ આવેલું છે, અને પર્યાવરણ એ માનવ જીવનમાં અને જીવસૃષ્ટિ માટે ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. અત્યારે આપણે જોઈએ છીએ કે પર્યાવરણને લીધે જળવાયુ પરિવર્તનનો પ્રશ્ન ઊભો થયો છે અને પાણીનું સંકટ બી દિવસે ને દિવસે ઘેરું થતું જાય છે. મિત્રો, ચોમાસામાં ઘણીવાર ગરમી અને ઉનાળામાં ઘણીવાર વરસાદ, એટલે કે જે જળવાયુ પરિવર્તન છે એ પર્યાવરણનું આપણે નુકસાન કરી રહ્યા છીએ, તેના પરિણામે આપણે આ ભોગવી રહ્યા છીએ. મિત્રો, ઇન્ડિયન પ્લમ્બિંગ એસોસિએશનના વડોદરા ચેરમેન છે શ્રી દેવાંગભાઈ શાહ. તો પ્રથમ દેવાંગભાઈ, આ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. નમસ્કાર.
2: નમસ્કાર
1: દેવાંગભાઈ. પહેલાં તો અમારા ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોને જણાવશો કે ઇન્ડિયન પ્લમ્બિંગ એસોસિએશન એ શું વસ્તુ છે અને એમાં તમારો રોલ એટલે કે તમારી કામગીરી વિશે અમારા શ્રોતા મિત્રોને જણાવશો.
2: ચોક્કસથી. ઇન્ડિયન પ્લમ્બિંગ એસોસિએશન એ એક નેશનલ લેવલનું એસોસિએશન છે, જેમાં એની મેઇન એક્ટિવિટી એ છે કે પાણીનું મહત્ત્વ સમજાય લોકોને. એના થકી આપણે ઘણા બધા પ્રોગ્રામ્સ કરતા હોય છે, જેમ કે બાળકોને એના માટે નોલેજ આપતા હોય છે, સ્ટુડન્ટ ચેપ્ટર્સ હોય છે જે કોલેજમાં આર્કિટેક્ટ્સ છે, સિવિલ છે, એ બધું ભણીને જે બહાર નીકળતા હોય એ પછી એ વસ્તુઓને કેવી રીતના ઇમ્પ્લિમેન્ટ કરવી એનું પ્રેક્ટિકલ નોલેજ અમે એમને આપવાનો પ્રયત્ન કરતા હોય. એ સિવાય ઘણી બધી ટેકનોલોજીકલી અપડેટ આવતા હોય છે વસ્તુઓમાં, તો એ અવેરનેસ બધાને મળી રહે અને કોઈપણ બિલ્ડિંગ અથવા તો વોટરને લગતું જે પણ નોલેજ છે એ બધાની એક એન્ડ સુધી પહોંચે એ અમારો અલ્ટિમેટ પર્પઝ છે. અને વોટર સેવિંગ એ અમારો સૌથી મોટો પર્પઝ હોય છે, જેમાં એરેટર્સને બધું અમે ઘણું ખરા સસ્તા ભાવે પહોંચાડતા પણ હોય છે, જેમ કે એરપોર્ટ્સ છે, એ બધી જે કોમન પ્રોપર્ટીઝ છે, સરકારી સંસ્થાઓ છે, શાળાઓ છે, આ બધી જગ્યાએ વસ્તુઓને અમે લગાડાવતા હોય છે, જેથી પાણીનો પુષ્કળ અત્યાર સુધીમાં બચત કરી પણ છે, જેને કરોડોમાં લીટરોમાં આપણે બચત કરી હશે. એ બધી એક્ટિવિટી અમે આઈપીએની અંડરમાં કરતા હોય છે, એમાં વડોદરા ચેપ્ટરમાં એઝ અ ચેરમેન હું અહીંયા લીડ કરી રહ્યો છું.
1: હવે તમારું જે ઇન્ડિયન પ્લમ્બિંગ એસોસિએશન છે અને એની સ્થાપના કયા પર્પઝથી કરવામાં આવે, તો આ પાણી સાથે કયો સંદર્ભ જોડવા માંગો છો તમે?
2: અલ્ટિમેટલી આની શરૂઆત નેશનલ લેવલે સૌથી પહેલાં એક સેન્ટરથી થઈ અને એનો અલ્ટિમેટ પર્પઝ આ જ હતો. પ્લમ્બિંગ એ સંકળાયેલો શબ્દ છે પાણી સાથે. પાણીને આજે ક્યાંય ક્યાંકથી ક્યાંક પહોંચાડવું હોય તો પ્લમ્બિંગ ઇન્વોલ્વ હોય છે. અને એ ઉપરાંત આપણે જ્યાં પણ દાખલા તરીકે એનું સ્ટોરેજ કરીએ, એની ટ્રીટમેન્ટ કરીએ, આ બધું પણ એક પ્લમ્બિંગનો જ પાર્ટ છે ટેકનિકલી. સો દેટ વોઝ ઓનલી ધ ઇન્ટેન્શન કે બેઝિકલી આપણું આ આઈપીએ ચેપ્ટર એટલે આઈપીએ એસોસિએશન છે એવી રીતના જનરેટ થયું. અને એ એનજીઓ છે, એને કોઈ એના પોતાના પ્રોફિટ કે એવું કોઈ ઓર્ગેનાઇઝેશન નથી કે જે પોતાની પાસે રાખે. એ આ તમામ આવી સંસ્થાઓ એટલે ટૂંકમાં આ જ બધી પ્રવૃત્તિઓમાં વાપરતા હોય છે ફંડ.
1: આપણે શરૂઆતમાં વાત કરી અને અત્યારે બી તમે વાત કરી એમ પાણી સાથે સંકળાયેલું છે મેઇનલી, અને પાણીની બચત કેવી રીતે કરી શકાય એ વિશે ખાસ કરીને કામગીરી તમારું એસોસિએશન કરતું હોય છે. તો પાણીના મહત્ત્વ વિશે અમારા શ્રોતા મિત્રો અને ખાસ કરીને ખેડૂત મિત્રો અને અમારા જે ગૃહિણીઓ છે એમને તમે એ વિશે વાત કરશો.
2: ચોક્કસથી. પાણી એ જ જીવન છે, આપણે બધા જાણીએ છીએ. ઇવન આપણું સંપૂર્ણ બોડી પણ જે છે એમાંથી 70% વોટર છે, એનાથી જ આપણે જીવિત રહીએ છીએ. દરેક ક્ષણે આપણને પાણીની જરૂરિયાત છે. અલ્ટિમેટલી પૃથ્વી ઉપર પણ 70% પાણી છે, પણ એ બધું પાણી આપણે પીવાલાયક નથી હોતું. અને એ પાણીનો આપણે બચાવ કરીશું તો જ આગળ આપણું જીવન શક્ય બનશે. તો એ પાણી એ આપણા માટે જીવનચર્યાની ઝીણી ઝીણી દરેક જરૂરિયાત માટેનું માધ્યમ છે. એના વગર આપણને કોઈ રીતે ચાલવાનું નથી.
1: એટલે કે પાણી એ જીવન છે અને જળ છે તો કલ છે, એટલે કે પાણીનું ખૂબ જ મહત્ત્વ છે. અને આપણે ઘણીવાર ઉનાળામાં જોઈએ છીએ કે ગામડાના લોકો ખાસ કરીને ઇન્ટરિયર એરિયામાં પાણી માટે બહુ

0: જ વલખા મારતા હોય છે. જોકે અત્યારે સુધારો થયો છે, પણ હજી અમુક વિસ્તારમાં પાણી માટે બહુ જ તકલીફ પડે છે, અને અમુક દેશોમાં બી શુદ્ધ એટલે કે ચોખ્ખા પાણી માટે ખૂબ જ તકલીફ પડતી હોય છે. તો આ પાણીનો બગાડ ના થાય, અને કોઈકે કીધું છે કે આવનાર સમયમાં શુદ્ધ એટલે ચોખ્ખા પાણી માટે યુદ્ધો થશે, તો આ પાણીનો વ્યય એટલે કે પાણીનો બગાડ કઈ રીતે અટકાવી શકાય?
1: ચોક્કસ. આપણે ઘણીવાર જતા હોય ક્યાંક અને આપણી નજર પડે, ઘણીવાર આપણે જોતા હોય છે કે નળમાંથી પાણી કન્ટિન્યુઅસલી ટપકતા હોય છે, એનું એક એક ટીપું ટીપે ટીપે સરોવર ભરાય, એવી રીતના સરોવરો ખાલી પણ થઈ રહ્યા છે આપણા. એવું આપણે જો કેલ્ક્યુલેશન મારીએ મિનિટોના, કલાકોના અને વર્ષોના, તો એમાં કરોડો લીટર પાણી જઈ રહ્યા છે. બીજું, ઘણીવાર આપણે ક્યાંકથી પાસ થતા હોય, કોકની ટાંકી ઓવરફ્લો થતી હોય, ત્યાં આગળ આપણે પુષ્કળ પાણીનો વ્યય જોતા હોય છે. એ ઉપરાંત ઘણી બધી જગ્યાએ આપણે એવી રીતના જોતા હોય છે કે પાણી ગાડી ધોવાની કે આ છે તે છે એવી બધી પ્રક્રિયાઓમાં પાઇપથી ગાડી ધોવાતી હોય, જે બકેટથી કદાચ ધોવે તો પાણી ઘણું બચાવી શકીએ. સો આવા ઘણા બધા આપણે અવારનવાર આપણા જીવનમાં જોતા હોય છે. પાણીનો ગ્લાસ લીધો, આપણે થોડું પાણી પીધું, બાકીનું પાણી ઢોળી દીધું, જે પ્રોસેસ કરવામાં એટલું બધું કોસ્ટ લાગે છે અને એટલી બધી એની પાછળ આપણે એને સમજી નથી શકતા, પણ એ ક્યાંક કોઈક સરોવરમાંથી પાણી તમારે ત્યાં સુધી પહોંચાડવા માટેની જે પ્રોસેસ છે એ બહુ લાંબી પ્રોસેસ છે, એને શુદ્ધિકરણ કરવાની પ્રોસેસ ઘણી લાંબી છે, અને પછી આપણે સુધી પહોંચે છે. આપણે એના દરેકે દરેક ટીપાની કિંમત કરવી જોઈએ.
0: આપણે ઘણીવાર ક્યાંક જતા હોઈએ છીએ ત્યારે રસ્તામાં ઘણીવાર પાણી ઢોળાયેલું હોય, મતલબ કે ગટર લાઇનમાં કે પાઇપ લાઇનમાં બી ભંગાણ હોય અને પાણીના છાંટા ઉડતા હોય છે, અને ઘણીવાર નળ બી ચાલુ હોય છે, ઘણીવાર નળ બી ટપકતા હોય છે, તો ક્યાંકની ક્યાંક આ કોની ભૂલ કહી શકાય?
1: સરકારની એકલી જવાબદારી નથી, આ તમામ નાગરિકે આમાં જ્યાં સુધી ઇન્વોલ્વમેન્ટ નહીં લે, પોતાની અવેરનેસ ક્રિએટ નહીં થાય ત્યાં સુધી આ વસ્તુ સુધરી ના શકે, એવો જ પ્રયત્નો અમે પણ કરી રહ્યા છે. અત્યારે પણ આપણે જે ટૂંકમાં મેં તમને કહ્યું એ પ્રમાણે શાળાઓમાં અથવા તો કોલેજોમાં અને એ બધામાં જે અમે અવેરનેસ માટેના જે પ્રયત્નો કરતા હોય છે, એ જ્યાં સુધી આપણા બાળકોના સંસ્કારમાં એ વસ્તુ નહીં ઇન્ટિગ્રેટ કરી શકીએ ત્યાં સુધી એ વસ્તુને આપણે ચેન્જ નહીં કરી શકીએ.
0: હવે સ્કૂલોમાં તમે અવેરનેસના કાર્યક્રમો કરો છો એ વિશે વાત કરી, તો સ્કૂલોમાં તમે કઈ રીતના અવેરનેસના કાર્યક્રમ કરો છો એ વિશે પણ વાત કરો.
1: એટલે સૌથી પહેલાં તો અમે બાળકોને આ વસ્તુ વિશેની માહિતી આપતા હોય, પછી ક્યાંક ને ક્યાંક એમને ચિત્રોની સ્પર્ધા અથવા તો નિબંધ અને એ બધાથી ઇન્સ્પાયર કરીને એમને આ બધામાં આપણે ઇન્વોલ્વ કરતા હોય છે, કે જેથી એ લોકોને એક પ્રવૃત્તિ પણ લાગે અને એ સાથે સાથે એ સંદેશો સમજી શકે કે આપણે પાણી બચાવવું છે અને પાણી બચાવીશું તો આપણી આવતીકાલ એનાથી બેટર થશે, એ વસ્તુ એમના સંસ્કારમાં એન્ટર થાય. સો એવા ઘણા બધા પ્રોગ્રામ્સ અમે કરતા હોય છે કે જેનાથી બાળકો એને આવી રીતના સમજી શકે પાણીનું મહત્ત્વ.
0: હવે ગૃહિણીઓ અને પાણીનો સંબંધ એકદમ નજીકનો છે, તો જે આપણી ગૃહિણીઓ છે એ પાણીનો બચાવ કઈ રીતે કરી શકે?
1: આપણે ઘણીવાર જોતા હોય છે કે કપડાં ધોવાતા હોય, વાસણો ધોવાતા હોય, પાણીના નળ કન્ટિન્યુઅસ ચાલ રહેતા હોય, આ બધી જગ્યાએ આપણે પાણીને ચોક્કસ બચાવી શકીએ. ઇન્ડિયન પ્લમ્બિંગ એસોસિએશન તરફથી અમે એરેટર્સ પણ મોકલતા હોય છે, બધાને સપ્લાય કરતા હોય છે. એરેટર્સનું કામ એવું છે કે જ્યારે આપણે કોઈ પણ ટેપ ઓપન કરીએ છીએ તો નોર્મલ કેસમાં આપણી જરૂરિયાત કરતાં ઘણી મોટી ક્વોન્ટિટીમાં પાણી નીકળતું હોય છે, એટલી ક્વોન્ટિટીની આપણને જરૂરિયાત નથી હોતી ઘણીવાર. તો એક જે છે એ ગમે તેટલું પ્રેશર આગળથી આવશે પણ છતાં પાણીના ફ્લોને નિર્ધારિત કરે છે અને એક કંટ્રોલ કરીને પાણીને બહાર આપે છે. એ આપણું કામ એટલા પાણીની ક્વોન્ટિટીથી પણ થવાનું છે, અને આપણે કન્ટિન્યુઅસ નળ ચાલુ રાખીએ એવું પણ ન કરવું જોઈએ. એટલે આપણે આવા એક બે નુસ્ખાઓ અપનાવીને આપણે આપણા જીવનમાં પાણીને સારી રીતે બચાવી શકીએ.
0: હવે આપણો કાર્યક્રમ છે ગામનો ચોરો, અને ગામનો ચોરો ખાસ કરીને ખેડૂતો માટેનો કાર્યક્રમ છે, તો આપણા ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રો જે આ કાર્યક્રમ સાંભળી રહ્યા છે, તો ખેડૂતો પાણીનો બચાવ કેવી રીતે કરી શકે, આ વરસાદના પાણીનો સંગ્રહ કઈ રીતે કરશે એ વિશે અમારા ખેડૂત મિત્રોને ખાસ વાત કરશો?
1: પાણી બચાવવાની વાત આપણા માટે આમ જોવા જઈએ તો નવી નથી. ગુજરાત અને ભારતની સંસ્કૃતિમાં પાણી સંરક્ષણની સમૃદ્ધ પરંપરા રહી છે. આપણા પૂર્વજોએ આજે ઉપલબ્ધ આધુનિક ટેકનોલોજી વગર પણ પાણીનું મહત્ત્વ સમજ્યું હતું. પાટણની રાણી કી વાવ, અડાલજની વાવ, ગુજરાતની અનેક પ્રાચીન વાવો માત્ર સ્થાપત્યના અદ્ભુત નમૂનાઓ નથી, પરંતુ પાણી સંગ્રહ અને ભૂગર્ભ જળ સંવર્ધનના જીવંત ઉદાહરણો છે. ગામડાઓમાં તળાવો, કૂવા, ખેત તળાવડી, ચેકડેમ, પરકોલેશન ટાંકા બનાવવાની પરંપરા હતી. વરસાદનું પાણી સીધું સમુદ્રમાં ન જાય પરંતુ જમીનમાં ઉતરે અને વર્ષભર ઉપયોગી બને એવા હેતુથી આ બધી વસ્તુઓ કરવામાં આવતી હતી. આજે પણ જ્યાં ચેકડેમ અને રિચાર્જ સ્ટ્રક્ચર્સ બનાવવામાં આવ્યા છે ત્યાં ભૂગર્ભ જળ સ્તર વધ્યું છે, બોરવેલોમાં પાણીની ઉપલબ્ધતા સુધરી છે અને ખેડૂતોને મોટો લાભ થયો છે. સો આવી રીતના આપણે ચોક્કસથી ચેકડેમ અને એ બધી વસ્તુઓથી આપણે સારી રીતે પાણી બચાવી શકીએ અને એને કલેક્ટ કરી શકીએ છીએ. આપણે જોઈએ કે સરદાર સરોવર જે છે

0: કે સરદાર સરોવર એ કેટલું મોટું આપણા એમાં રૂપાંતર કરેલું છે, જે પહેલાં આપણને પાણીની તકલીફો હતી અને આપણે બોરમાંથી પાણી ખેંચતા હતા અને પાણીના લેવલો ડાઉન જતા હતા, આજે સરદાર સરોવર ડેમથી આપણે પુષ્કળ જગ્યા હોય ખેતીમાં પાણી સપ્લાય કરી શક્યા છે. અને એને લીધે એક સારી ઇફેક્ટ એ પણ આવી છે કે જે નીચે પાણીના જળ નીચે જતા રહેતા હતા એની જગ્યાએ ધીમે ધીમે ઉપરથી પાણીનું પ્રમાણ વધ્યું એટલે પાણીના લેવલો એ લોકોના પણ નીચે બોરમાં વધ્યા અને ખાસા વર્ષો સુધી આપણે સસ્ટેન કરી રહ્યા છે કે બોરમાં પાણી બધાના ખતમ નથી થયા. હજુ
1: હવે ખેતીવાડીની વાત કરીએ તો આપણા ખેડૂતો ઘણીવાર ખેતરમાં બોરવેલથી ખેતી કરતા હોય છે અને આપણે સાંભળીએ છીએ કે બોરવેલને લીધે પાણીના તળ ખૂબ જ નીચા જતા રહ્યા છે. તો ખાસ કરીને અત્યારે ચોમાસાની ઋતુ છે તો આપણા ખેડૂત મિત્રો બોરવેલના તળ ઊંચા આવે અને જે વરસાદનું પાણી એ રોકીને ભૂગર્ભ જળને રિચાર્જ કરે અને ભૂગર્ભ જળ ઊંચું આવે અને આપણું જે ભૂગર્ભ જળ એ સમૃદ્ધ બને એના માટે ખેડૂત મિત્રોએ શું કરવું જોઈએ?
0: એ જ આપણે જેમ વાત થઈ એ પ્રમાણે ચેકડેમ છે અથવા તો તળાવ છે એ બધા જો નાના મોટા નુસખા અપનાવે તો એમાં એમના એ જે લોકલ એરિયાનું પાણીનું જે લેવલ છે એ એમાં ઇન્ક્રીઝ થઈ શકે છે. સો એ નાના નાના પ્રયત્નો બધાએ કરવા જોઈએ.
1: આપણે ગૃહિણીઓની વાત કરી અને ખેડૂત મિત્રોની પણ વાત કરી તો અને સામાન્ય માનવી તરીકે આપણે બી પાણી બચાવવા માટે કઈ રીતના ધ્યાન આપવું જોઈએ અને કઈ રીતે પાણીનો મહત્તમ આપણે બચાવ કરી શકીએ એ વિશે પણ તમે અમારા શ્રોતા મિત્રો અને ખેડૂત મિત્રોને વાત કરશો?
0: ચોક્કસ. તો ખાસ કરીને આપણે આગળ જેવી રીતના ચર્ચા કરી એ પ્રમાણે કે આપણે જોઈએ છીએ ઘણી બધી જગ્યાએ નળમાંથી પાણી ટપકતા હોય તો એ નળો ને બધાને આપણે વારંવાર ચેક કરાવતા રહેવો જોઈએ, એને સુધારવા જોઈએ. એ ઉપરાંત આપણે ઘણીવાર ટાંકી ઓવરફ્લો થતી હોય તો ટાંકી ઓવરફ્લો થતી હોય ત્યાં આપણે ઓટોમેશનનો એડવાન્ટેજ લેવો જોઈએ. એડવાન્સમેન્ટ જે થયા છે એનો પણ આપણે લાભ લેવો જોઈએ એવી રીતના કે જેથી કરીને પાણી આપણું પ્રમાણમાં વપરાય, ટાંકી ભરાઈ ગઈ, પંપ બંધ થઈ જાય. આ બધી વસ્તુ હવે બહુ રૂટીનમાં છે અને અવેલેબલ છે, કોઈ પણ જગ્યાએ નાની નાની જગ્યાએ પણ આ વસ્તુ અવેલેબલ થતી હોય છે તો એનો આપણે લાભ લેવો જોઈએ. એ સિવાય આપણે વાહનો ધોવામાં કાં તો ઘણાને એવી ટેવ હોય છે કે નોર્મલી આખા ફ્લોરને બીજું બધું પણ પાણીનો પુષ્કળ બગાડ કરીને ધોવામાં આવતું હોય છે. આ બધી જગ્યાએ આપણે પાણીને બચાવ કરી શકીએ. આપણે વોટર રિસાયકલિંગ કરી શકીએ, જે આપણે સુએજમાં પાણી કલેક્ટ થાય છે એ સુએજ ટ્રીટમેન્ટ થતી હોય છે, સુએજ ટ્રીટમેન્ટ થઈને એ પાણીને રિસાયકલ કરીને ગાર્ડનમાં વાપરી શકીએ. સાવરનું પાણી ગ્રે વોટર જે છે એને આપણે ફિલ્ટર કરીને સુએજમાં અને સુએજનું ગાર્ડનમાં એવી ડબલ સાયકલ પણ આપણે કરી શકીએ રિસાયકલિંગની, જેનાથી આપણે પુષ્કળ પાણીનો બચાવ કરી શકીએ. એટલે આવા ઘણા બધા નુસખા છે જેનાથી આપણે પાણીનો બચાવ કરી શકીએ.
1: હવે પાણીનું ઓડિટ એટલે શું? પાણીનું ઓડિટ કઈ રીતે કરી શકાય એ વિશે પણ વાત કરશો?
0: હા, હવે આજકાલ એની ઘણી આધુનિક પદ્ધતિઓ વિકસી છે કે દાખલા તરીકે આપણે નોર્મલ કેસમાં કોઈ પણ જગ્યાએ આપણે પાણી બચાવવાની વાત કરીએ તો આપણને એ જ પહેલાં નથી ખબર હોતી કે આપણે પાણી વાપરીએ છીએ કેટલું. આજે ઇલેક્ટ્રિસિટીની વાત કરીએ તો આપણા ઘરમાં મીટર લાગ્યું છે, આપણે એના પૈસા ચૂકવીએ છીએ, આપણે એને ધ્યાનથી જોઈએ છીએ કે મારા કેટલા યુનિટ ફર્યા, આપણું ઇલેક્ટ્રિસિટી બિલ કેટલું આવ્યું. તો એવી જ રીતના આપણે પાણી માટે પણ આટલું જ સજાગ હોવું જોઈએ. આપણે આપણા ઘરમાં પાણીનો વપરાશ કેટલો થયો, કેવી રીતે થાય છે, ક્યાં થાય છે, આ જ્યાં સુધી નહીં સમજીએ ત્યાં સુધી આપણે પાણી બચાવવાની વાત કરવી પણ એક રીતે યોગ્ય નથી. કેમ કે આપણને સૌથી પહેલાં એ ખબર હોવી જોઈએ કે પાણી કેટલું વપરાય છે, તો આપણે બીજા દિવસે કમ્પેર કરીને પાણીને બચાવી શકીશું. પાણી ઓડિટ માટે અત્યારે ઘણા જ સરસ એવા સાધનો અવેલેબલ છે, એમાં અમારી કંપની પણ એમાં ઘણું બધું આગળ પડીને કામ કરી રહી છે. તો એમાં પણ એની અંડરમાં પણ અમે IoT પ્રોડક્ટ્સ બનાવીએ છીએ કે જેમાં તમે જે વોટર કન્ઝ્યુમ કરો છો એને મીટર કરી શકો છો. તમે પાણી જ્યાં જ્યાં જેટલી જગ્યાએ વાપરો છો એ દરેકે દરેક જગ્યાએ તમે મીટર લગાડ્યા છે, જે તમે તમારા મોબાઈલમાં જોઈ શકો છો અથવા તો તમને એનો ડેટા રેગ્યુલર બેઝિસ પર મળે છે, મંથલી બેઝિસ પર મળે છે. તમે પાણીનો બચાવ કરવાની શરૂઆત કરી એ પછી તમે શું રિઝલ્ટ મળ્યા, કેટલું બચાવી શક્યા, ક્યાં આગળ એનું કન્ઝમ્પશન કેવી રીતે થઈ રહ્યું છે, આપણે એને એ બધી વસ્તુ પર જેમ ટ્રેક કરતા જઈએ તો આપણે પાણી બચાવવા માટે બહુ સારી ડિરેક્શન આપણને મળી શકે છે.
1: હવે શરૂઆતમાં વાત કરી પર્યાવરણની, એમ જે પર્યાવરણ ખોરવાયું છે તો એ પર્યાવરણ વિશે પણ તમે શું કહેશો?
0: હા, હવે પર્યાવરણ જે છે એમાં ઓવરઓલ પાણીનો પણ એટલો જ મહત્વનો ભાગ છે. પર્યાવરણની અસરથી આપણને પાણીમાં પણ તકલીફ પડી છે ઘણી બધી જગ્યાએ. આપણને ઓવરઓલ જોવા જઈએ તો હજુ આપણે આપણા રાજ્યમાં અથવા તો આપણા શહેરમાં થોડાક નસીબદાર છે કે આપણને હજુ પણ આજની તારીખે પાણી અવેલેબલ થાય છે, બોરમાં પણ આપણને પાણી મળે છે. પણ અમુક શહેરો છે જેમ કે બેંગ્લોર છે, ચેન્નઈ છે, આ બધી જગ્યાએ પાણીના તળ પુષ્કળ નીચે જતા રહ્યા છે, લોકોને પાણી મળી પણ નથી રહ્યું. તો આ બધી જગ્યાએ એ આખી સિસ્ટમ ખોરવાઈ ચૂકી છે અને આપણે એને ધીમે ધીમે જેમ જેમ જેટલું આપણે ગ્રીન બિલ્ડિંગ તરફ આગળ વધીશું એમ એમ આપણે આ વસ્તુ

0: વસ્તુને ફરીથી કરેક્ટ કરી શકીશું. જો આપણે આ બાબત માટે નિશ્ચિંત રહીશું અથવા તો એમાં જો આપણે સજાગતા નહીં લાવીએ તો ક્યારેય આપણે આ સુધારી નહીં શકીએ.
1: ક્યાંક ની ક્યાંક રોડ, રસ્તા, ઔદ્યોગિકરણ, શહેરીકરણ અને વિકાસને નામે ક્યાંક ની ક્યાંક પર્યાવરણ નુકસાન થતું હોય છે, તો આ ટકાઉ વિકાસ વિશે તમે શું કહેશો?
0: ચોક્કસ, એમાં આપણે રોડ કર્યા, પેવર બ્લોક નાખ્યા, આપણે ખરેખર આપણા ગ્રાઉન્ડ લેવલ ઉપર જે પાણી જ્યાંથી અંદર ઉતરવાનું હતું એ બધા રસ્તા એમાં ધીમે ધીમે બંધ થયા. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં ને એ બધામાં આ વસ્તુઓ થઈ છે. પણ એની સાથે સાથે રિચાર્જ બોર જેટલા શક્ય એટલા સારી રીતે ડેવલપ થાય અને એ જો સ્થળે સ્થળે કરેલા હોય, બિલ્ડિંગોમાં પણ હવે ઘણી બધી જગ્યાએ આના વગર પરમિશન નથી મળતી, તો એમાં પણ ઘણીવાર લોકો ઉપર છલ્લો એનો ઉપાય કરીને મૂકી દેતા હોય છે. એવું ના કરવું જોઈએ. દરેકે આ વસ્તુ માટે સાચવીથી જાળવવી જોઈએ અને એ વસ્તુઓ ઇમ્પ્લિમેન્ટ કરવી જોઈએ, અને ઓન પેપર નહીં, રિયલમાં એને ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ, જેથી કરીને આપણે ખાસી એવી માત્રામાં પાણીને, જળને ભૂગર્ભમાં ઉતારી શકીએ.
1: દેવંગભાઈ, છેલ્લે અમારા શ્રોતા મિત્રોનો તમારો મેસેજ રૂપે શું કહેશો?
0: મારા મેસેજ રૂપે હું એમને એ જ કહીશ કે જળ જીવન છે, આપણે એને જેટલું બચાવીશું એટલું જ આપણા માટે સારું છે. આપણે એના માટેના જેટલા શક્ય એટલા પ્રયત્નો કરવા જોઈએ. આપણે પાણીને કોઈ રીતે બગાડ ન થવો જોઈએ, એ જ મારો સંદેશ હશે.
1: દેવંગભાઈ, તમે અમારા સ્ટુડિયોમાં આવ્યા અને પાણીનો બચાવ કઈ રીતે કરી શકાય, ખાસ કરીને ચોખ્ખા પાણીનો અને પર્યાવરણ, એ વિશે સરસ મજાની માહિતી આપી. એ બદલ અમારા ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રો વતી આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.
0: નમસ્કાર.
2: ખેડૂત મિત્રો, ગામનો ચોરો કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા હતા માહિતી, પાણીનો બચાવ કેવી રીતના કરી શકાય. અને મિત્રો, આશા રાખીએ છીએ તમને આપેલી આ માહિતી ખૂબ જ ઉપયોગી સાબિત થશે. મિત્રો, હવે કાર્યક્રમના અંતમાં સાંભળીએ આ સરસ મજાનું ગીત.

હવે સાંભળીએ આજના હવામાન સમાચાર. આજના હવામાન ખાતાની યાદી જણાવે છે કે દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં હળવેથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે, જ્યારે બાકીના જિલ્લાઓમાં એકંદરે વાતાવરણ સૂકું રહેશે. માછીમાર ભાઈઓ માટે પણ કોઈ અગત્યની સૂચના નથી. તો આ હતા આજના હવામાન સમાચાર. આ સાથે જ આજનો કાર્યક્રમ ગામનો ચોરો અહીં સમાપ્ત થાય છે. તો રામનું નામ લઈ છૂટા પડીએ. એ રામ રામ રામ રામ.

નમસ્કાર, આકાશવાણી સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. મુખ્ય સમાચાર. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ હૈદરાબાદથી દેશભરમાં 6 અન્ય ESIC પરિયોજનાનો પ્રારંભ કરાવ્યો. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીએ કહ્યું કે ગુજરાતના ધોલેરા આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ વિમાન મથકનું બાકીનું કામ 3 મહિનામાં પૂર્ણ કરી વિમાન સેવાઓ શરૂ કરાશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલવેમાં અનેક મોટા ફેરફારની જાહેરાત કરી. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે પશ્ચિમ એશિયાના ઘટનાક્રમ પર ભારતની સતત નજર. ભારત માલદીવ મુક્ત વેપાર કરાર માટે સંવાદના પહેલા તબક્કાની સફળ પૂર્ણાહુતિ. અને બર્મિંગહામમાં રમાતી એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચમાં ઇંગ્લેન્ડે ભારતને જીતવા 259 રનનો લક્ષ્યાંક આપ્યો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ હૈદરાબાદથી દેશભરમાં વર્ચ્યુઅલ માધ્યમથી 6 અન્ય ESIC પરિયોજનાનો પ્રારંભ કરાવ્યો. અંદાજે 650 કરોડ રૂપિયાથી વધુના રોકાણની આ પરિયોજનાથી દેશભરના 53 લાખ લાભાર્થીઓને ICU અને NICU સંભાળ સહિત અદ્યતન નિઃશુલ્ક તબીબી સેવાઓ અપાશે. દરમિયાન શ્રી માંડવિયાએ સનતનગર ESIC હોસ્પિટલમાં 211 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થયેલા અત્યાધુનિક આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ બ્લોકનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે શ્રમ અને યુવા શક્તિને રાષ્ટ્રની પ્રગતિના 2 સૌથી મહત્વના સ્તંભ ગણાવ્યા. શ્રી માંડવિયાએ કહ્યું કે દેશમાં ESIC લાભાર્થીઓની સંખ્યા બમણી થઈને 15 કરોડ થઈ છે. ગુજરાતના ધોલેરા આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ વિમાન મથકની કામગીરી 80% પૂર્ણ થઈ ગઈ છે અને આગામી 3 મહિનામાં બાકીનું કામ પૂર્ણ કરી વિમાન સેવાઓ શરૂ કરાશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજારાપુ રામમોહન નાયડુએ આજે ધોલેરા આંતરરાષ્ટ્રીય વિમાન મથક પરિયોજનાની પ્રગતિની સમીક્ષા કર્યા બાદ પત્ર

0: પત્રકારો સાથેની વાતચીતમાં આ જાહેરાત કરી હતી.
1: ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ ન કેવલ અહેમદાબાદ યા ગુજરાત કે લીએ પર પૂરે દેશ કે લીએ હી એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હૈ. ઇસકે સાથ એક મેન્યુફેક્ચરિંગ હબ, એક ફ્યુચરિસ્ટિક ગ્રીન સિટી ઓર એક સેમી કન્ડક્ટર હબ, યે સબકે સાથ જુડતા હુઆ એક એરપોર્ટ પ્રોજેક્ટ યહાં પે હૈ. સબકો પાર કરતે હુએ કરીબ 80% ઓફ ધ વર્ક યહાં પે હમને કમ્પ્લીટ કિયા. આપ પીછે એરપોર્ટ કા હી ટર્મિનલ બિલ્ડિંગ હૈ જહાં પે 75% ઓફ ધ વર્ક કમ્પ્લીટ હો ગયા હૈ. ATC કી બાત કરે વહાં પે એન્સિલરી બિલ્ડિંગ્સ હો યા ફિર આપકે સામને જો રનવે હૈ ઓર ટેક્સી વે હૈ વો ભી 100% અભી કમ્પ્લીટ કર ચુકે હૈ.
0: શ્રી નાયડુએ એ પણ જાહેરાત કરી હતી કે વડોદરામાં એરબસના સહયોગથી બનેલા સંરક્ષણ ક્ષેત્રના પ્રથમ મેડ ઇન ઇન્ડિયા C-295 વિમાનના મેન્ટેનન્સ રિપેર માટે આ એરપોર્ટ પર ખાસ હેંગર્સ બનાવવાનું આયોજન કરાયું છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલવેમાં અનેક મોટા ફેરફારની જાહેરાત કરી. નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા તેમણે કહ્યું હતું કે હવે ખાતરોનું પરિવહન પરંપરાગત રીતે બંધ માલગાડીઓની જગ્યાએ વિશેષ કન્ટેનર્સમાં કરી શકાશે. તેના ઉપયોગથી સામાનના પરિવહન અને સંગ્રહ સરળ થશે અને સમગ્ર રેકને રોક્યા વગર વ્યક્તિગત કન્ટેનર મૂકી શકાય છે. શ્રી વૈષ્ણવે કહ્યું કે દેશમાં ખાતરનું 85% પરિવહન રેલવે દ્વારા થાય છે. ફ્લાય એશના પરિવહનમાં મોટા ફેરફાર કરતા શ્રી વૈષ્ણવે કહ્યું હવે તેનું પરિવહન ખુલ્લી માલગાડીઓની જગ્યાએ વિશેષ કન્ટેનરમાં કરાશે. તેમણે કન્ટેનર નીતિ હેઠળ સંકલિત લાયસન્સ પ્રણાલી તેમજ જમીન સંપાદનની સમગ્ર પ્રક્રિયાને ઓનલાઈન કરવા ટૂંક સમયમાં રેલ ભૂમિ પોર્ટલ કાર્યરત થવાની પણ જાહેરાત કરી.
2: અગર હમ ફ્લાય એશ કા એક અચ્છા ટ્રાન્સપોર્ટેશન મિકેનિઝમ બના સકતે હૈ તો દેન વી કેન યુઝ ફ્લાય એશ ઇન ઇકોનોમિક વે. સિમેન્ટ મે પ્રોડક્શન મે યુઝ કર સકતે હૈ યા ફિર રોડ કન્સ્ટ્રક્શન યા કિસી દૂસરે કન્સ્ટ્રક્શન મે હમ કામ મે લે સકતે હૈ. અભી તક ક્યા ચેલેન્જ આતા થા રેલ ટ્રાન્સપોર્ટેશન મે જબ ઉસકો વેગન મે ભરતે હૈ તો ફ્લાય એશ બહોત ફાઇન હોને સે ઉસકો લોડ કરને કે ટાઈમ મે બડા પોલ્યુશન હોતા. સો દેટ્સ વાય વી બ્રોટ ધીસ રિફોર્મ. ફ્લાય એશ કે લિયે સ્પેશિયલ કન્ટેનર ડિઝાઇન
0: કિયા હૈ. કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું પશ્ચિમ બંગાળમાં વાતાવરણ અને માટી મુજબ કૃષિ વિકાસની વ્યૂહરચના તૈયાર થઈ રહી છે. રાજ્ય સચિવાલય નવાન ખાતે યોજાયેલી એક બેઠકમાં શ્રી ચૌહાણે આ વ્યૂહરચના તૈયાર કરવા કૃષિ વિશ્વવિદ્યાલય, સંશોધન સંસ્થા અને પશ્ચિમ બંગાળ સરકાર સાથે મળીને કામ કરી રહી હોવાનું જણાવ્યું હતું. શ્રી ચૌહાણે કહ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં ચીનસુરા અને માલદા સહિત 4 સ્થળ પર બટાકા અને શણના બીજની તાલીમ અને સંશોધન કેન્દ્ર સ્થાપિત કરાશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનો જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું કે કૃત્રિમ બુદ્ધિમત્તા AI યુવાનોના કૌશલ્યને અસરકારક રીતે વધારી શકે છે. હૈદરાબાદમાં બ્રિક્સ વેપાર સંઘ ફોરમ શિખર સંમેલનમાં તેમણે સરકારની અનેક સામાજિક સુરક્ષા પહેલ પર ભાર મૂક્યો અને સ્કિલ ઇન્ડિયા અભિયાન હેઠળ અમલમાં મુકાઈ રહેલા વિવિધ કાર્યક્રમનો ઉલ્લેખ કર્યો હતો. કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે AI અને રોબોટિક્સ ટેકનિક સમગ્ર દેશમાં મોટો ફેરફાર લાવી રહી છે. તેમણે તમામ લોકોને નવી ટેકનોલોજીને જવાબદારીથી ઉપયોગ કરવાની પણ સલાહ આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપના વરિષ્ઠ નેતા રામચંદ્ર ગૌડાના અવસાન પર શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ તેમને કર્ણાટકમાં ભાજપના એક મજબૂત સ્તંભ ગણાવતા કહ્યું તેમણે પક્ષને મોટા પાયાના સ્તર પર મજબૂત કરવા અને કાર્યકર્તાઓની અનેક પેઢીઓનું માર્ગદર્શન કરવામાં તેમનું જીવન સમર્પિત કરી દીધું હતું. કાઉન્સિલર, વિધાન પરિષદના સભ્ય અને મંત્રી તરીકે તેમનું જાહેર જીવન અતૂટ પ્રતિબદ્ધતા અને સેવાથી ભરેલું હતું તેમ પણ શ્રી મોદીએ ઉમેર્યું. ભારત પશ્ચિમ એશિયાના ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહ્યું છે. ભારતે ફરી એકવાર હોર્મુઝ સામુદ્ર ધુનીમાંથી સુરક્ષિત અને અવરોધ વિના નેવિગેશન અને વેપાર ચાલુ રાખવા હાકલ કરી છે. નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણદીપ જયસ્વાલે કહ્યું હતું કે મંત્રાલયે ઈરાનના ડેપ્યુટી ચીફ ઓફ મિશનને બોલાવી ભારતની ઊંડી ચિંતા વ્યક્ત કરી તેમજ જે બન્યું તેની સખત ટીકા કરી છે.
3: पश्चिम एशिया।

0: में जो भी गतिविधियां चल रही हैं उस पर हम लगातार नजर रखे हुए हैं। हमारा मानना है कि स्ट्रेट ऑफ हॉर्मुज के रास्ते सुरक्षित और आजाद नौ परिवहन और व्यापार के पक्ष, जिसका हम हमेशा से बात करते रहे हैं, इससे यह सुनिश्चित किया जा सकता है कि लोगों का आर्थिक सुरक्षा, उनके ऊर्जा का सुरक्षा पूरे दुनिया में, सिर्फ भारत में नहीं पूरे दुनिया में उस पर आधारित है। और ये नौ परिवहन अगर आजाद तरीके से चलेगा तो उनकी आर्थिक और ऊर्जा सुरक्षा को सुनिश्चित किया जा सकता है।
1: શ્રી જયસ્વાલે વધુમાં કહ્યું હતું કે સંઘર્ષ ઘટાડવા બંને પક્ષે વાતચીત, સંવાદ અને રાજદ્વારીનો માર્ગ અપનાવવો જોઈએ, જેથી પશ્ચિમ એશિયામાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરી શકાય। ભારત માલદીવ મુક્ત વેપાર કરાર માટે સંવાદનો પહેલો તબક્કો સફળતાપૂર્વક સંપન્ન થયો। આ દ્વિપક્ષીય વેપાર અને રોકાણ સંબંધનું વિસ્તરણ કરવાની દિશામાં મહત્વનું પગલું છે। વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે ગયા અઠવાડિયે વર્ચ્યુઅલ માધ્યમથી યોજાયેલા આ સંવાદમાં બંને પક્ષે તમામ પાસાઓ પર યોગ્ય વિકાસ કર્યો અને ઘણા મુદ્દાઓ પર વ્યાપક સંમતિ સધાઈ છે। ભારત માલદીવનું બીજું સૌથી મોટું વેપારી ભાગીદાર છે। પ્રસ્તાવિત કરારથી બજારમાં પહોંચ વધારી, રોકાણને સરળ બનાવી

0: બંધનું વિસ્તરણ કરવાની દિશામાં મહત્વનું પગલું છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે ગયા અઠવાડિયે વર્ચ્યુઅલ માધ્યમથી યોજાયેલા આ સંવાદમાં બંને પક્ષે તમામ પાસાઓ પર યોગ્ય વિકાસ કર્યો અને ઘણા મુદ્દાઓ પર વ્યાપક સંમતિ સધાઈ છે. ભારત માલદીવનું બીજું સૌથી મોટું વેપારી ભાગીદાર છે. પ્રસ્તાવિત કરારથી બજારમાં પહોંચ વધારી, રોકાણને સરળ બનાવી, વધુ આર્થિક સહકારને પ્રોત્સાહન આપી અને બંને દેશમાં સતત આર્થિક વિકાસમાં યોગદાન આપી દ્વિપક્ષીય આર્થિક અને વ્યાપારિક સંબંધને વધુ મજબૂત થવાની આશા છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હાલ બર્મિંગહામમાં 3 મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચ રમાઈ રહી છે. પહેલા બેટિંગ કરતા ઇંગ્લેન્ડની ટીમ 258 રન પર ઓલ આઉટ થઈ ગઈ છે. ટીમ તરફથી સૌથી વધુ 76 રન જો રૂટે બનાવ્યા છે, જ્યારે લિયામ ડોસને 68 અને બેન ડકેટે 43 રન કર્યા. ભારત તરફથી સૌથી વધુ 4 વિકેટ અક્ષર પટેલે ઝડપી છે, જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણા અને ગુરનૂર બ્રારે 2-2, જસપ્રીત બુમરાહ અને શિવમ દુબે 1-1 વિકેટ લીધી છે. ભારતીય ટીમમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા સહિત જસપ્રીત બુમરાહ પરત આવ્યા છે. હાલમાં મળતા અહેવાલ મુજબ ભારતીય ટીમે અત્યાર સુધીમાં 3 ઓવરમાં વિના વિકેટે 18 રન કર્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ હૈદરાબાદથી દેશભરમાં 6 અન્ય ESIC પરિયોજનાનો પ્રારંભ કરાવ્યો. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીએ કહ્યું કે ગુજરાતના ધોલેરા આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ વિમાન મથકનું બાકીનું કામ 3 મહિનામાં પૂર્ણ કરી વિમાન સેવાઓ શરૂ કરાશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલવેમાં અનેક મોટા ફેરફારની જાહેરાત કરી. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે પશ્ચિમ એશિયાના ઘટનાક્રમ પર ભારતની સતત નજર. ભારત માલદીવ મુક્ત વેપાર કરાર માટે સંવાદના પહેલા તબક્કાની સફળ પૂર્ણાહુતિ અને બર્મિંગહામમાં રમાતી એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચમાં ઇંગ્લેન્ડે ભારતને જીતવા 259 રનનો લક્ષ્યાંક આપ્યો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: વાત કરવી છે જેમની આજે જન્મતિથિ છે એવા ભારતીય સંગીત અને સિને જગતના એવા સંગીત નિર્દેશક કે જેમનું નામ એ આગળ જતા એમના પરિવારની ઓળખ અને ઓટક તરીકે પણ પ્રસ્થાપિત થઈ. સૌથી પહેલા એમના પરિચયમાં જો વાત કરું તો 14 જુલાઈ 1970 પંજાબના ગુજરાનવાલા ખાતે એમનો જન્મ થયો. એમનું કોલેજ દરમિયાનનું શિક્ષણ એ લખનૌમાં થયું. તેમણે સંગીત શીખવાની શરૂઆત કરી અને આગળ જતા એ વ્યક્તિ એક સમયે આકાશવાણી દિલ્હી કેન્દ્રમાં કાર્યરત થયા. 1940 સમયમાં ખ્વાજા ખુર્શીદ અનવર, કે જેઓ આકાશવાણીના એ સમયના કાર્યક્રમ નિયામક હતા, એમણે તેમને એસરાજ વાદક તરીકે એક તક આપી અને એ વ્યક્તિ એટલે સંગીતકાર રોશન. એમની ઓળખ સમય કવ્વાલી, બરસાત કી રાત ફિલ્મમાંથી, મન્નાડે, આશા ભોસલે અને સાથીઓનો સ્વર, શબ્દો સાહિર લુધિયાનવીના.

રોશનનું સંગીત એટલું યાદગાર હતું કે 1960માં બનાવવામાં આવેલી આ કવાલી એટલી જ સ્તુત્ય બની વર્ષે 2025માં આવેલી ફિલ્મ ધુરંધરમાં. આપ સૌએ સાંભળ્યું એમનું આ સર્જન. 1940 થી 1948 દરમિયાન ઓલ ઇન્ડિયા રેડિયોમાં કામ કર્યા બાદ 1948માં એમણે પોતાની નોકરી ત્યજી અને મુંબઈ આવી ફિલ્મ ક્ષેત્રે પોતાનું નસીબ અજમાવવાની શરૂઆત કરી. શરૂઆતમાં તેઓએ ખ્વાજા ખુર્શીદ અનવરના સાથે સિંગાર નામની ફિલ્મમાં સહાયક નિર્દેશક સંગીત નિર્દેશક તરીકે કામ કર્યું. આગળ જતા કેદાર શર્માની સાથે તેમણે નેકી ઓર બદી આ ફિલ્મમાં સંગીત આપવાનું કામ કર્યું. એમની ઓળખ વ્યક્તિગત સંગીત નિર્દેશક તરીકે બનવાની શરૂઆત થઈ વર્ષે 1950માં આવેલી ફિલ્મ બાવરે નયનથી. સાંભળીએ એમના દ્વારા સંગીતબદ્ધ કરાયેલ તાજમહેલ ફિલ્મનું આ ગીત. મોહમ્મદ રફી અને લતાજીનો યુગલ સ્વર, ગીતકાર સાહિર લુધિયાનવી.

1950 થી 1960 દરમિયાન રોશનના સંગીતમાં મલ્હાર, નો બહાર, બાવરે નૈન તેમજ સીઆઈડી ગર્લ જેવી ફિલ્મો આવી. એમની સંગીત યાત્રા સંગીત નિર્દેશક તરીકેની કારકિર્દી ધીમે ધીમે પ્રસ્થાપિત થઈ રહી હતી. એમની ભારતીય સંગીતને ફિલ્મ સંગીતમાં પાર્શ્વ સંગીતમાં જોડવાની એક અનોખી આવડત એ લોકપ્રિય બની રહી હતી. સાંભળીએ એમની અન્ય એક લોકપ્રિય ફિલ્મ અનોખી રાતમાં પહેલ સંગીત મુકેશના કંઠમાં, ગીતના શબ્દો છે ઇન્દિવરના.

પોતાના કમ્પોઝિશન્સમાં કવ્વાલીથી પ્રખ્યાતિ મેળવનાર રોશનના અન્ય કેટલાક સંગીતબદ્ધ કરાયેલા ફિલ્મોની જો યાદી કરીએ તો આરતી, ચિત્રલેખા, દેવર, અનહોની, રાગ રંગ, સંસ્કાર, શીશમ, કોફી હાઉસ, ગુના, બાપ બેટી, તાજમહેલ, બારાતી, છોરા છોરી, આગ્રા રોડ જેવી ફિલ્મોનો એમાં સમાવેશ થાય. સાંભળીએ લતાજીના કંઠમાં ગવાયેલું આ અન્ય એક યાદગાર ગીત, જે લખ્યું છે મજરૂ સુલતાનપુરીએ. રોશનનું સંગીત છે ફિલ્મ મમતા

આકાશવાણી રાજકોટ પરથી આપ માણી રહ્યા છો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામાં. આજે છે જાણીતા સંગીત નિર્દેશક રોશનની જન્મતિથિ અને અમે આપને સંભળાવી રહ્યા છીએ એમના દ્વારા સંગીતબદ્ધ કરાયેલા કેટલાક યાદગાર અવિસ્મરણીય લોકપ્રિય ગીતો. હવે પછીનું ગીત છે બરસાત કી રાત ફિલ્મનું. મોહમ્મદ રફીનો સ્વર, સાહિર લુધિયાનવીનું સંગીત, એક એવું ગીત કે જેમણે એમના સમગ્ર જીવનને ખૂબ જ યાદ આપી હોય. આજે પણ લોકો એમને જો યાદ કરતા હોય તો એમના આ ગીત માટે.

શ્રોતા મિત્રો, આપને જણાવી દઈએ કે સંગીતકાર રોશનના બે પુત્રો એટલે ફિલ્મ દિગ્દર્શક રાકેશ રોશન અને સંગીત દિગ્દર્શક રાજેશ રોશન. જી હા, આ એ જ પરિવાર છે કે જેના પૌત્ર આજે લોકપ્રિય બોલિવૂડ અભિનેતા તરીકે કાર્યરત છે, ઋતિક રોશન. અને એ પરિવારના દાદા એટલે સંગીતકાર રોશન, એમની જન્મતિથિ નિમિત્તે એમના સ્મરણમાં સંભળાવી રહ્યા છીએ કેટલાક અવિસ્મરણીય ગીતો. હવે પછીનું ગીત છે ઉષા મંગેશકર દ્વારા ગવાયેલું સાહિર લુધિયાનવીના શબ્દો, ફિલ્મ ચિત્રલેખા.

માત્ર 20-22 વર્ષની કારકિર્દી દરમિયાન રોશનજીએ 60 જેટલી ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. એમના સંગીત વૈવિધ્યની વાત કરીએ તો લતાજી, આશાજી અને ઉષાજી ત્રણેય સાથે એમણે કામ કર્યું હતું. માત્ર કવ્વાલીમાં જ એમની પ્રખ્યાત કૃતિઓ છે એવું નથી. હવે તમને એક એવી કૃતિ સંભળાવી છે કે જે મીરાબાઈના ભજન પર આધારિત છે. નોબહાર ફિલ્મનું આ ગીત લતાજીનો કંઠ.

મિત્રો, આપને જણાવી દઈએ કે આપ આકાશવાણીનું પ્રસારણ યુટ્યુબ ઉપર લાઈવ સાંભળી શકો છો. એ ઉપરાંત આપ ડાઉનલોડ કરી શકો છો મોબાઈલ એપ્લિકેશન ન્યૂઝ ઓન AIR. કાર્યક્રમના અંતિમ ચરણમાં હવે સાંભળીએ બહુ બેગમ ફિલ્મનું આ ગીત. સાહિર લુધિયાનવીના શબ્દો છે, સ્વર છે મન્ના ડે મોહમ્મદ રફી અને સાથીઓનો, સંગીતકાર છે રોશન.

0: हैरा खड़ी हुई है तो राहे पे जिंदगी, नाकाम हसरतों का जनाजा लिए हुए, अब ऐसे में तुझको
1: ढूंढ के लाऊं कहां से मैं, ढूंढ के लाऊं कहां से मैं।
2: કાર્યક્રમના અંતમાં સાંભળીએ હીરા મોતી ફિલ્મનું આ ગીત, ગુલામ મોહમ્મદ અને સાથીઓનો કંઠ, પ્રેમ ધવનના શબ્દો.

0: To sports, in FIFA World Cup, France will take on Spain in the first semi-final at Dallas Stadium in Texas, US tonight. The match is scheduled to begin at 12:30 a.m. Indian Standard Time. In cricket, England have set a target of 259 runs for India in the first of the three-match ODI series at Edgbaston, Birmingham. In reply, India were 97 for 2 in 19 overs when reports last came in. And now, before we end the bulletin, the headlines once again. India reiterated calls for safe and unimpeded navigation through Strait of Hormuz, urges Iran and US to return to dialogue for a lasting solution to the conflict. New Delhi says ongoing protests in Pakistan-occupied Jammu and Kashmir are direct consequence of Pakistan's decades-long systemic exploitation and denial of fundamental rights to local populations. Comprehensive economic and trade agreement between India and United Kingdom granting zero duty access to most of Indian exports comes into force from tomorrow. Election Commission extends schedule of ongoing special intensive revision of electoral rolls in Haryana and Andhra Pradesh by 10 more days. And in men's cricket, India chased target of 259 runs set by host England in first ODI at Birmingham. That is all in the news at 9. Good night.
1: નમસ્કાર શ્રોતા મિત્રો, આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા પ્રસ્તુત છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. આજના કાર્યક્રમમાં આપણે જાણીશું વિવિધ ક્ષેત્રની આ અઠવાડિયાની મહત્વની ઘટનાઓ અને સિદ્ધિઓ વિશે. તો આવો કાર્યક્રમની શરૂઆતમાં નજર કરીએ મહત્વના સમાચારો પર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે અમદાવાદમાં 405 કરોડ રૂપિયાના વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. નાગરિકોને ઘર પર સોલાર રૂફટોપ લગાવવા અને સોસાયટીઓમાં વૃક્ષો વાવવા શ્રી શાહની અપીલ. અમદાવાદના ભાડજ વિસ્તારમાં માત્ર એક જ કલાકમાં 3,61,000 વૃક્ષારોપણ થકી બન્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ. ગિરનારમાં યાત્રાળુઓની સુરક્ષા અને વન્યજીવ સંરક્ષણ વચ્ચે સંતુલન જળવાઈ રહે તે માટેના પગલાં લેવા સરકાર પ્રતિબદ્ધ. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાનું નિવેદન. બાગાયત ક્ષેત્રે ઉત્તમ કાર્ય બદલ ગુજરાતને મળ્યું બહુમાન. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના હસ્તે એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ એનાયત. મહેસાણાના ઊંઝાના જીરુ અને વરિયાળીને જીઆઈ ટેગ અપાતા મળી વૈશ્વિક ઓળખ. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ. આજે પરંપરાગત નેત્રોત્સવ વિધિ સંપન્ન. ભાવિ પેઢી માટે પૃથ્વીને જીવવાલાયક રાખવા વૃક્ષોનું આવરણ જરૂરી છે. આ શબ્દો છે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહના. ગત રવિવારે ગાંધીનગર લોકસભા મત વિસ્તાર હેઠળ આવતા અમદાવાદના સાયન્સ સિટી ખાતે અંદાજે 405 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા અને વધતા જતા કાર્બન ઉત્સર્જન અંગે ચિંતા વ્યક્ત કરતા શ્રી શાહે આ વાત કહી હતી. આ પ્રસંગે શ્રી શાહે વધુને વધુ વૃક્ષ વાવવા લોકોને અપીલ પણ કરી હતી.
2: મિત્રો, કોઈ પણ અભિયાને સફળ થવું હોય, આપણા ગાંધીનગરે ગ્રીન થવું હોય, આપણા અમદાવાદ શહેરે ગ્રીન થવું હોય તો જન ભાગીદારી વગર ના થાય. અને આ જન ભાગીદારીનું અભિયાન મને ચોક્કસ વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં આપણા શહેરને એના તાપમાનને બાકી બધા તાપમાન કરતા ઓછામાં ઓછું 5%, 5% તાપમાન ઓછું લઈ આવશે. આપણે સૌ જાણીએ છીએ વધતા જતા વાહનોના ઉપયોગના કારણે, અનેક પ્રકારની ઔદ્યોગિકરણના કારણે કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડનું ઉત્સર્જન વધ્યું, અને આ ઉત્સર્જન વધતા વધતા વધતા કાર્બન ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ ઉપર ગયા અને ઓઝોનના પડને મોટા મોટા ગાબડા પડ્યા. મોટા ગાબડા એટલે 100-100 કિલોમીટરના ગાબડા અવકાશમાં ઓઝોનના સ્તરમાં પડ્યા છે. અને આ ગાબડાઓ આપણે સૌ જાણીએ કે સૂર્યનો પ્રકાશ સીધો પૃથ્વી પર આવે તો આપણે જીવી ના શકીએ, એટલી બધી ગરમી થઈ જાય. આ ઓઝોનનું પડ સૂર્યપ્રકાશને રોકવાનું કામ કરે છે. આ ઓઝોનનું પડ સૂર્યપ્રકાશને જીવવા લાયક બનાવવાનું કામ કરે છે. અને ઓઝોનના પડમાં એ જે ગાબડા પડ્યા છે એ ગાબડા પૃથ્વીનું તાપમાન ઊંચું લઈ જાય છે, વરસાદ ઓછો કરાવે છે. અને મિત્રો, આવનારા દિવસોમાં 4 પેઢી પછી જો પૃથ્વીને જીવવા લાયક રાખવી હોય તો ઉપર જતો કાર્બન ડાયોક્સાઇડ આ વૃક્ષો પોતાના ખોરાક તરીકે લઈ લે અને ઓઝોનના પડમાં નવા ગાબડા ના પડે એ ખૂબ જરૂરી છે. અને એ કરવું હોય તો એક પેડ માં કે નામ એનો એક માત્ર રસ્તો છે. દરેક વ્યક્તિ એક વૃક્ષ વાવે અને ઓઝોનના પડને પોતાની આવનારી પેઢીઓ માટે મજબૂત કરીને મૂકે.
1: શ્રી શાહે દરેક નાગરિકને પોતાના ઘર પર સોલાર રૂફટોપ લગાવ્યો.

0: અને સોસાયટીના દરેક ખૂણે વૃક્ષ વાવવા પણ અનુરોધ કર્યો.
1: 20% ગ્રીનરી ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં વધારવાનું કામ આપણે સૌએ મળીને કરવાનું છે. આવા અનેક અભિયાનો સોસાયટીમાં જ્યાં ખાલી જગ્યા દેખાય ત્યાં ઝાડવું નાખી દો, સોસાયટીનું વાતાવરણ સુધરી જશે. સોલાર રૂપટોપ એ ટેમ્પરેચરને શોષવાનું કામ કરશે, વીજળી ઉત્પન્ન કરશે અને વીજળી બનાવવામાં જે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે એ ઓછો થઈ જશે. અનેક પ્રકારના આવા ઉપાયો આપણે શરૂ કર્યા છે, પણ આને પણ એક અભિયાન તરીકે મોટા ફ્લેટ હોય તો જનરલ કામોમાં લિફ્ટ માટે, સ્ટ્રીટ લાઇટ માટે વીજળી વપરાય અને ઘર હોય તો ઘરનું વીજળીનું બિલ ઓછું થાય. એક પણ ઘર, એક પણ ફ્લેટ, એક પણ ધાબુ સોલાર રૂપટોપ વગરનું ના રહે એનું અભિયાન અમદાવાદ શહેર અને ગાંધીનગરના નાગરિકોએ ચલાવવું પડે.
0: આ એક જ દિવસમાં સામૂહિક વૃક્ષારોપણ દ્વારા ગાંધીનગર લોકસભા વિસ્તારના લોકોએ 1,25,00,000થી વધુ વૃક્ષ વાવવાનું ભગીરથ કાર્ય કર્યું હતું. એટલું જ નહીં, રવિવારે ગાંધીનગર લોકસભા વિસ્તાર હેઠળ આવતા અમદાવાદના ભાડજ વિસ્તારમાં મિયાવાકી પદ્ધતિથી માત્ર 1 કલાકમાં 3,61,000 વૃક્ષારોપણ કરીને મહાનગરપાલિકાએ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો. આ અંગે વધુ માહિતી આપે છે અમદાવાદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની.
2: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાંધીનગર લોકસભા કોન્સ્ટિટ્યુએન્સીમાં હાડજ ખાતે અમદાવાદમાં કુલ લગભગ 90,000 ચોરસ મીટરનું આ જે જગ્યા છે એમાં પ્લાન્ટેશનનું કાર્યવાહી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલ હતા. સવારે 11 વાગે એક્ઝેક્ટ આ જે પ્લાન્ટેશનનું કાર્યવાહી એ શરૂ કરવામાં આવેલું હતું અને 12 વાગે એ પૂરું થયું હતું. 12 જુલાઈમાં ખાસ કરીને ગાંધીનગર લોકસભા કોન્સ્ટિટ્યુએન્સીમાં લગભગ 1.25 કરોડ નું પ્લાન્ટેશન થયેલા છે અને એક જ દિવસમાં આવા પ્રકારના વિક્રમી કામગીરી જે છે એ ગાંધીનગર લોકસભામાં ગ્રીનરી અને પ્લાન્ટેશનને ખૂબ મહત્વપૂર્ણ એક સસ્ટેનેબિલિટીને વેગ આપવાનું કામ કરવામાં આવ્યું છે.
0: જૂનાગઢના પવિત્ર યાત્રાધામ ગિરનાર પર ભક્તો અને યાત્રાળુઓના ધસારાને જોતા તેમની સુરક્ષા માટે વન અને પર્યાવરણ વિભાગ દ્વારા નિયમો જાહેર કરાયા. ગિરનાર પર્વત પર તાજેતરમાં એક બાળક પર સિંહના હુમલા બાદ વન વિભાગ વધુ સતર્ક થયું છે. ગાંધીનગરમાં ગઈકાલે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં યોજાયેલી એક બેઠકમાં આ દુર્ઘટના અંગે ચર્ચા કરવામાં આવી. દરમિયાન ગિરનાર પર વન્ય પ્રાણીઓથી યાત્રાળુઓની સુરક્ષા માટે કાયમી ચેકપોસ્ટ બનાવવાનો નિર્ણય પણ કરાયો. બેઠકમાં લેવાયેલા અન્ય નિર્ણયો અંગે વધુ માહિતી આપે છે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા.
3: જે આ દાતારના આખી સીડી વિસ્તાર છે એમાં 25 જેટલા નવા ટ્રેકરોની નિમણૂક કરીને સુરક્ષા વધારવાનું અને જે સંવેદનશીલ વિસ્તાર છે ત્યાં એક કાયમી ચેકપોસ્ટનું નિર્માણ કરવાનું અને આ યાત્રાળુઓ છે એ યાત્રાળુઓની અવર જવર બાબતે અને એની સંખ્યા બાબતે સંબંધિત વિભાગના અધિકારીઓ, ત્યાંના જનપ્રતિનિધિઓ એમને સાથે રાખીને એક સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસિજર નક્કી કરવાનું પણ આ મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું. એ ઉપરાંત આ પજવણીના બનાવો ન બને, મ્યુઝિક કે રાડારાડી ન થાય એ માટે આ દાતારની જે સીડીવાળો વિસ્તાર છે એને કાયમી સાયલન્સ ઝોન તરીકે ડિક્લેર કરવામાં આવશે અને આ જે સતત જે વન્ય પ્રાણીઓ પર નજર રાખવા માટે એક ડ્રોનની પણ વ્યવસ્થા કરીને એનું મોનિટરિંગ કરવામાં આવશે અને યાત્રાળુઓને પણ જાગૃત રહેવા માટે એક જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવશે અને કાયમી જે પ્રકારની સૂચનાઓ છે એ સૂચનાઓ પણ એને નીચેથી મળી જાય એ બાબતે કાર્યવાહી કરવામાં આવશે.
0: રાજ્યમાં કૃષિ ક્ષેત્રે થતી કામગીરીને કારણે ખેડૂતો વિવિધ પ્રકારની સિદ્ધિઓ મેળવી રહ્યા છે ત્યારે હવે રાજ્યમાં બાગાયત ક્ષેત્રે થયેલી ઉત્કૃષ્ટ કામગીરી તથા નવાચારના પરિણામે ગુજરાતની યશ કલગીમાં વધુ એક મોર પીંછ ઉમેરાયું છે. તાજેતરમાં જ નવી દિલ્હીમાં યોજાયેલા 17મા એગ્રીકલ્ચર લીડરશીપ કોન્કલેવમાં ગુજરાતને પ્રતિષ્ઠિત એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ એનાયત કરાયો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના હસ્તે આ પુરસ્કાર સ્વીકારતા કૃષિમંત્રી જીતુ વાઘાણી આ સન્માનને રાજ્યના પરિશ્રમી ખેડૂતો અને કૃષિ વિભાગના કર્મયોગીઓને સમર્પિત કર્યો છે. ગાંધીનગરમાં ગઈકાલે યોજાયેલા એક કાર્યક્રમમાં તેમણે આ પુરસ્કાર અંગે શું કહ્યું તે સાંભળીએ.
4: ભાગલ ક્ષેત્ર આપણું ગુજરાત

0: અને હમણાં જ આપને જે એવોર્ડ મળ્યો છે એ એવોર્ડ બાગાયતનો જ છે, અને મને કહેતા આનંદ થાય છે કે એના જે ચેરમેન એક વખત હતા એ સ્વામિનાથન હતા, 17મો એવોર્ડ હતો. એના જે જ્યુરી પેનલના ચેરમેન કોણ હતા? ચીફ સુપ્રીમ કોર્ટના જજ એના અધ્યક્ષ હતા જ્યુરી પેનલ. સહજ રીતે આપણને ખબર નહોતી, અને મને એમ છે મીનાજી આપણને એવોર્ડ મળ્યો, એ લોકો એની રીતના અભ્યાસ કર્યો હતો, અને આ 17મો એવોર્ડ સેરેમની હતો. ડોક્ટર સ્વામિનાથન જેના રાજનાથ સિંહે ત્યાં વાત કરી કે સ્વામિનાથનજી જયારે આ એવોર્ડ આપ્યા ને ત્યારે હું બે વાર આવી ગયો છું. એવી સંસ્થા એને આપણે એવોર્ડ આપ્યો. એમણે 26 વર્ષ પહેલા એગ્રીકલ્ચરનું મેગેઝિન શરૂ, આવો એવોર્ડ એ ગુજરાતને મળ્યો છે. અને બાગાયતમાં આપણે વિશેષ સમગ્ર દેશની અંદર આગળ છે, અને હજી પણ બાગાયતની અંદર ખૂબ સંભાવનાઓ છે.
1: ગુજરાત તેના પરંપરાગત કૃષિ ઉત્પાદનોને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવવામાં સતત નવા સીમાચિહ્ન હાંસલ કરી રહ્યું છે. હવે આ જ કડીમાં મહેસાણાના ઊંઝાના જીરું અને વરિયાળીનો પણ સમાવેશ થઈ ગયો છે. તાજેતરમાં જ ભારત સરકારની જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન રજિસ્ટ્રી દ્વારા ઊંઝાના આ બંને કૃષિ ઉત્પાદનોને પ્રતિષ્ઠિત ભૌગોલિક સંકેત એટલે કે GI ટેગ અપાયો છે. આ સાથે જ ઊંઝા જીરું અને ઊંઝા વરિયાળી બંને વૈશ્વિક બજારમાં પ્રમાણિત ભૌગોલિક બ્રાન્ડ તરીકે સ્થાપિત થશે. તેનાથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં તેની વિશ્વસનીયતા વધશે અને સારો ભાવ મળશે. આ ઉપરાંત નિકાસની સંભાવનાઓ પણ વધુ મજબૂત બનશે. નિષ્ણાતોના મતે GI ટેગ વાળા ઉત્પાદનો સામાન્ય ઉત્પાદનો કરતા 20-30% વધુ બજાર ભાવ મેળવી શકે છે. તેનાથી ખેડૂતોની આવકમાં વધારો થવાની સાથે સ્થાનિક કૃષિ અર્થતંત્ર પણ વધુ મજબૂત થવાની અપેક્ષા છે. આ અંગે વધુ માહિતી આપે છે ઊંઝા માર્કેટ યાર્ડના ચેરમેન દિનેશ પટેલ.
2: ઊંઝા માટે આ ખૂબ જ ગૌરવની વાત છે કે જીઓગ્રાફિકલ ઇન્ડેક્સ એજન્સી તરફથી ઊંઝાની જે મુખ્ય જણસી, મુખ્ય ખેતીની પ્રોડક્ટ કહેવાય ઊંઝા જીરું અને વરિયાળી બંનેને જીઓગ્રાફિકલ ઇન્ડેક્સિસ GI ટેગ મળ્યો છે. GI ટેગ એ એવી એક પેટન્ટ છે કે જેનાથી બ્રાન્ડ નેમ ઊંઝાનું ઓરિજિનલ પ્રોડક્ટ જીઓગ્રાફિકલ ઇન્ડેક્સ જે તે જણસી હોય, જે તે પાક હોય કે પછી કોઈ પણ આર્ટિઝન હોય, એનું ઓરિજિન ક્યાંનું છે એ માટેનું એ ટેગ છે, અને એનાથી એને ગ્લોબલ ઓળખ મળે છે. ઊંઝા માટે પણ જીરું એ જોઈએ તો સમગ્ર વિશ્વમાં ઊંઝા અહીંથી ઊંઝાથી જીરું નિર્યાત થાય છે. જીરુંની ગ્લોબલ GI ટેગ મળવાથી એની બહારની વિશ્વસનીયતા એમાં પણ વધારો થશે. એના જે ભાવ છે ઓરિજિનલ ટેગ સાથેનો માલ હોય તો એમાં 20-30% ભાવ વધારો પણ મળતો હોય છે. એથી વિશેષ GI ટેગ મળવાથી એનો દુરુપયોગ અથવા તો જે લોકો જીરાનો વેપાર કરે છે ઊંઝા જીરાના નામેથી એમાં કોઈ પણ મિલાવટ કે એમાં કોઈ ક્વોલિટીમાં પણ કોન્શિયસનેસ આવશે, અને એનાથી સમગ્ર તૈયાર રીતે જોઈએ તો વેપાર પણ વધશે અને લોકોની ઊંઝા જીરા પ્રત્યેની એક વિશ્વસનીયતામાં પણ વધારો થશે.
1: રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હાલ જય જગન્નાથના નાદ ગુંજી ઉઠ્યા છે. તેની પાછળનું કારણ છે અષાઢી બીજ. આ પાવન અવસરે યોજાતી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની ભક્તો કાગડોળે રાહ જોઈ રહ્યા છે, કારણ કે આ એક જ દિવસ એવો છે જ્યારે ભગવાન સામે ચાલીને તેમના ભક્તોને દર્શનનો લહાવો આપે છે. અમદાવાદમાં પણ 149મી રથયાત્રા પૂર્વે આજે ભગવાનની નેત્રોત્સવ વિધિ સંપન્ન થઈ, જ્યાં ભક્તોને ભવ્ય સોનાવેશ શણગારમાં ભગવાનના દર્શનનો લહાવો મળ્યો. આજે ભગવાન જગન્નાથજી, તેમના બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજીના નેત્રોનું પુનઃ અંકન કરાયું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ નેત્રોત્સવ વિધિ અને મહાઆરતીમાં સહભાગી થયા હતા. આ અંગે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ શું કહે છે તે સાંભળીએ.
3: રથયાત્રાના પાવન અવસર પર ભગવાન આજ અમાવસ્યાના દિવસે પોતાના નિજ મંદિર રત્નવેદી સિંહાસન ઉપર ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ સંપન્ન થઈ, ધ્વજારોહણ થયું. અમારી મંગળા આરતી બાદ ભગવાનને સોના વેશમાં દર્શન કરાવવામાં આવશે. વિશેષની પરંપરા ગજરાજની અમારી જે બ્રહ્મલિંગ સંત છે વિશે નરસિંહદાસજી મહારાજના સમયથી ગજરાજ એ ગજાનંદનું સ્વરૂપ ગણાવવામાં આવતું હોય છે, એમની વિધિવત પૂજા પાઠ કરી અને પૂજન વિધિ કરવામાં આવશે. ત્યારબાદ ભગવાનના ત્રણેય રથને નિજ મંદિરમાં લાવી પુનઃ પ્રતિષ્ઠા પૂજા કરવામાં આવશે. અનેક મહાનુભાવો દ્વારા જેવી રીતે કે એના અનુલક્ષીને પૂજા સંપન્ન કરવામાં આવશે.
1: હવે આ નેત્રોત્સવ વિધિ શું છે તે અંગે એક અહેવાલ સાંભળીએ.
4: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા નેત્રોત્સવ વિધિનું વિશેષ ધાર્મિક મહત્વ છે. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજી તેમના મોસાળથી પરત પોતાના નીચ મંદિરમાં પધાર્યા બાદ

0: વિધિ કરાય છે. ધાર્મિક માન્યતાઓ મુજબ ભગવાનને મોસાળમાં ખૂબ લાડ લડાવવામાં આવે છે. ત્યાં તેઓ કેરી, જાંબુ, માવા સહિત વિવિધ પ્રકારની વાનગીઓનો પ્રસાદ ગ્રહણ કરે છે. તેના કારણે ભગવાનની આંખો આવી હોવાનું પ્રતીક માનવામાં આવે છે અને તેમને આંખે પાટા બાંધવામાં આવે છે. ત્યારબાદ વિશેષ પૂજા અર્ચના સાથે ભગવાનની નજર ઉતારવાની વિધિ થાય છે, તેને જ નેત્રોત્સવ વિધિ કહેવાય છે. ત્યારબાદ ત્રણેય ભગવાનની મૂર્તિની મંદિરના ગર્ભગૃહમાં રત્નવેદી પર પ્રતિષ્ઠા કરવામાં આવે છે. હવે રથયાત્રાના દિવસે મંગળા આરતી બાદ ભગવાનના નેત્ર ખુલશે. સમાચાર દર્પણ માટે પ્રાદેશિક સમાચાર વિભાગથી હું ચૈતાલી જોશી.
1: તો શ્રોતા મિત્રો, આ સાથે જ સમાચાર દર્પણનો આજનો અંક અહીં પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આવતા મંગળવારે રાત્રે 9:15 નવા સમાચાર સાથે. ત્યાં સુધી હું આપની રજા લઉં છું. સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવે છે. સંકલન સાહિલ પટેલ, લેખન સંપાદન અને રજૂઆત પ્રવેશ અડીયા.
2: આપ સુન રહે

0: મીડિયમ વેવ્સ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ. શ્રોતા મિત્રો, રાત્રિના 9:30 થયા છે. આવો સાંભળીએ વિવિધ ભારતી કાર્યક્રમ આજ કે ફનકાર.
1: બાતેં જો દેતી હૈ હોસલા, શબ્દ જો દેતે હૈ સુકૂન. હાલાત સે લહુલુહાન દિલ કો મિલતા હૈ ઠિકાના, વિચાર ઓર સંદેશ થામ લેતે હૈ આપકા હાથ. વો હૈ કાર્યક્રમ ત્રિવેણી. સુબહ 8:15 મિનિટ ઓર દિન મેં 2:15 મિનિટ સિર્ફ વિવિધ ભારતી પર.

से लेके 810 કિલોહર્ટ્ઝ પર આપે ટ્યુન કર્યું છે આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ. શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતી કાર્યક્રમ ઢલતી જાય રાત. રાત્રિ 11 વાગી રહ્યા છે. થોડી જ પળોમાં આપને સંભળાવીશું સમાચાર અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

મીડિયમ વેવ્સ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ. શ્રોતા મિત્રો, રાત્રિના 11:10 થઈ છે. આ સાથે જ અમારી આજની આ પ્રસારણ યાત્રા અહીં જ સમાપ્ત કરીશું. આવતીકાલે સવારે 5:55 આ જ મીટર્સ પર આપની સમક્ષ ફરી પ્રસ્તુત થઈશું. ત્યાં સુધી રજા આપશો. શુભરાત્રી. જય હિન્દ.